નમસ્કાર શ્રોતા મિત્રો, 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે શનિવાર, જ્યેષ્ઠ દિનાંક 16/7/1948 એટલે કે 6 જૂન 2026. અત્યારે સવારના 5:28:26 થઈ છે. આ સાથે અમારી પ્રાતઃ સભાનો આરંભ કરીએ છીએ મંગળ સ્વર સાથે.

0: વિચાર બિંદુ.
1: આપણે ચૈતન્યશીલ રહેવું જોઈએ અને એમ રહેવા માટે ઉન્નતિ અને વિકાસ સાધવો હોય, સતત આગેકૂચ કરવી હોય, ગમે તેવા ભીષણ તોફાનો વચ્ચે અટવાઈ ગયા વગર સિદ્ધિની મંજિલ ભણી ચાલ્યા જ કરવું હોય, સંસ્કૃતિઓનો સંગમ સાધવો હોય કે યુદ્ધ જીતવું હોય, વ્યક્તિત્વનું સુચારું ઘડતર કરવું હોય કે ડગલે ને પગલે કન્નડથી પારાવાર મુશ્કેલી કે સમસ્યાના પહાડો ઓળંગવા હોય, કોઈ ભારે ભીસમાંથી ઉગરવું હોય, આત્મવિશ્વાસનું અજવાળું અંતરમાં હશે તો બધા જ કામ સરળ થઈ જશે. જ્યાં આત્મવિશ્વાસ વિદાય લે છે ત્યાં વિનાશ પોતાનો પડાવ નાખે છે. અડગ આત્મવિશ્વાસ સફળતાનો સ્વામી અને સિદ્ધિનો જન્મદાતા છે. આત્મવિશ્વાસ એ એવો દીપક છે જે હૈયામાં રહેલ હતાશાના અંધકારને ઉલેચી ઉત્સાહ હિંમતના અજવાળા જીવનમાં પાથરી માનવીને સિદ્ધિના શિખરે બેસાડે છે. આત્મવિશ્વાસની કૂંચી જીવનના ખજાનાના તમામ દ્વાર ખોલી નાખે છે. આત્મવિશ્વાસ એ બજારમાંથી ખરીદવાની વસ્તુ નથી. દ્રઢ સંકલ્પ શક્તિ દ્વારા હૈયાની ધરતીમાં આત્મવિશ્વાસની અમર વેલ આપણે જાતે જ ઉગાડવાની હોય છે. સમજણની જલધારામાંથી સતત આત્મવિશ્વાસનો અભિષેક થતો રહે છે. આત્મવિશ્વાસ એ એવી અમોઘ શક્તિ છે કે જે માનવને કંકરમાંથી શંકર, નરમાંથી નારાયણ અને જીવમાંથી શિવ બનાવવાની શક્તિ પ્રદાન કરે છે. જે વ્યક્તિ, લોક, સમુદાય કે સમાજમાં આત્મવિશ્વાસ હોય છે ત્યાં ત્યાં લોકોના જીવનમાં તેજ, પ્રેમ, ભાવ, શ્રદ્ધા, પવિત્રતા, નિષ્ઠા, પ્રસન્નતા, અસ્મિતા, સમર્પણ વગેરેનું સિંચન થયું છે. આત્મશ્રદ્ધા એ જ માનવીના જીવન વૃક્ષને સદાય નવ પલ્લવિત રાખે છે.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ, આત્મવિશ્વાસનું અજવાળું. પઠન કરી રહ્યા હતા પ્રભા ચૌહાણ. અને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનું કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ આનંદ કુમાર અને સાથીઓનો સ્વર.

0: મહિનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: પોલીસ
2: જી,
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો નહીં તો ઘરે આવી જશો. એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
2: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો.
2: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે. હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
2: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે. ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું. આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. એમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
2: હાય.
4: RBI કહે છે
2: જાણકાર બનો, સતર્ક રહો.

ગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: ગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં હવે સાંભળીએ જગમલ બારોટનો સ્વર, કાલિદાસની શબ્દ રચના.

હમણાં જ આપ તુલસીદાસની શબ્દ રચના કરસન સાગઠિયાના કંઠે સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે નિરંજન પંડ્યાનો સ્વર, શબ્દ રચના દાસ સાવોની.

તો વિષ્ણુ પ્રસાદ દવેનો સ્વર સાંભળી રહ્યા હતા. શબ્દ રચના હતી દાસી જીવણની. અને આ સાથે જ ભક્તિ સંગીતનું કાર્યક્રમ અર્ચના અહીં જ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી, વિષય ચોમાસુ દિવેલાની ખેતી.

0: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શ્રી કરમ શેણી. મિત્રો, આજની કૃષિ માહિતીમાં જોઈશું ચોમાસુ દિવેલામાં વધુ ઉત્પાદન કેમ મેળવશો. આ માહિતી અંતર્ગત આજે આપણે ચોમાસુ દિવેલાની ખેતીની વાત કરીશું. તો સૌ પહેલા જમીનની વાત કરીએ તો દિવેલા લાંબા ગાળાનો પાક હોવાથી ફળદ્રુપ અને સારા નિતારવાળી મધ્યમ કાળી ગોરાળુ અથવા રેતાળ ગોરાળુ જમીન આ પાકને ખૂબ જ માફક આવે છે. આબોહવાની વાત કરીએ તો દિવેલાનો પાક વધુ પડતી ઠંડી અને હિમ સહન કરી શકતો નથી. આ પાકને સમઘાત હવામાન ખૂબ જ અનુકૂળ આવે છે. પાણીની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોય બિનપિયત પાક તરીકે સૂકા વિસ્તારોમાં સારું ઉત્પાદન આપે છે. હવે જમીનની તૈયારીની વાત કરીએ તો મિત્રો, આ પાકની વાવણી માટે ઉનાળામાં ઊંડી ખેડ તથા વાવણી વખતે હળવી એક ખેડ અને બે કરબની ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરીને વાવેતર કરવું જોઈએ. હવે પિયત દિવેલા માટે બીજની પસંદગીની વાત કરીએ તો GCH 7, GCH 8, GCH 9, GCH 10 અને બિન પિયત દિવેલા માટે GCH 2, GCH 4 જાતની ભલામણ કરવામાં આવે છે. હવે પ્રમાણિત બીજ પ્રતિ હેક્ટરે 3.5-4 કિલોગ્રામ પ્રમાણે વાપરવું. જમીનજન્ય રોગથી છોડને રક્ષણ આપવા વાવણી પહેલા કિલો બીજ દીઠ થાયરમ અથવા કાર્બેન્ડેઝિમ 3 ગ્રામ પ્રમાણે પટ આપી વાવણી કરવી. દિવેલાની હાઇબ્રિડ જાતો માટે પ્રમાણિત બિયારણ વાપરવાનો આગ્રહ રાખો. મિત્રો, દિવેલા પાકની વાવણીના સમયની વાત કરીએ તો બિનપિયત દિવેલાની વાવણી લાયક વરસાદ થયેથી જુલાઈ મહિનામાં કરવી જોઈએ. પિયત ખેતી માટે દિવેલાની વાવણી 15 ઓગસ્ટ પછી કરવી જોઈએ. તો મિત્રો, આ રીતે બિનપિયત અને પિયત દિવેલા માટેના સમય અલગ હોય છે. બિનપિયત ખેતી માટે વાવણીનું અંતર 90 સેન્ટીમીટરથી 60 સેન્ટીમીટર અને પિયત ખેતી માટે 150 સેન્ટીમીટરથી 120 સેન્ટીમીટર અંતરે વાવણી કરવી. પિયત દિવેલાના ખાતરની વાત કરીએ તો 180:37.5:20 કિલોગ્રામ NPKS પ્રતિ હેક્ટરે આપવું જોઈએ અને બિનપિયત દિવેલાના પાક માટે 90:30:20 કિલોગ્રામ NPKS પ્રતિ હેક્ટરે આપવું જોઈએ. હવે મિત્રો, દિવેલાના પાકમાં શરૂઆતના 45 દિવસ સુધી નિંદામણ કરવામાં ના આવે તો 30-32% જેટલું ઉત્પાદન ઘટે છે. આથી પાકને શરૂઆતમાં નિંદામણ મુક્ત રાખવા માટે 2 આંતરખેડ તથા 1-2 વખત હાથથી નિંદામણ કરવું. દિવેલામાં 60 દિવસ પછી મુખ્ય માળ આવી જતા તથા ડાળીઓમાં પણ માળો ફૂટવાની અવસ્થા બાદ આંતરખેડ કરવી નહીં. મજૂરોની અછતની પરિસ્થિતિમાં પેન્ડીમિથાઇલિન 0.9 કિલોગ્રામ હેક્ટરે સક્રિય તત્વો મુજબ બીજની વાવણી બાદ તુરત જ, પરંતુ બીજ અને નિંદામણના સ્ફુરણ પહેલા છંટકાવ કરવો. પિયતની વાત કરીએ તો દિવેલા પાકને જીવનકાળ દરમિયાન જમીનની પ્રત અને ભેજ સંગ્રહ શક્તિ મુજબ 6-8 પિયતની જરૂર પડે છે. પાક સંરક્ષણ માટે વાત કરીએ તો જેમાં મૂળના કોહવારાની વાત કરીએ તો ભેજની તંગી અને ગરમી વધુ હોય ત્યારે રાત્રે પિયત આપવું. કોઈપણ તાંબાયુક્ત દવા 30 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળી અસરગ્રસ્ત છોડની આજુબાજુ આપીને ખુરપી વડે ગોળ કરવી. સુકારાના રોગ પ્રતિકારક સંકર જાતો GCH 7, GCH 8, GCH 9 અને GCH 10 વાવણી માટે પસંદ કરવી. બીજને ફૂગનાશક દવાનો પટ આપી વાવણી કરવી. પાકની ફેરબદલી કરવી. ઉનાળામાં ઊંડી ખેડ કરી ખેતર સૂર્યના તાપમાં તાપવા દેવું. ધોળિયા અયરની વાત કરીએ તો ક્ષમ્ય માત્રા વટાવે એટલે ક્વિનાલફોસ 25 સીસી 20 મિલીલીટર અથવા ક્લોરપાયરીફોસ 20 સીસી 20 મિલીલીટર અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 18.5 SC 3 મિલીલીટર 10 લીટર પાણીમાં ભેળવી 15 દિવસના અંતરે 2 છંટકાવ કરવા. તો આવી રીતે મિત્રો, પાનખનાર, કાતરા ઇયળ, ડોડવા કોરડી ખાનાર ઇયળ, પાનકોરિયું, ચૂસિયા પ્રકારની વિવિધ જીવાત માટે પણ ઉપાય કરી શકાય. તો મિત્રો, આ રીતે ચોમાસુ દિવેલામાં અને બિનપિયત દિવેલામાં જો કાળજી લેવામાં આવે તો સારું ઉત્પાદન મેળવી શકાય. અને અત્યારે તો ચોમાસુ દિવેલા વાવવાનો સમય છે, તો મિત્રો સમયસર વાવણી કરી અને સારું ઉત્પાદન કેવી રીતે મળે તે મુદ્દાઓ ધ્યાને રાખી અને વાવણી કરવી.
1: હમણાં જ આપ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા. વિષય હતો ચોમાસુ દિવેલાની ખેતી.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. સ્વર આપી રહ્યા છે સુરેશ વાડકર.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન, સ્વર આપી રહ્યા હતા સુરેશ વાડકર, અને બરાબર 6:55 મિનિટે સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચિકા નિધિ ઝા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યસ્ય સુરત નગરે 18,600 કોટી રૂપ્યકાધિક મૂલ્યાનામ માર્ગ વિદ્યુત અથ ચ ઔદ્યોગિક વિકાસ પરિયોજનાનામ શુભારંભમ વિહિતવાન. સહ આદૌ હઝીરા ક્ષેત્રમ ગત્વા ઔદ્યોગિકાધારભૂત સંરચના કાર્યાણામ સમીક્ષામ વિહિતવાન. સહૈવ જનસભામપિ સંબોધિતવાન. અનંતરમ પ્રધાનમંત્રી દમન નગરમ સમાગચ્છત, યત્ર પ્રાયઃ 2,970 કોટી

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં દેશ 7.7% વિકાસ દરે પ્રગતિ કરી રહ્યો છે. અમદાવાદમાં ફાયર સેફટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટીસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને અમદાવાદ ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીય અર્થતંત્રનો પાયો અસાધારણ રીતે મજબૂત છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેમણે કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં ભારતે નાણાકીય વર્ષ 2025-26માં 7.7% વિકાસ દર નોંધાવ્યો છે.
1: वर्ष 2025-26 में भारत ने 7.7% की ग्रोथ रेट हासिल की है और पिछला क्वार्टर जो 31 मार्च को खत्म हुआ उसमें भी भारत की ग्रोथ 7.8% रही है और ये दुनिया में तेज गति से आगे बढ़ने वाली बड़ी इकोनॉमी है.
0: તેમણે કહ્યું, દમણની પરિયોજનાઓ ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસને વેગ આપશે એટલું જ નહીં, પરંતુ યુવાનો માટે વિશાળ નવી રોજગારીની તકો પણ પૂરી પાડશે.
1: આજ ભી યહાં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ ઓર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનસે જુડી અનેક પરિયોજનાઓ કા ઉદઘાટન ઓર શિલાન્યાસ હુઆ હૈ. વિકાસ કે યે કામ દમણ और पूरी यूनियन टेरिटरी के लिए यहां के लोगों के जीवन को आसान बनाएंगे. इनसे युवाओं के लिए नए अवसर तैयार होंगे.
0: प्रधानमंत्री दमण एयरपोर्ट पर नवा टर्मिनल नु उद्घाटन करियो अने नमो हॉस्पिटल राष्ट्र ने समर्पित करी हती. આ પહેલા પ્રધાનમંત્રીએ સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. અમદાવાદમાં ફાયર સેફટી વ્યવસ્થાઓને લઈને તંત્ર વધુ સતર્ક બન્યું છે. ગઈકાલે શહેરની વિવિધ હોટલોમાં હાથ ધરાયેલા ઓચિંતા નિરીક્ષણ અભિયાન દરમિયાન ફાયર સેફટી નિયમોના પાલન અંગે ચકાસણી હાથ ધરવામાં આવી. નિરીક્ષણ દરમિયાન વિવિધ પ્રકારની ખામીઓ અને નિયમભંગને લઈને 37 હોટલોને નોટીસ આપવામાં આવી. તપાસ દરમિયાન સૌથી વધુ 12 નોટીસ સાઉથ ઝોનમાં આપવામાં આવી છે. આ દરમિયાન ફાયર સેફટી સંબંધિત નિયમોનું પાલન થાય તે માટે હોટલોના ફાયર ફાઇટિંગ સાધનો, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એનઓસીની સ્થિતિ તથા અન્ય સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી. આગામી 5 દિવસ આ ઝુંબેશ યથાવત રહેશે. કચ્છ બોર્ડર રેન્જમાં હવે મોરબીનો સમાવેશ કરાયો છે, ત્યારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા ગઈકાલે મોરબી પહોંચ્યા હતા. તેમણે એક વિશેષ બેઠક કરી છેલ્લા 6 મહિનામાં થયેલા ગુનાઓની સમીક્ષા કરી. બેઠક બાદ શ્રી કોરડિયાએ પ્રતિક્રિયા આપી.
2: કોઈ પણ કામ હોય તો વિના સંકોચે મને પણ ફોન કરી શકે છે, મારા તમામ અધિકારીઓને પણ ફોન કરી શકે છે. અને ખાસ તો કહેવા માંગીશ કે આપણા જે યુવા મિત્રો છે, કોલેજમાં જાય છે અથવા તો સમાજના આગેવાનો છે, ક્યાંય પણ કોઈ દૂષણ જણાય, ડ્રગ્સ લગતું દૂષણ જણાય, તો તાત્કાલિક અમારા અધિકારીઓને જાણ કરે અને એના પર ફરી એક્શન લઈશું.
0: રાજ્યભરમાં ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. ઉર્જા તથા કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ એક પીડ મા કે નામ અભિયાન હેઠળ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વૃક્ષારોપણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. તેમણે અમરેલીના 25 ગામડામાં 51,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો. મહેસાણા જિલ્લામાં વન વિભાગ દ્વારા 1,300 રોપાનું વાવેતર અને 2,850 રોપાનું વિતરણ કરાયું. અમરેલી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા બીજ મેળામાં 100થી વધુ દુર્લભ પ્રજાતિઓના બીજનું પ્રદર્શન યોજાયું. ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૃક્ષારોપણ કર્યું. પંચમહાલના ગોધરામાં બરોડા બેંક દ્વારા 1,100 રોપાનું વિતરણ કરવામાં આવ્યું. તો પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ, રોપા વિતરણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ સાથે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. અરવલ્લીના મોડાસામાં પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યનું જતન અને પાણી અને જમીન સંરક્ષણ સહિતની બાબતો અંગે લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાટણ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો ઉછેરીને વાર્ષિક 28,932 મેટ્રિક ટન કાર્બન શોષી પર્યાવરણ સંરક્ષણમાં નવું કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યું છે. તાજેતરમાં અમદાવાદની એક્સેલ એન્વાયરોટેક એજન્સી દ્વારા વર્ષ 2024-25 માટે હાથ ધરવામાં આવેલા ગ્રીન કેમ્પસ ઓડિટના સત્તાવાર અહેવાલમાં યુનિવર્સિટીની આ સિદ્ધિ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના પટાંગણમાં વૃક્ષોની કુલ 66 પ્રજાતિઓ અને આશરે 4,800 જેટલા પરિપક્વ વૃક્ષો ઉછરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in /GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા ગઈકાલે ગાંધીનગર સ્થિત ગુજકોસ્ટ કચેરી ખાતે બાલ ઉર્જા રક્ષક દળ બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી, જે આ વર્ષની વૈશ્વિક થીમ પ્રકૃતિથી પ્રેરિત ક્લાઇમેટ માટે આપણા ભવિષ્ય માટેને અનુરૂપ છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાના સફળ અમલીકરણ બાદ 11 જિલ્લાઓની 270 શાળાઓને જોડવામાં આવી અને 1,07,000થી વધુ લાભાર્થીઓ સુધી પહોંચ મેળવવામાં સફળતા મળી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના મુખ્ય લેખા નિયંત્રક ધ્રુવકુમાર સિંહે અને અપર સચિવ તથા નાણાં સલાહકાર દીપક નારાયણે અમદાવાદ આકાશવાણીની મુલાકાત લીધી. આગામી 8 જૂને આકાશવાણીના 90 વર્ષ પૂરા થવાના અવસરે શ્રી ધ્રુવકુમાર સિંહે શુભેચ્છા પાઠવી હતી.
3: આકાશવાણી પ્રસારણ કી દુનિયા મેં અપને ગૌરવશાળી ઇતિહાસ કે 90 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરને જા રહા હૈ. વિકસિત ભારત કે સપનો કો સાકાર કરને મેં આકાશવાણી કી અપ્રતિમ ભૂમિકા અપેક્ષિત હૈ. બહુજન હિતાય બહુજન સુખાય કે અપને સૂત્ર પર આકાશવાણી સદૈવ અગ્રસર રહે યહી શુભકામના હૈ.
0: નાણાં સલાહકાર દીપક નારાયણે જણાવ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા આકાશવાણી કાર્યરત છે.
4: 8 जून को आकाशवाणी के 90 वर्ष पूरे होने के उपलक्ष्य में मैं आप सबको हार्दिक बधाई देना चाहूंगा. भारत का लोक सेवा प्रसारक होने के नाते आकाशवाणी पिछले 9 दशकों से जनता का ज्ञानवर्धन और मनोरंजन करने के साथ साथ संकट समय का साथी भी रहा है. आकाशवाणी अहमदाबाद 1949 से जनता के साथ जनता के लिए काम कर रहा है. उच्च कोटि के कार्यक्रमों का निर्माण करने के साथ ही समय समय पर नवीनतम समाचारों का प्रसारण किया गया है.
0: રાજકોટના ગોંડલ તાલુકામાં શેમડા ગામના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે. શેમડા ગામની સીમમાં આવેલ તળાવમાં શ્રમિક પરિવારના બાળકો રમી રહ્યા હતા, દરમિયાન આ ઘટના બની હતી, જેમાં 3 બાળકો ડૂબી જવાથી મોત નિપજ્યા હતા, જ્યારે 1 બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાતા તેનો બચાવ થયો હતો. અને એક બનાવમાં જામનગરમાં વોટર પાર્કમાં ડૂબી જવાથી 1 બાળકનું મોત થયું હતું. રાજ્યમાં આગામી 5 દિવસ વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે, સાથે કેટલાક સ્થળોએ ભારે ગર્જના અને વીજળીના ચમકારા થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે કેરળમાં પહોંચી ચૂકેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગામી 2-3 દિવસમાં વધુ આગળ વધવાની સંભાવના છે.
5: 5-10 જૂન તક અધિકતમ તાપમાન હૈમે કોઈ બડા બદલાવ રહેગા. અગલે 7 દિન તક કોસ્ટલ ક્ષેત્રમાં અભી જો પવન કા દિશા હૈ દક્ષિણ પશ્ચિમ મેં લે દક્ષિણ પશ્ચિમ દિશા સે પવન ચલ રહી હૈ. સ્પીડ હૈ 15-20 નોટ. મેઘ ગર્જના કે સાથ બિજલી ગિરને કા સંભાવના રહેગી. 15 જૂન ગુજરાત મેં ઓનસેટ કા નોર્મલ વર્ષા. અગલે 2-3 દિન મેં મનસૂન કા આગે બઢને કા સ્થિતિ બની હૈ.
0: અમદાવાદના એકા એરેના ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. સિનિયર કેટેગરીમાં પશ્ચિમ બંગાળના અભય બર્મન અને ઋતુ મંડલે પરંપરાગત યોગાસનમાં સુવર્ણચંદ્રક જીતીને ભારતના અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સિનિયર એ મહિલા કેટેગરીમાં ઋતુ ઠાકુરે, જ્યારે સિનિયર બી પુરૂષ કેટેગરીમાં રોશન થાપાએ સુવર્ણચંદ્રક જીત્યો, તો સિનિયર બી કેટેગરી મહિલામાં જ્યોતિ દેવકરે સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો, તો બીજી તરફ સિનિયર એ પુરૂષ શ્રેણીમાં સુમીર ગ્વાનવાલીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં દેશ 7.7% વિકાસ દરે પ્રગતિ કરી રહ્યું છે. અમદાવાદમાં ફાયર સેફ્ટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટિસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને અમદાવાદ ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
6: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનું કાર્યક્રમ વંદના. કાર્યક્રમની શરૂઆત કરીએ લતા મંગેશકરના સ્વરથી.

0: હમણાં જ આપ યેશુદાસનું સ્વર સાંભળી રહ્યા હતા અને આ સાથે જ ભક્તિ સંગીતનું કાર્યક્રમ વંદના અહીં જ સમાપ્ત કરીએ. હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય નવું શૈક્ષણિક સત્ર નવી આશા. પઠન કરી રહ્યા છે વિરલ રાણા, સંપાદન અશરફ લથવાણી.
1: આઠમી જૂન થી 2026-27 ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે નવું શૈક્ષણિક સત્ર એટલે વિદ્યાર્થીઓના જીવનમાં એક નવી શરૂઆત. શૈક્ષણિક સત્ર માત્ર નવા પુસ્તકો, નવી કક્ષાઓ અને નવા શિક્ષકો સુધી સીમિત નથી, પરંતુ તે નવી આશાઓ, નવા સપનાઓ અને નવા સંકલ્પો લઈને આવે છે. દરેક વિદ્યાર્થી માટે આ સમયે જીવનમાં આગળ વધવાનો, પોતાના વ્યક્તિત્વને ઘડવાનો અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો મહત્વપૂર્ણ અવસર છે. શાળા અને કોલેજો માત્ર અભ્યાસ માટેની સંસ્થાઓ નથી, પરંતુ તે સંસ્થા

0: શિસ્ત જ્ઞાન અને વ્યક્તિત્વ વિકાસના કેન્દ્રો છે. નવું સત્ર શરૂ થાય ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળે છે. નવા મિત્રો બનાવવાની ઉત્સુકતા, નવી કક્ષામાં બેસવાનો આનંદ અને નવી વિષય વસ્તુ શીખવાની જિજ્ઞાસા દરેકના મનમાં નવી ઉર્જા ભરે છે. વર્ષ 2026માં શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનું મહત્વ વધી રહ્યું છે. આજના સમયમાં સ્માર્ટ ક્લાસરૂમ, ઓનલાઈન અભ્યાસ, ડિજિટલ લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી પદ્ધતિઓ શિક્ષણને વધુ સરળ અને રસપ્રદ બનાવી રહી છે. વિદ્યાર્થીઓ હવે માત્ર પુસ્તકો પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ ઇન્ટરનેટ અને ડિજિટલ સાધનો દ્વારા વિશ્વભરના જ્ઞાન સાથે જોડાઈ રહ્યા છે. આ બદલાતી શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે તૈયાર કરી રહી છે. નવું શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓ માટે પોતાના જૂના અવગણનોને સુધારવાનો પણ અવસર છે. ગયા વર્ષમાં થયેલી ભૂલોને સમજીને નવા નિશ્ચય સાથે આગળ વધવું જોઈએ. નિયમિત અભ્યાસ, સમયનું યોગ્ય આયોજન અને મહેનત દ્વારા દરેક વિદ્યાર્થી સફળતા પ્રાપ્ત કરી શકે છે. શિક્ષકોનું માર્ગદર્શન અને માતા પિતાનો સહકાર વિદ્યાર્થીઓને સકારાત્મક દિશામાં આગળ વધવામાં મદદરૂપ બને છે. વિદ્યાર્થી જીવનમાં માત્ર ગુણ મેળવવા જ મહત્વપૂર્ણ નથી, પરંતુ સારા સંસ્કારો, શિસ્ત, નૈતિકતા અને સામાજિક જવાબદારી પણ એટલી જ જરૂરી છે. શાળાઓમાં રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. નવી પેઢીએ પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, રાષ્ટ્રીય એકતા અને માનવતાના મૂલ્યોને પણ જીવનમાં અપનાવવા જોઈએ. 2026નું નવું શૈક્ષણિક સત્ર નવી આશાનું પ્રતીક છે. દરેક વિદ્યાર્થીએ પોતાના જીવનમાં કોઈ એક મોટું લક્ષ્ય નક્કી કરીને તે પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. નિષ્ફળતા આવે તો પણ હિંમત ન હારવી જોઈએ, કારણ કે નિષ્ફળતા જ સફળતાની પહેલી સીડી છે. આત્મવિશ્વાસ, ધીરજ અને સકારાત્મક વિચારસરણી વ્યક્તિને જીવનમાં ઊંચાઈ સુધી પહોંચાડે છે. આજના સમયમાં શિક્ષણ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી, પરંતુ સમાજ અને દેશના વિકાસનું શક્તિશાળી માધ્યમ છે. શિક્ષિત યુવાનો જ રાષ્ટ્રનું ભવિષ્ય ઘડી શકે છે. તેથી દરેક વિદ્યાર્થીએ અભ્યાસ સાથે દેશપ્રેમ, સમાજ સેવા અને માનવતાના મૂલ્યોને જીવનમાં સ્થાન આપવું જોઈએ. નવું શૈક્ષણિક સત્ર 2026 દરેક વિદ્યાર્થી માટે નવી તક, નવી પ્રેરણા અને નવી આશાઓ લઈને આવ્યું છે. અંતમાં કહી શકાય કે જો વિદ્યાર્થીઓ મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધશે તો તેઓ પોતાના સપનાઓને સાકાર કરી શકશે અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માતા બની શકશે.
1: હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. વિષય હતું નવું શૈક્ષણિક સત્ર નવી આશા. પઠન કરી રહ્યા હતા વિરલ રાણા, સંપાદન અશરફ નથવાણી.

0: आकाशवाणी भुज समाचार शीतल वैष्णव वाँचे छे। नमस्कार। प्रधानमंत्री नरेन्द्र मोदीए ऊर्जा क्षेत्रमां आत्मनिर्भरता पर भार मूक्यो अने कह्यू कि विश्व पर्यावरणीय संरक्षण साथे आर्थिक विकासने संतुलित करीने भारत सक्रियपणे आगळ वधी रह्यू छे। સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કર્યા બાદ એક સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો કે ભારતની 250 ગીગાવોટની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાંથી ગુજરાત 1.50 ગીગાવોટનું યોગદાન આપે છે, જે દેશના હરિત ઉર્જાનો 5મો ભાગ છે। શ્રી મોદીએ કહ્યું, ગુજરાતે આ શતાબ્દીના પ્રારંભે જ સરકારમાં આબોહવા પરિવર્તનનો અલાયદો વિભાગ બનાવ્યો હતો। આ વ્યવસ્થા બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગર ખાતેથી એક પેડ માકે નામના ત્રીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો। લોકભવન કર્મચારી વસાહત નજીક 5,000 જેટલા રોપાઓના વાવેતર સાથે આ અભિયાનનો પ્રારંભ થયો। વન વિભાગ દ્વારા 2026-27 દરમિયાન એક પેડ માકે નામ અને વન મહોત્સવ અન્વયે સમગ્ર રાજ્યમાં કુલ 74,453 હેક્ટર વિસ્તારમાં 5,51,00,000થી વધુ રોપાઓનું વાવેતર કરાશે। ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો। આ વર્ષ માટે બીજી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, નાણાકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી ટૂંકા ગાળાનો ધિરાણદર અથવા રેપો રેટને 5.25% પર તટસ્થ વલણ સાથે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે। આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, પોલિમર આધારિત ચલણી નોટનો પ્રસ્તાવ આરબીઆઈની વિચારણા હેઠળ છે। કચ્છમાં ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે સંશોધન તથા પ્રાદેશિક વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી વચ્ચે સીમાચિહ્નરૂપ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વિશેષ ઉપસ્થિતિમાં આ કરાર વિધિવત રીતે સંપન્ન થયો હતો। આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, શૈક્ષણિક વિકાસ, અર્થિક સાયન્સ ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન, નવીન સંશોધનો અને બૌદ્ધિક સંપદા અધિકાર ક્ષેત્રે જાગૃતિ વધારવાનો છે। દિલ્હીની હોટલમાં આગના બનાવને ધ્યાને લેતા આવા ગંભીર બનાવ ક્યાંક કચ્છમાં ન બને એવા હેતુસર વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે। કચ્છના કલેક્ટર અનિલ રાણાવસિયાએ કચ્છના તમામ પ્રાંત અધિકારીઓને બોલાવી તપાસ કરાવવા અને ક્યાંય કોઈ જોખમ લાગે ત્યાં નિયમોનું પાલન કરાવવાની સૂચના આપી છે। આવા સંજોગોમાં રેસ્ટોરન્ટ, હોટેલ, શાળા કે અન્ય જગ્યાએ ફાયર સલામતીના સાધનો છે કે નહીં તેની તપાસ કરી ન હોય તો તે પગલાં લેવાની પણ તાકીદ કરવામાં આવી છે। ખાસ કરીને લોકોના પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થાઓ કેવી છે તે ખાસ ચકાસવાનું જણાવવામાં આવ્યું છે એમ કલેક્ટરે કહ્યું હતું। અંજારની શ્રી શેઠ ડીવી સરકારી હાઈસ્કૂલ ખાતે ગઈકાલે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેડિકલ કીટ વિતરણ તેમજ શહેરના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે ક્રાંતિ ઘણે ગાંઠિયા લોકો જ કરતા હોય છે, ત્યારે અંજારના આ તેજસ્વી તારલા ક્રાંતિ સર્જીને ઉજ્જવળ ભારતના ભવિષ્યમાં સહભાગી બનશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અંજાર તાલુકાને 3 નવી કોલેજ મળી છે, જેના થકી વિદ્યાર્થીઓની શિક્ષણની ભૂખ સંતોષાશે। તેમણે આ પ્રસંગે ટ્રસ્ટને તેમજ દાતાઓને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવાના પ્રેરણાદાયી કાર્યક્રમ માટે અભિનંદન આપતા વિદ્યાર્થીઓ સમક્ષ ભવિષ્યમાં જવાબદાર નાગરિક બની ભારતના વિકાસમાં સશક્ત ભૂમિકા ભજવવા અભ્યર્થના વ્યક્ત કરી હતી। ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એક ટેસ્ટ મેચ અને 3 વન ડે મેચોની શ્રેણીનો આજથી આરંભ થાય છે। બંને દેશો વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ આજથી ન્યૂ ચંદીગઢમાં મુલનપુર ખાતે સવારે 9:30 વાગ્યાથી શરૂ થશે, જ્યારે 3 એક દિવસીય મેચ પૈકીની પ્રથમ મેચ 13મીએ હિમાચલ પ્રદેશમાં ધરમશાળા ખાતે, બીજી મેચ 17મીએ લખનૌ ખાતે અને ત્રીજી વન ડે મેચ 20મીએ ચેન્નાઈ ખાતે રમાશે। રાજ્યમાં આગામી 10 જૂન સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ ગાજવીજ અને તેજ પવનની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ ભારતીય અર્થતંત્રને મજબૂત ગણાવ્યું. ખેત બચાવો અભિયાનમાં દેશના 9 લાખથી વધુ ખેડૂતો જોડાયા. સીબીએસઈએ માર્ક્સ વેરીફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુટિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથેના રૂબરૂ મુલાકાતના પ્રસ્તાવને નકાર્યો. નોર્વે ચેસ સ્પર્ધાનો ખિતાબ જીતીને આર પ્રજ્ઞાનદાએ ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીય અર્થતંત્રનો પાયો અસાધારણ રીતે મજબૂત છે.

0: पैरों के नीचे दबी पड़ी है। वैश्विक संकट के इस बुरे से बुरे दौर में भी 140 करोड़ देशवासियों के सामूहिक प्रयासों से भारत खुद को संभाल तो पा ही रहा है, लेकिन साथ साथ सबसे आगे रहने में भी उसके प्रयास सफल होते जा रहे हैं।
1: તેમણે કહ્યું દમણમાં પ્રારંભ થઈ રહેલી આ પરિયોજનાઓ ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશના વિકાસને વેગ આપશે એટલું જ નહીં પરંતુ યુવાનો માટે વિશાળ નવી રોજગારીની તકો પણ પૂરી પાડશે।
0: કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ ઓર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનસે જુડી અનેક પરિયોજનાઓ કા ઉદ્ઘાટન ઓર શિલાન્યાસ હુઆ હૈ। વિકાસ કે યે કામ દમણ और पूरी यूनियन टेरिटरी के लिए यहाँ के लोगों के जीवन को आसान बनाएंगे, इनसे युवाओं के लिए नए अवसर तैयार होंगे।
1: પ્રધાનમંત્રીએ દમણ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કર્યું અને નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી। આ પહેલા પ્રધાનમંત્રીએ સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધીમાં 9,42,000થી વધુ ખેડૂતો ખેત બચાવો અભિયાનમાં જોડાયા છે। સંતુલિત ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા અભિયાન હવે એક જન આંદોલનમાં પરિવર્તિત થઈ રહ્યું છે। મંત્રાલયના જણાવ્યા અનુસાર આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 17,800થી વધુ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ આશરે 7,00,000 ખેડૂતોને પણ મળ્યો છે। 3,700થી વધુ તાલીમ કાર્યક્રમો દ્વારા 1,50,000થી વધુ સહભાગીઓને સંતુલિત ખાતરના ઉપયોગ, માટી આરોગ્ય વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક ખેતી અંગે માહિતી પણ પૂરી પાડવામાં આવી છે। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે। નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષો વેપાર, રોકાણ, જોડાણ, ઉર્જા અને લોકો વચ્ચેના સંબંધો સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે। શ્રી ખાનલ હાલમાં ભારતની 3 દિવસની મુલાકાતે છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેની ખાસ ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે। જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા નિવેદનોનો ભારતે કડક શબ્દોમાં વિરોધ કર્યો છે અને તેને સંપૂર્ણપણે ફગાવી દીધા છે। ભારતે જણાવ્યું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર વિશે ખોટી વાતો ફેલાવવા માટે યુએન સુરક્ષા પરિષદ યુએનએસસીના તેના કામચલાઉ સભ્યપદનો દુરૂપયોગ કરી રહ્યું છે અને તેણે તેની જવાબદારીઓનું ધ્યાન પણ રાખવું જોઈએ। ભારતના સ્થાયી પ્રતિનિધિ પી હરીશે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ માર્ક્સ વેરીફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી સબમિટ કરવાનો સમય આવતીકાલ સુધી લંબાવ્યો છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ હવે રવિવાર મધ્યરાત્રિ સુધી તેમની અરજીઓ સબમિટ કરી શકે છે। સીબીએસઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતમાં તેમને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધારાનો સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ હતી। સીબીએસઈએ તમામ પાત્ર વિદ્યાર્થીઓને વિસ્તૃત સમયમર્યાદાની નોંધ લેવા અને નિર્ધારિત સમયમાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની પણ સલાહ આપી છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક ચેનલ EIR News_ABD ને ફોલો કરશો। રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર જેલેન્સ્કી સાથે રૂબરૂ વાતચીતના પ્રસ્તાવને નકારી કાઢતા જણાવ્યું કે હાલમાં આવી મુલાકાતનો કોઈ અર્થ નથી। પુતિને ગઈકાલે સેન્ટ પીટર્સબર્ગમાં રશિયાના મુખ્ય આર્થિક મંચ દરમિયાન આ ટિપ્પણી કરી હતી। તાજેતરમાં જેલેન્સ્કી એક પત્ર દ્વારા બંને નેતાઓ વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે રૂબરૂ મુલાકાતની અપીલ કરી હતી। જેલેન્સ્કીએ જવાબ આપતા કહ્યું કે પુતિનના તેમના પ્રસ્તાવને નકારવાથી જણાય છે કે રશિયા યુદ્ધનો અંત લાવવાની ઇચ્છા નથી ધરાવતું। અમેરિકન દળોએ હોર્મુઝની સામુદ્રધુની નજીક ઇરાનના દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર સ્થાપનો પર હુમલો કર્યો છે। આ હુમલો પ્રાદેશિક દરિયાઈ વાહન વ્યવહારને નિશાન બનાવતા ઇરાનના 4 ડ્રોનને તોડી પાડ્યા બાદ કરવામાં આવ્યો છે। યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે ભવિષ્યના હુમલાઓ સામે બચાવ કરવા માટે તેમણે ગોરુક અને કેશ્મ ટાપુ પર આવેલા ઇરાનના દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર સ્થળો પર હુમલો કર્યો હતો। યુએન અને સેક્રેટરી જનરલ એન્ટોનિયા ગુટેરસ દ્વારા ભારતીય શાંતિદૂત મેજર અભિલાષા બરાકને પ્રતિષ્ઠિત 2025 સંયુક્ત રાષ્ટ્ર

0: સામાજિક સમાનતા સમર્થક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળમાં ભારતીય બટાલિયનમાં ફરજ બજાવતા મેજર બરાકને સંયુક્ત રાષ્ટ્ર શાંતિદૂતોના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મ પુરસ્કારો 2027 માટે નામાંકન માટે ઓનલાઈન અરજીઓ આગામી મહિનાની 31મી તારીખ સુધી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર મોકલી આપવાની રહેશે. ગૃહમંત્રાલયે જણાવ્યું કે પદ્મ પુરસ્કારો માટે અરજીઓ અને ભલામણો મોકલવાની પ્રક્રિયા 15 માર્ચથી શરૂ થઈ હતી. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં પદ્મ પુરસ્કારોમાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, તબીબી, સમાજસેવા, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જનસંપર્ક, સિવિલ સર્વિસ તેમજ વેપાર અને ઉદ્યોગ જેવા તમામ ક્ષેત્રો અને વિષયોમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ તથા સેવા માટે આપવામાં આવે છે. ચેસમાં ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનદાએ ઓસ્લોમાં જર્મનીના વિન્સેન્ટન કેમર ખાતે છેલ્લા તબક્કામાં જીત મેળવીને નોર્વે ચેસ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચી દીધો છે. નોર્વે ચેસમાં બીજી વખત ભાગ લેતા પ્રજ્ઞાનદાએ સ્પર્ધા દરમિયાન વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસન સામે 2 ક્લાસિકલ જીત મેળવી છે. આર્માગેડન 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે ફિરોઝા 15.5 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. ડી ગુકેશ માટે અભિયાન નિરાશાજનક રહ્યું હતું, જ્યારે કાર્લસન અંતિમ રાઉન્ડમાં પ્રજ્ઞાનદા સામે હાર્યા બાદ 13 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને પણ રહ્યા હતા. આજે ગોવાના મારગાવો ખાતે સાફ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6:30 વાગે રમાશે. અગાઉ ભારતે સેમીફાઇનલમાં ભૂટાનને 1-0 હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું હતું. અત્યારે ભારતે અત્યાર સુધીમાં 5 વખત આ ટાઇટલ જીતી લીધું છે. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત અને દમણની મુલાકાત અંગેના સમાચારને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. પ્રધાનમંત્રીના નિવેદનને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, ભારતના વિકાસનો મંત્ર પ્રકૃતિ સાથે પ્રગતિ, ઇકોનોમી સાથે ઇકોલોજી. નવ ગુજરાત સમય લખે છે, 7.7% વૃદ્ધિ અર્થતંત્રના મજબૂત પાયાનો પુરાવો પીએમ મોદી. સંદેશની હેડલાઇન છે, કોંગ્રેસ શાસિત રાજ્યો મુશ્કેલીમાં, વડાપ્રધાન મોદીના ચાપકા. આ ઉપરાંત સરકારી બોન્ડમાં વિદેશી રોકાણ પરનો કેપિટલ ગેઇન્સ ટેક્સ નાબૂદ, ભારત મુદ્દે રશિયા અમેરિકા સામસામે અને મણિપુરમાં ફરી હિંસા સહિતના સમાચારો વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક પાને આઈટીઈમાં વધુ 4,244 બાળકોના પ્રવેશ, આ સમાચારને ગુજરાત સમાચારે આવરી લીધા છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ ભારતીય અર્થતંત્રને મજબૂત ગણાવ્યું. ખેત બચાવો અભિયાનમાં દેશના 9 લાખથી વધુ ખેડૂતો જોડાયા. સીબીએસઈએ માર્ક્સ વેરીફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથેના રૂબરૂ મુલાકાતના પ્રસ્તાવને નકાર્યો. નોર્વે ચેસ સ્પર્ધાનો ખિતાબ જીતીને આર પ્રજ્ઞાનદાએ ઇતિહાસ રચ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવે જણાવીએ અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને સ્થાનિક હવામાન.

8 અને 32 મિનિટે કચ્છી કાર્યક્રમ રિયાણ, જેમાં આજે આપ શિક્ષક ધર્મ વિષય તે કોમલ સચદેજી ઘાલવુલ સાંભળશો. 9 વાગે ગુજરાતી ફિલ્મી ગીતો આપ માણી શકશો. 9 અને 32 મિનિટે સંતવાણી કાર્યક્રમ અંતર્ગત નારાયણ સ્વામીનું સ્વર રજૂ થશે. બરાબર 10 વાગે મનોરંજન કાર્યક્રમ અંતર્ગત ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણની જન્મ જયંતિ પર વિશેષ ફિલ્મી ગીતો આપ માણી શકશો. 10 અને 45 મિનિટે લોકસંગીત રજૂ થશે. અને અમારા હવે પછીના કાર્યક્રમ

અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં 11 વાગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સુરત તેમજ દમણ મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ, 12:02 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સૈયર, તેમજ બપોરે 1:30 વાગે ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી.

અમારી બીજી સભાની શરૂઆત સાંજે 5 વાગે થશે, જેના તમામ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. બીજી સભાના મુખ્ય કાર્યક્રમોમાં 6:30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:22 મિનિટે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ જેમાં આજે આપ ઋષિકેશ ઘાઘુરદેનું ખ્યાલ ગાયન સાંભળશો, અને 11:10 મિનિટે સરકારના 12 વર્ષ નો વિશેષ કાર્યક્રમ પ્રસ્તુત થશે જેમાં આજે આપ યુવા શક્તિ વિશે સાંભળશો, જેનું પ્રસારણ અમે દિલ્હી કેન્દ્રથી કરીશું. તો આ હતા અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો.

શ્રોતા મિત્રો, સ્થાનિક હવામાન જણાવીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 38 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ન્યૂનતમ ઉષ્ણતામાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. કાર્યક્રમોની રૂપરેખા અને હવામાન આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

Rescue. આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં દેશ 7.7% વિકાસ દરે પ્રગતિ કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેર માખી નામના ત્રીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. અમદાવાદમાં ફાયર સેફટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટિસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. અમદાવાદ ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. કચ્છના અંજારના સતાપર ગામમાં રાજ્યમંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ. અંજારની શ્રી શેઠ દીવી સરકારી હાઈસ્કૂલ ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેડિકલ કીટ વિતરણ તેમજ શહેરના તેજસ્વી તાલાળાઓનું સન્માન કરવામાં આવ્યું. કચ્છમાં ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે સંશોધન તથા પ્રાદેશિક વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી

એરપોર્ટ ઓથોરિટી વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ કચ્છના તમામ પ્રાંત અધિકારીઓને રેસ્ટોરન્ટ, હોટેલ, શાળા કે અન્ય જગ્યાઓએ ફાયર સલામતીના સાધનો છે કે નહીં તેની તપાસ કરવાની સૂચના આપી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એક ટેસ્ટ મેચ અને ત્રણ વન ડે મેચોની શ્રેણીનો આજથી આરંભ. ભારતીય હોકી ટીમે એશિયા કપની સેમીફાઇનલમાં પાકિસ્તાનને 5-3 હરાવ્યું. રાજ્યમાં આગામી 10 જૂન સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી. હવે પછીના સમાચાર 9:30 અપાશે.

કલ્યાણ કાર્યક્રમ સાંભળ મુજે મની ભા અને બહેનને કે કૃપા ના કરજા જીજા કરીને રામ રામ રામ રામ રામ રામ હી ચોજે તો ક માજે સ્તરતે માસ્તર હોય તા અત્રે હકડી માં પંજે બચ્ચે કે જેતરો સખાય ના અને જેતરો બચ્ચે કે વાલ કરે બચ્ચે કે લોસે ને ઇન જો ખાસો ઈચ્છે એડે માં હોય ને ઇન જે બરાબર જ નિસાર જે માસ્તરે કે ચે મે આયો હોય ભલે કે માં જે સ્તર સુધી પુજદલ એટલે માસ્તર એટલે અન માસ્તર જે જીવન મે હે નારલા વનુ તો પા પાંજે ભૂતકાળ મે અગર નજર કયો તો એડો ટાઈમ હો કે ઈ ચોંડો ગોગો ગરીબ ब्राह्मण એટલે કે માસ્તર જો કો જનતન સમય મે બાલુડે કે ભણાઈંદા હુઆ એટલે વધારે પડતો ઈ મળે જો કામકાજ હો ઈ મળે બ્રાહ્મણ જો જ્ઞાતિ હો ઈ કરતા હુઆ અને પહેલે જે ટાઈમ મે કી હેર વારે જે ના વાગે હતરી ફી ભર્યો તો જા કે હેડી નિસાઈ મે અચ્છા લમ લોગો તો મળે ઉ સમય તો વિદ્યા જો દાન કરીને અચ્છા તો હુઓ અને અનલા કરીને જ માસ્તર હુઆ એનકે પંજા જો કો બચ્ચા હુઆ નિસાડિયા હુઆ ઓ પગે લગે અને માયતર હુઆ ઈ દક્ષિણા દીએ પંજો બચ્ચો જડે ભણી ગને તડે પંજા બાલુડા જડે ભણી ગને તડે એટરે કે એટરો માસ્તરે કે માન ડને મે અસ્તો હુ અને ખરેખર એકડે પંજે જીવન જી સજે સજી ઈચ્છાઉ પંજા શોખ મેડે અન બચ્ચે જે પ્રગતિ જે જીવન મે નિર્ભલ માળું એટલે કે માસ્તર એટલે કે શિક્ષક અને એની નારલા વનુ તો આજ શિક્ષક જે જીવન મે હાણે જી સરકાર ને ઘણે મળે પરિવર્તન આચી ગઈ અને ધીરે ધીરે પાંજે શિક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે અંતર્ગત પણ વચમણે ફેરફાર આયા હે તો આજ ઈ શિક્ષક જો ધર્મ કરવાય ઘણે ઈચણ પંજાંગર પાંચી પર સરખી નથી હોય ઘણે એડા બે કે જિન કે ફરજિયાત કરે મે આયો હુએ કે ભાઈ આગળ ભણાય જોવાય બીજો કોઈ કામ ધંધો ન મળતો હોય ને અમને અચીવ આવે તો એરા પણ હોય અને એરા પણ એ જોકો નિસાર જે ઘડિયાળ તો નતા હાલે પણ પંજી નિસાર કી ખાસી થીએ બાલુડે કે કી વધુ ને વધુ સારો શિક્ષણ પણ દઈ શકું બસ હી જ જિંદગી જીવન જો નેમ હોય હતી એરા પણ શિક્ષક હોય હતા અને એરા જ શિક્ષક આજ પાંજે ફક્ત કચ્છ ગુજરાત કે ભારત મે ન પણ સજે દુનિયા જી અંદર એડે શિક્ષકે જી જ પૂજા થી હતી જો કો આજ હથ પકડી ને એકરો ઘૂંટાઈ શકે અને ઉ એકરો ઘૂંટદલ છોકરો આજ અવકાશ મે આકાશ મે વિમાન ઉડાય તડે પંજે ગુરુ કે જાદ કરે ઈ સચો શિક્ષણ ઈ સચો શિક્ષક ઈ સચો ગુરુ અને એડા વિદ્યાર્થી ને એ પંજે ગુરુજને કે પંજે માસ્તરે કે પંજે શિક્ષકે કે કડે રીતા બોલે માસ્તરે જી અખે મે મોતી જે કારણે ઝાખપ અચી હોય અને બજારે મે પગે લગીને જાય કે

સાહેબ હું કે ઓળખ્યા? આ આજે ફલણો વિદ્યાર્થી, તને વિચાર કર્યો કોઈ માસ્તરજી અખજે ખૂણે મેં જો કો આંસુએ જી ધાર અચે થઈ ને ઉહો જે સજે જીવન જી સફળતા હૈ. તો એડી જ કંઈક ગાલ પાંજે વચ અચ કરેલા આયાઈએ ડોક્ટર કોમલબેન સચદે જો કો શિક્ષક જો ધર્મ કરો આય અને અજ પાંજા શિક્ષક કે કોરો કોરો કરવું ખપે. એ મળે જ ગાલ જી લાટ મજે જી ચર્ચા અજ ડોક્ટર કોમલબેન પા સાથે કરદા. તો મું કે ઈ હે કે પા ડોક્ટર કોમલબેન કે સણો પહેલા હેગો લાટ મજે જો ભજન સણો તો પાંજો ઈ જો કો વાર્તાલાપ હે પાંજો ઈ જો કો રિયાણ જો કાર્યક્રમ હે ને એને પર ચાર ચાંદ લગી વંદા. તો હલો પહેલા પા હેગો લાટ મજે જો ભજન સણો.

0: ને વિદ્યાર્થી જુકુ ભણે તા એ ઔપચારિક કેળવણી ચો વાજે તી ને આજુબાજુ જે વાતાવરણ મે જા વિદ્યાર્થી જુકુ શીખે તા એ માં અનૌપચારિક કેળવણી શિક્ષક કે પ્રત્યક્ષપણે ને પરોક્ષપણે વિદ્યાર્થીએ કે જીવન ઉપયોગી કેળવણી પીરસે ને એની જો સર્વાંગી વિકાસ કરે જો હોય તો વિદ્યાર્થીએ જે વિકાસ લે શિક્ષક જી કોરો ભૂમિકા હોણી ખપે તે જી ગાલ કર્યો તહેડા મુખ્ય સત મુદ્દા રખ્યા મળ્યા પહેલો મુદ્દો ઈ કે વિદ્યાર્થીએ જો બૌદ્ધિક સાંવેગિક ને આધ્યાત્મિક વિકાસ વિદ્યાર્થીએ જો બૌદ્ધિક વિકાસ બહુ જરૂરી વે તો પણ માત્ર ને માત્ર ચોપડીએ કે જ્ઞાન સમજી અને ચોપડીએ જો જ જ્ઞાન લીને ભેરો ભેરો પર વિદ્યાર્થીએ જો સાંવેગિક વિકાસ એન સાથે કુદરત મેં શ્રદ્ધા એક આસ્થા જો વિકાસ પર કરે જો આય વિદ્યાર્થીએ કે ભવિષ્ય મેં સમાજ ભેરો જ રહીને સમાજ મેં કમ કરે જો આય જીવ સૃષ્ટિ લે સંવેદનશીલતા ને મૂલ્ય શિક્ષણ પર એટલા જરૂરી હૈ જીવન મેં ઉપયોગી બની રહે એના કૌશલ્ય એના મૂલ્ય વિકસાય જો કમ પણ શિક્ષક તરીકે કરે જો હોય તો બી ગાલ કર્યા તો વિદ્યાર્થીએ મેં સામાજિકતા વિકસાયણી વિદ્યાર્થી જડે શિક્ષણ ગિની ને સમાજ મેં પ્રવેશ કરીએ તા તડે હિન યુગ મેં સમાજ મેં કી મેળી પરિસ્થિતિ મેં અનુકૂળ થઈ શકે એવી ક્ષમતા એમને જે નિંદપણ થી વિકસાયું તે સમાજ મેં ભેરો રહી અને મેળી પરિસ્થિતિ મેં અડગ રહી ને કમ કરે શકે વર્ગ જે મેળી વિદ્યાર્થીએ ભેરો હિલી મિલી ને રહે એવી સમૂહ ભાવના પણ વિકસાયણી જરૂરી હોય તી જ્હોન ડોઈ નામ જા હેકડા ચિંતક પિંડ જે શિક્ષણ દર્શન મેં ઈંચે તા કે કેળવણી એ વ્યક્તિ ના સામાજિકીકરણ ની પ્રક્રિયા છે એટલે કેળવણી જો હેતુ માત્ર અધ્યયન અધ્યાપન પ્રક્રિયા સુધી સીમિત ન રહે ને નિશાળ મેં થી જ સામાજિકીકરણ જે પ્રક્રિયા શરૂ થવી ખપે સમૂહ ભાવના જો વિકાસ કરેન્દલ પ્રવૃત્તિઓ યોજાણીયું ખપે જેથી વિદ્યાર્થીએ મેં સામાજિકતા મિતિ જો ગ્રાફ વધે ત્રે મુદ્દે જે ગાલ કર્યા તો ઈ અનુશાસન વિકાસ શિક્ષક પિંડ પણ સ્વયં શિસ્ત જા આગ્રહી હુએ ઇન મિજાજ વિદ્યાર્થીએ કે ગચ શીખેલા મિલે તો જેથી શિક્ષક વિદ્યાર્થીએ મેં શિસ્ત જો વાવેતર કરે મેં સફળ રહી શકે વિદ્યાર્થીએ મેં સ્વયં શિસ્ત જી ભાવના કેળવા જી એડા પ્રયાસ થીણા ખપે વિદ્યાર્થીએ મેં નિંદપણ નું જ સ્વયં શિસ્ત જી ભાવના કેળવેલા શિક્ષક કે સતત પ્રયાસ કરના ખપે અને જો વિદ્યાર્થીએ મેં સ્વયં શિસ્ત જી ભાવના કેળવેલી હુંદી તો વિદ્યાર્થી પિંડ જે જીવન મેં પણ સદાચારી સે જીવી શકતા અગિયા આઉં ગાલ કર્યા તો ઈ આય વાંચન સમૃદ્ધિ જીવન લક્ષી માર્ગદર્શન પાકે પુસ્તકે મેં જા મિલદો હુએ તો વ્યક્તિત્વ વિકાસ લે પુસ્તક વાંચન સે પાંજે જીવન મેં વિચાર સમૃદ્ધિ થઈએ તી ઇતરે પાંજી નિશાળ જી ભણે જી ચોપડીએ ભેરો વિદ્યાર્થી પુસ્તકાલય મિજા ઇતર વાંચન જી ચોપડીઓ વાંચીએ ને સતત વાંચન ટેવ જો વિકાસ થીએ એડા પ્રયાસ શિક્ષક કે કેણા ખપે એકડા ચિંતક ઈ ચેતા કે મારો જન્મ મારા માતા પિતા ને આભારી છે પરંતુ મારું જીવન એ મારા શિક્ષક ને આભારી છે શિક્ષક પિંડ પર વાંચના વિમુખ હોય તો વિદ્યાર્થી પર ઇન મિજા અનુકરણ કરી દે શિક્ષક જો વાંચન સમૃદ્ધિ જો અનુભવ હોય તો શિક્ષક પિંડ પર વિદ્યાર્થીએ કે નવ નવ જ્ઞાન પીરસી શકતા પાંચમી મુદ્દે જે ગાલ કર્યા તો ઈ આય સંશોધન દ્રષ્ટિ વિકસાયણી મળ્યા પહેલો તો શિક્ષક પિંડ વટે સંશોધન દ્રષ્ટિ હોય ખપે ઇનસે વિદ્યાર્થીએ કે વર્ગ મેં નિસાર મેં ક અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવિંદલ સમસ્યાએ જો શિક્ષક પિંડ નિદાન કરી શકે સમસ્યા જા કારણ જાણી શકે ને તે જો ઉપચાર પણ કરી શકે ને વિદ્યાર્થીએ મેં પણ સંશોધન દ્રષ્ટિ કેળવા જે એડો વાતાવરણ એને કે નીણું ખપે વિદ્યાર્થી પર મળે પ્રશ્ન જો નિરાકરણ કરીદાથી સમસ્યાએ કે વૈજ્ઞાનિક અભિગમ સે મૂળવિંદાથી સમસ્યા ઉકેલ કરીદાથી એડી પ્રવૃત્તિઓ પાકે વિકસાયણીઓ ખપે છઠ્ઠે મુદ્દે જે ગાલ કર્યા તો ઈ આય સર્જનાત્મકતા વિકસાયણી સાપેક્ષવાદ જા પ્રણેતા આઈન્સ્ટાઈન ઈ ચેતા ક સર્જનાત્મક અભિવ્યક્તિ અને જ્ઞાન પ્રત્યેની અભિરુચિ જાગૃત કરવી એ શિક્ષકની સર્વોત્તમ કળા છે શિક્ષક પિંડ સર્જનાત્મક હોવા ખપે પ્રયોગશીલ वस्तु जे बेरोज नवी नवी प्रयुक्तियों प्रवृत्तियों ने प्रयोग करे ने शिक्षण कार्य में सृजनात्मकता जो भरपूर उपयोग शिक्षक के कहणो खपे। इन बेरो विद्यार्थी पर सृजनात्मक रीते ने विवेचनात्मक चिंतन करे सके एड़ी प्रवृत्तियों ने प्रयोग निशान में विकसायणा खपे। साथ में मुद्दे जी गाल करिया तो ये जीवन मूल्य ने टेक्नोलॉजी जो शिक्षण शिक्षक के शिक्षण जे बेरोच मूल्य निष्ठ केड़वणी सीणी खपे। विषय वस्तु बेरोज मूल्य जो वावितर कहणो खपे। निशान में अड़ियो सहअभ्यासिक प्रवृत्तियों करायो खपे जेथी विद्यार्थी में प्रत्यक्ष के परोक्ष पणे मूल्य जो सिंचन थई सके। राष्ट्रीय शिक्षण नीति 2020 में पण नोंधी में आयो है के विद्यार्थियों में मात्र विचारों नु ज नहीं परंतु कौशल्यो ज्ञान मूल्यों अने मनोवलणों नो विकास करवो जेथी ते साचा अर्थ में विश्व मानव बने इतरे सर्जनात्मक व्यक्तित्व निर्माण करेले जीवन मूल्य ने वैश्विक मूल्य जे विकास ते खास करीने भार देने में आयो है। मूल्य शिक्षण ले अभ्यासक्रम मारखे जे रचना सह अभ्यासिक प्रवृत्तियों ने अध्यापन प्रवृत्तियों विकसाई जी गाल करे में आवई है। शिक्षक रूपी माड़ी के विद्यार्थी रूपी फूल जी मावजत करेले पिंडके पण अपडेट रोनो खबदो ने विद्यार्थी के अपडेट रखनो पोंदो। आज से टेक्नोलॉजी जे युग में विद्यार्थी के टेक्नोलॉजी जे सथवारे शिक्षण पेसेणो खपे। विद्यार्थी के कंप्यूटर जो ज्ञान देणो खपे। टेक्नोलॉजी जा नवा नवा साधन विषय पण शिक्षण देने डिजिटल युग से वाकेफ क्या खपे। विद्यार्थी जे भविष्य जो गाट गड़ेला करीने शिक्षक के ही मरे मुद्दा ध्यान में गिनी ने शिक्षण कार्य करायो खपे। तज स्वामी विवेकानंद जो को पाके केड़वणी जी व्याख्या दिनो आयो तो व्यक्ति नी संपूर्ण व्यक्तिमत्ता नो प्रगटीकरण इतले केड़वणी ही व्याख्या तदेज सिद्ध थिए। जडे पुस्तक ज्ञान जे सिवाय पर सुसंस्कृत मानव गढ़तर जा प्रयास थिए इज पांजो सचो शिक्षक धर्म आए। शिक्षण जी गालियों प्रस्तुत करेले माध्यम देने बदल आकाशवाणी केंद्र भुज ने आदरणीय श्री कृपाबेन नाकर जो दिल से आभार मनिया थी।
1: कोमलबेन पाके शिक्षक धर्म विषय लाट मजे जी गाल करया अने खरेखर गाल सच्ची है के निसार जे बालूडे लकरी ने पा जत्रो पण करियो एत्रो ओछो आए बेन जो हम
2: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીએ ફિલ્મ ભાદર તારા વહેતા પાણી ફિલ્મના ગીતથી જેને સ્વર મળ્યો છે મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુરનું

પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

નાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: કરનારા પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ગુજરાતી ફિલ્મી ગીતો આપ સાંભળી રહ્યા છો. અને હવે સાંભળીએ રાજુલ મહેતા અને પ્રાણલાલ વ્યાસનો સ્વર. ફિલ્મ છે ભાભી.

હમણાં જ આપ ઉષા મંગેશકર અને પ્રફુલ દવેનો સ્વર સાંભળી રહ્યા હતા અને હવે પ્રસ્તુત છે મણિયારા ફિલ્મનું ગીત પ્રફુલ દવે અને દમયંતી બારડાઈના સ્વરમાં.

હમણાં જ આપ ભાથીજી મહારાજ ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા, મહેશ કુમાર અને સાથીઓના સ્વરમાં. અને હવે પ્રસ્તુત છે નવરંગ ચુંદડી ફિલ્મનું ગીત પ્રફુલ દવે અને ઉષા મંગેશકરના સ્વરમાં.

આ સાથે જ ગુજરાતી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ ભારતીય અર્થતંત્રને મજબૂત ગણાવ્યું. ખેત બચાવો અભિયાનમાં દેશના 9 લાખથી વધુ ખેડૂતો જોડાયા. CBSEએ માર્ક્સ વેરીફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવી. જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા નિવેદનોનો ભારતે કડક શબ્દોમાં વિરોધ કર્યો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધીમાં 9,42,000થી વધુ ખેડૂતો ખેત બચાવો અભિયાનમાં જોડાયા. પદ્મ પુરસ્કારો 2027 માટે નામાંકન માટે ઓનલાઈન અરજીઓ આગામી મહિનાની 31મી તારીખ સુધી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર મોકલી આપવાની રહેશે. અમદાવાદમાં ફાયર સેફટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટીસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તીવ્ર બનતા રાજ્યના ઉત્તરીય જિલ્લાઓમાં 9 જૂન સુધી ભારે વરસાદની આગાહી. અમદાવાદ ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ કચ્છના તમામ પ્રાંત અધિકારીઓને રેસ્ટોરન્ટ, હોટેલ, શાળા કે અન્ય જગ્યાઓએ ફાયર સલામતીના સાધનો છે કે નહીં તેની તપાસ કરવાની સૂચના આપી. આજે ગોવાના મારગાવ ખાતે SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની 1 ટેસ્ટ મેચ અને 3 વન ડે મેચોની શ્રેણીનો આજથી આરંભ. ભારતીય હોકી ટીમે એશિયા કપની સેમીફાઇનલમાં પાકિસ્તાનને 5-3 થી હરાવ્યું. હવે પછીના મુખ્ય સમાચાર.

રોગ થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત. શું તમે હીટસ્ટ્રોકથી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા: હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા

હમણાં જ આપ સંતવાણી કાર્યક્રમ સાંભળી રહ્યા હતા. સ્વર આપી રહ્યા હતા નારાયણ સ્વામી. શ્રોતા મિત્રો, અત્યારે બરાબર 10 થયા છે. પ્રસ્તુત છે કાર્યક્રમ મનોરંજન. આજના મનોરંજન કાર્યક્રમમાં આપ ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણની જન્મ જયંતિ પર વિશેષ ફિલ્મી ગીતો સાંભળશો. કાર્યક્રમની શરૂઆત કરીએ પડોસન ફિલ્મના ગીતથી, જેને સ્વર મળ્યો છે લતા મંગેશકરનું.

0: ના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: ગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી મનોરંજન કાર્યક્રમ અંતર્ગત હવે આપ સાંભળશો ફિલ્મ અમરદીપનું ગીત આશા ભોસલે અને મોહમ્મદ રફીના કંઠે.

ಮಂಗಳಿ ಪಸಾನೆ ಹೋಗು ದರ್ಗ ಗಮಾನೆ.

0: सीमा
1: जी,
0: हमारा पुलिस स्टेशन है। आप ઉભારો એ તો ઘરે આવી જશું હા
1: કેમ પણ હું
0: એકલા બીજા રૂમમાં જાઓ તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો
1: ડિજિટલ અરેસ્ટ
0: 1 લાખ આપો બચી જશો
1: આટલા પૈસા
0: અચ્છા ઠીક છે એક લીક મોકલી છે અમારા પ્રોસેસિંગ માટે 30,000 આપી દો નહીં તો દીકરો જેલમાં જશે હો
1: જેલમાં તો તું જઈશ તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું આ બધું ફ્રોડ છે એટલે પેનિક ના કરો પોલીસ બેંક RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો એમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો
2: હેલો મમ્મા
1: હાય
3: RBI કહે છે
1: જાણકાર બનો સતર્ક રહો

0: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: એક મહાન સંગીતકાર મદનમોહન ગાને કો લાજવાબ બનાતે થે, સાથ હી સાથ ખાના ભી બહોત અચ્છા પકા લેતે થે. એક મરતબા મુજે ટેલિફોન કરકે કહા કે મને તું ક્યા કર રહા હૈ, ચલે આપ દિખા. તો મદન સાહેબ બના રહે થે મટન ઓર ઉસકે સાથ ભિંડી. તો મેને બોલા યે ક્યા કોમ્બિનેશન ભાઈ, બોલે ખા કે તો દેખ. વાકઈ બહોત બહોત બહેતરીન ભિંડી મટન ખિલાયા ઉન્હોને. સાથ હી સાથ ઉન્હોને કહા કે ભાઈ યે ગાના હૈ તો ગુજરાત સંભાળ કે ગાના પડેગા.

હમણાં જ આપ દેખ કબીરા રોયા ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા મન્ના ડેના સ્વરમાં. અને હવે પ્રસ્તુત છે લતા મંગેશકર અને ચિતલકરનું સ્વર ફિલ્મ છે આઝાદ.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી મનોરંજન કાર્યક્રમ અંતર્ગત ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણની જન્મજયંતિ પર વિશેષ ફિલ્મી ગીતો આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં હવે આપ સાંભળશો અદાલત ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને આશા ભોસલેના યુગલ સ્વરમાં.

હવે આજ આપ મનોરંજન કાર્યક્રમ અંતર્ગત હિન્દી ફિલ્મી ગીતો સાંભળી રહ્યા હતા. આજના કાર્યક્રમમાં આપે ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણની જન્મ જયંતિ પર વિશેષ ફિલ્મી ગીતો સાંભળ્યા. અને હવે સમય થયું છે લોકસંગીતનું. કાર્યક્રમની શરૂઆત કરીએ જય શ્રી લીંબાણીના સ્વરથી.

જલ કન્યાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જન્મગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જન ગણના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હવે સાંભળીએ પૂનમ બારોટનું સ્વર.

હમણાં જ આપ લોક સંગીત સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને બરાબર 11 વાગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સુરત તેમજ દમણ મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રીલે કરાશે.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે વૈશ્વિક આર્થિક કટોકટી છતાં રાષ્ટ્રએ નાણાકીય વર્ષ 2025-26માં 7.7% મજબૂત વિકાસ નોંધાવ્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે સરકારી જમીનગીરીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. ભારત લેટિન અમેરિકા અને કેરેબિયન વેપાર અને રોકાણ મંચ આજે મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં આજે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. ભારતે કહ્યું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર વિશે ખોટી વાતો ફેલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેના કામચલાઉ સભ્યપદનો દુરૂપયોગ કરી રહ્યું છે. આંધ્રપ્રદેશમાં જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે આગામી રાજ્યસભા ચૂંટણી માટે લિંગામનેની રમેશને પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા. અમેરિકાના આરોગ્ય અધિકારીઓના નવા વિશ્લેષણ મુજબ મધ્ય આફ્રિકામાં ઇબોલા વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા 20,000 સુધી વધી શકે છે. આસામ કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં હાલના 58% વધારો કરીને 60% કરવાનો નિર્ણય લીધો. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનુ રાષ્ટ્રીય ઉદ્યાનમાં દુર્લભ જંગલી બિલાડી કારાકલ જોવા મળી. ભાવનગર જિલ્લામાં 8-18 જૂન દરમિયાન રક્તપિત્ત શોધ અભિયાન હેઠળ 309 ટીમો ઘરે ઘરે જઈને સર્વે કરશે. સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમના નદીના પટમાં ચોમાસાની ઋતુમાં સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે મોકડ્રીલ યોજાઈ. અને મહીસાગરના લુણાવાડા આરામપુરા ખાતે કાર ચાલકે 3 બાળકોને અડફેટે લીધા. મોડાસામાં સારવાર દરમિયાન 1 બાળકનું મોત. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે. ગઈકાલ તારીખ 5મી શુક્રવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સુરત અને દમણ ખાતેની મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના વિકાસ માટેના કુલ રૂપિયા 21,000 કરોડથી પણ વધુ મૂડીરોકાણ ધરાવતા વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રથમ સુરત અને ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની મુલાકાત લીધી હતી. સુરત ખાતે આગમન બાદ વડાપ્રધાનશ્રીએ પ્રથમ આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને અનુરૂપ એવા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના ભારતીય સેના માટે અત્યાધુનિક સંરક્ષણ સંસાધનોનું મેક ઇન ઇન્ડિયા હેઠળ ઉત્પાદન કરતા પરિસર તેમજ ગ્રીન એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ વડાપ્રધાનશ્રીએ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે

0: વિધાનસભામાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના વિકાસ અર્થે કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 18,000 કરોડથી પણ વધુની ફાળવણી સાથેના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા હાજરી આપી હતી. પૂર્વ નિર્ધારિત સમય અવધિ કરતા બરાબર એક મિનિટ પહેલા વડાપ્રધાનશ્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ પરિસરમાં પદાર્પણ કર્યા. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તેઓએ સ્ટેડિયમ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. ત્યારબાદ ખીચોખીચ જન્મદિનની વચ્ચે આવતા જ લોકોએ વિરાટ હર્ષોલ્લાસ સાથે તેમને વટાવ્યા. મંચસ્થ મહાનુભાવો કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી ઉપરાંત વિકાસ કાર્યોથી લાભાન્વિત થનારા જિલ્લાઓના સાંસદશ્રીઓએ સ્મૃતિ પ્રતિકો, શાલ અને તુલસી છોડ અર્પણ કરી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે સ્વાગત સંબોધન કરતા અગાઉ થઇ ચૂકેલ વિકાસ કાર્યોમાં વડાપ્રધાનશ્રીના સાથ સહકારનું સ્મરણ કર્યું હતું.
1: અને તે અનેક બધા વખતે તમને જે સતત પ્રયત્ન મળે છે તે તાપી નદીને સ્વચ્છ કરવા માટે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે 2019માં 900 કરોડ રૂપિયા મંજૂર કરીને ઉકાઈથી સરસ સુધી તાપીને સ્વચ્છ કરવા માટે અને પ્રોજેક્ટ સમયસર પૂરો થયો. ફક્ત એક મહિનો લેટ થયો તો સમયસર પ્રોજેક્ટ કરવા માટે મહાનગરપાલિકા પણ જાણીતી છે. સુરત શહેર એક એવું શહેર છે કે જે દુનિયામાં કોઈ એવું શહેર નથી કે જેને આવનારા 50 વર્ષ સુધીના પોપ્યુલેશન વધે એના માટે અને વોટર ગેસ ઇન્ડસ્ટ્રી આવે એના માટે જો પાણીની વ્યવસ્થા કરવી હોય તો એક માત્ર સુરત શહેર છે. અને એમાં પણ સામે સરકારની 600 કરોડ રૂપિયા છે. 200 કરોડ રૂપિયા બધા સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આપ્યો છે અને 200 કરોડ રૂપિયા કોર્પોરેશન દ્વારા 1,000 કરોડનો પ્રોજેક્ટ લગભગ 2 વર્ષમાં પૂર્ણ થશે અને વિશ્વમાં સુરતનું નામ
0: આ અવસરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે
2: આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના 12 વર્ષની સફળતાની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. જનતા જનાર્દનના વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના પથભર્ષક શ્રી મોદી સાહેબને આ સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમના સક્ષમ નેતૃત્વમાં ભારતનું ગૌરવ અને પ્રતિષ્ઠા દુનિયાભરમાં વધ્યા છે. વિશ્વમાં હાલ જે સ્થિતિ ઉભી થઈ છે તેમાં પણ 140 કરોડ દેશવાસીઓને ભરોસો અને વિશ્વાસ છે કે મોદી સાહેબ છે તો આપણે સુરક્ષિત છીએ. આજે વિશ્વ પર્યાવરણ દિવસની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. આદરણીય વડાપ્રધાનશ્રીએ સમય કરતા 2 ડગલા આગળ વિચારીને પર્યાવરણના પડકાર અને ક્લાઇમેટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે. જ્યારે દુનિયામાં ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે ગુજરાતમાં અનેક ક્લાઇમેટ ચેન્જ વિકાસ શરૂ કરાવ્યો હતો. સોલાર એનર્જીના શબ્દ જયારે લોકો માટે અજાણ્યા હતા ત્યારે તેમણે વખતનો એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પાટણના ચારણકામાં શરૂ કરાવ્યો. તેમના વિઝનના પરિણામે કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક શરૂ થઈ રહ્યો છે અને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં દેશમાં 21% સાથે ગુજરાત લીડ લઈ રહ્યું છે. 2017 સુધીમાં ભારતને નેટ ઝીરો એમિશન કન્ટ્રી બનાવવાનું વડાપ્રધાનશ્રીનું કમિટમેન્ટ છે. આ માટે તેમણે ક્લીન ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સાથે ગ્રીન ગ્રોથની દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી છે. ગુજરાત તેમના દિશાદર્શનમાં ગ્રીન ગ્રોથ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મોડેલ બનાવવા સંકલ્પબદ્ધ છે.
0: પ્રાસંગિક ઉદ્બોધન કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે
1: સાહેબે ઘરે ઘરે લોકોને વીજળી ફ્રી આપવાનું વિચાર્યું પણ કઈ રીતે સોમાન જોડે તમને સૌ લોકોને વીજળી તો મળે પણ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં આપણું ગુજરાત દેશમાં નંબર 1 ચાલે છે ભાઈઓ. અને પાણી આપણે તેના એવોર્ડો પ્રાપ્ત કર્યા છે. 5 એવોર્ડો આપણે ગુજરાતને મળ્યા છે. બધા કહે ને અમે બધા પ્રેઝન્ટેશન કરવા સાહેબ પાસે જઈએ

0: અનેક દિવસો મહેનત કરીએ આપણે એમ લાગે આજે તો વચ કરી દેવાનું છે, કામ બધું થઈ જવાનું છે. આપણે પ્રેઝન્ટેશન બતાવીએ પછી સાહેબ કઈક એવું નવું આવે કે આપણે ક્યારેય વિચાર ના આવ્યો હોય એવું આ પીએમ સૂર્યોદય વીજળી યોજના છે. ભાઈઓ, આપણા બધા માટે આપણું ભવિષ્ય ઉજ્જવલ કરવાની આ યોજના છે. સુરત મહાનગરપાલિકા સાહેબ, આ એવી મહાનગરપાલિકા છે જે ગંદુ પાણી ઉદ્યોગને રિસાયકલ કરીને વેચીને દર વર્ષે 140 કરોડ રૂપિયાની આવક કરે છે અને શહેરના નાગરિકોને બીજી સુવિધાઓ આપે છે. આજે સાહેબ મારા શહેરના સૌ નાગરિકો વતી તમને દિલથી આભાર અને અભિનંદન આપવા છે કે આ 12 વર્ષ 2014 પહેલાનું ભારત કેવું હતું એ અહીંયા બેઠેલા એક બી લોકો એવા નથી કે જેને અંદાજો નહીં હોય. સાહેબ, આ 2014 થી આજ સુધી જે વ્યક્તિએ આપણા સૌ માટે પોતાની જાત ઘસી લીધી હોય, રાત દિવસ એક કરીને આ દેશના વિકાસના કામ આગળ વધાર્યા હોય એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકે આ દેશને 12 વર્ષ સુધી સેવા આપીને 12 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રીને
1: દક્ષિણ ગુજરાતને વિકાસના માર્ગે વધુ આગળ ધપાવવા તમામ વિકાસ યોજનાઓ પ્રકલ્પોનું પ્રતિકાત્મક લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સભામાં ઉપસ્થિત સર્વેને સંબોધન કરતા જણાવ્યું કે
2: પ્રથમ મને ઘણો વાર લાગે છે કે સુરત શહેર નથી, સુરત એક સ્પિરિટ છે. અમારે સ્પિરિટ હોય તો જ પર્યાવરણ દિવસે પ્રત્યેક પરિવારને જોડીને આવા 15,000 પર્યાવરણને સમર્પિત આવા સરસ મજાના પોસ્ટર બનાવીને લોકો લાવ્યા. જે જે પરિવારના સાથે કામ કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જયારે અમે આ વિચાર કર્યો હશે ને એટલે એમનું મન હવે આ પર્યાવરણની રક્ષા માટે લાગ્યું હશે. અને આપણા કાઠિયાવાડના ઘણા ભાઈઓ એ સુરતમાં રહે છે અને ત્યાં એમની ખેતી છે. મારો એમને આગ્રહ છે કે પર્યાવરણના એક કામના ભાગરૂપે ખેતર બચાવો એ અભિયાનમાં જોડાઈએ. ખેતી આપણા બાપ દાદા જે પ્રાકૃતિક ખેતી કરતા હતા અને હું તો સુરતના જે જે લોકોને જ્યાં જ્યાં ખેતી હોય બધાને મારા હદથી કહેવું છે કે આટલું મારું કામ કરજો. અહીંયા તમારે મારું સ્વાગત કર્યું, ભારતના સ્મૃતિ ચિહ્નો આપ્યા, ભેટ સ્વાગતો આપી. આના કરતા પણ અણમોલ ભેટ સુરતે મને આપી છે. એનાથી પણ અનેક મૂલ્યવાન સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. 1,00,000 લોકોએ 5 દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું. મારા માટે મોટામાં મોટી સ્વાગત છે અને આ 1,00,000 લોકોનો અને આખા સુરત તો હૃદયથી આભાર માનું છું. લોકોને કયો પ્રધાનમંત્રી છે સ્વાગતમાં કચરો મળે એનો ગૌરવ કરી રહ્યો છે. પણ મારે સ્વચ્છતા એને સંસ્કાર બનાવવાના છે. 1,00,000 લોકોનું જોડાવું એટલે સુરતના 1,00,000 પરિવારોનું જોડાવું અને આ માત્ર સ્વચ્છતાનું અભિયાન નથી, આ એક પ્રકારે સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે. અને એના માટે સુરતના સૌ સાથીઓ ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી છે.
1: જળવાયુ પરિવર્તન સામે થઈ રહેલા વૈશ્વિક પ્રયાસોમાં ભારતના અને ખાસ કરીને ગુજરાતમાં થયેલા પ્રયાસોનું સ્મરણ કર્યું.
2: સાથીઓ, આ પ્રયાસ એ છે કે આને વાળે કઈ દશકો તક સુરત કે લીએ પીને કે પાણી કી પૂરી વ્યવસ્થા હો. ઇસકે લીએ પાટી બરાજ પ્રોજેક્ટ किया गया है। इसके अलावा वाटर मैनेजमेंट और वाटर ड्रेनेज की सरकार की बहुत बड़ी प्राथमिकता है। आज यहाँ ऐसा अनेक प्रोजेक्ट का लोकार्पण हुआ, साथ ही सुरक्षित स्वच्छता और सर्कुलर इकोनॉमी तक ही सीमित नहीं है, बल्कि ग्रीन ग्रोथ के दूसरे माध्यमों का भी अभूतपूर्व गति से विस्तार हो रहा है। अब जैसे इलेक्ट्रिक मोबिलिटी है, सूरत ऐसी व्यवस्था बनाने में जुटा है जहां सड़कों पर चलने वाली सारी बसें इलेक्ट्रिक होगी। यह सूरत मेट्रो का भी विस्तार हो रहा है। ये सारे कदम हरित शहर के रूप में सूरत की पहचान को और सशक्त करेंगे। और हाँ, आने वाले समय में हजीरा इंडस्ट्रियल एरिया ग्रीन स्टील के उत्पादन के लिए भी जाना जाएगा, यानी स्टील के प्रोडक्शन में ग्रीन एनर्जी का इस्तेमाल होगा।
1: पोताना संबोधन में अंत ऊर्जा संकट विषय तन्मयथी पार पड़वा भारत आग्रेला प्रयासों की माननीय वडाप्रधान श्री ये बात करी।
2: साथियों, दुनिया अभूतपूर्व चुनौतियों के दौर से गुजर रही है। कुछ समय पहले मैंने कहा था कि दशक दुनिया के लिए आपदा का दशक सिद्ध हो रहा है। हमने बीते समय में एक के बाद एक वैश्विक आपदाएं देखी है। पहले बहुत बड़ा कोरोना का संकट आया, फिर जगह जगह युद्ध शुरू हो गए और इतना बड़ा ऊर्जा संकट, इसने पूरी दुनिया को अस्त व्यस्त कर दिया है। दुनिया भर में पेट्रोल की कीमतों में लगातार उतार चढ़ाव हो रहा है, गैस की सप्लाई चेन ध्वस्त हो रही है। लेकिन भाई बहनों, मुझे बहुत संतोष है कि 140 करोड़ भारतीयों के साझा प्रयासों से देश ऐसे हर संकट का मजबूती से मुकाबला कर रहा है।
1: सूरत में मुलाकात बाद वडाप्रधान श्री दमण में मुलाकात माटे प्रयाण कर्यो। सूरत खाते की मुलाकात बाद वडाप्रधान श्री नरेन्द्र मोदी दमण खाते आवी पहुंचिया हता। प्रथम नमो डोमेस्टिक एरपोर्ट खाते दमण नु अति भव्य एरपोर्ट रिमोट द्वारा खुल्लू मुकायु हतु। त्यारबाद 300 वधु बेड धरावती अने अत्याधुनिक साधनों थी सज्ज नमो होस्पिटल नु उद्घाटन करायु हतु अने नमो पथ थी नाइट मार्केट सुधी रोड शो कर्यो हतो। वडाप्रधान श्री नरेन्द्र मोदी विविध कल्याणलक्षी योजनाओं जेवी के स्वास्थ्य सेवा, पर्यटन, आइकोनिक ब्रिज, कन्वेंशन सेंटर अने कल्याणकारी योजनाओं की भेट आपी हती। आम कुल 3,850 करोड़ 60 प्रोजेक्ट की भेट मिली हती। माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी दमण में स्वामी विवेकानंद स्पोर्ट्स मैदान में सांजे 8:05 खेचोखेच जन्मदिनी वच्चे आवी पहुंचिया हता। त्या विराट जन्मदिनीए હર્ષોલ્લાસથી એમનું સ્વાગત કર્યું હતું। મંચ પર બિરાજેલ મહાનુભાવો દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, દાદરાનગર હવેલીના સાંસદ કલાબેન દિલકર, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ દીપિકા ટંડેલ, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધરમબાબુ પટેલ, સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ સોમનાથ દેવરે, દાદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિશા ભાવસર તથા દમણ જિલ્લાના આગેવાનોએ સ્મૃતિ ચિહ્નો, શાલ અર્પણ કરી તથા પાઘડી પહેરાવી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વડાપ્રધાનશ્રીના કાર્યોને ગરીબોના બેલી, અર્ધક ભંજન અને પારસમણીની તુલના કરીને એમના કાર્યોનું સ્મરણ કર્યું હતું।
3: પ્રધાનમંત્રીશ્રીનું અહીં પધારવું એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ વિકાસ અને સપનાઓની ભવ્ય ઉત્સવ છે। એક સમક્ષ એક સક્ષમ વૈશ્વિક નેતા તરીકે વિશ્વભરમાં દેશનું ગૌરવ પ્રતિષ્ઠા અભૂતપૂર્વ ઊંચાઈ પર પહોંચાડીને તેઓ ભારતને વૈશ્વિક ઓળખ બનાવે છે। આઝાદ ભારતના ઇતિહાસમાં આ એક બહુ જ મહત્વપૂર્ણ બાબત છે। આજ દિન સુધી હેડ ઓફ ગવર્નમેન્ટ તરીકે 25 વર્ષ સુધી દેશની આઝાદી પછી કોઈએ સેવાઓ આપી નથી। આનું સંપૂર્ણ શ્રેય આપના આશીર્વાદથી આદરણીય પ્રધાનમંત્રીશ્રીને જાય છે। સતત 25 વર્ષ મિત્રો કેટલો મોટો લાંબો કાર્યકાળ છે। સરકારી નોકરીઓ તો સીએલ લઈએ, ઈએલ લઈએ, મેડિકલ લીવ લઈએ અને કશું ના મળે તો એલડબ્લ્યુબી કરીએ, 25 વર્ષના લગાતાર કાર્યકાળમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ક્યારે આરામ નથી કર્યો, ક્યારે રજા નથી લીધી, કઠોર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે। મિત્રો, આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ભગીરથ પ્રયાસના પરિણામ સ્વરૂપ દેશના 25 કરોડ થી વધુ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. આ એક અભૂતપૂર્વ પરિણામ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીને ગરીબોના બેલી તરીકે સંબોધન કરીએ તો કશું જ ખોટું નથી. આજે પ્રધાનમંત્રી શ્રીએ ગરીબોની વિશેષ ચિંતા કરી. ગરીબ પરિવારોના માથે જયારે છત નહોતી, પાકા મકાન હતા એવા વખતે આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ પાકાથી પાકા મકાન આપી અને છત પૂરી પાડી.
1: આજના આ ભવ્ય કાર્યક્રમમાં વિશાળ જન્મદિનને સંબોધતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દમણની ભારોભાર પ્રશંસા કરી હતી અને દમણને એક મિની ઇન્ડિયા તરીકે ગણાવ્યું હતું.
4: હર બાર મુજે લગતા હૈ કે પિછલી બાર કે મુકાબલે ક્ષેત્ર વિકાસ કે રાહ પર મિલો આગે બઢ ગયા હૈ. સાથીઓ, દાદરા ઓર નગર હવેલી, દમણ ઓર દીવ ને દશકો સે વિકાસ કે સપને દેખે થે. જો સપને પહેલે દેખે વો પીડિયા તો ચલી ગઈ, લેકિન આજ જો પીડી હૈ વો અપની આંખો કે સામને દેખ રહી હૈ કે ઉનકે માં બાપ દાદા દાદી જો સપને દેખતે થે વો આજ સપને પૂરે હોતે હુએ આપ અપની આંખો સે દેખ રહે હૈ. આજ ભી હા કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ ઓર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનસે જુડી અનેક પરિયોજનાઓ કા ઉદ્ઘાટન ઓર શિલાન્યાસ હુઆ હૈ. વિકાસ કે યે કામ દમણ ઓર પૂરી યુનિયન ટેરિટરી કે લિયે યહાં કે લોગો કે જીવન કો આસાન બનાયેંગે. ઇનસે યુવાઓ કે લિયે નયે અવસર તૈયાર હોંગે. ઇન કામો કે પીછે પ્રફુલભાઈ પટેલ કી દ્રષ્ટિ, ઉનકી ઓર ઉનકી ટીમ કી મહેનત સાફ સાફ નજર આતી હૈ. મેં ઇસકે લિયે ભી પ્રફુલભાઈ ઓર ઉનકી પૂરી ટીમ કી સરાહના કરતા હું. મેં આપ સભી કો, લક્ષદ્વીપ કે લોગો કો, દાદરા નગર હવેલી કે લોગો કો અનેક અનેક શુભકામનાએ દેતા હું.
1: ભારતની અર્થવ્યવસ્થા વિશે બોલતા પ્રધાનમંત્રી શ્રી એ ભારતના વિકાસની વાતો આ રીતે કરી હતી.
4: જો ખબર આવી હૈ વો સચમુચ મેં પ્રસન્નતા કરને વાલી હૈ ઓર મેં ભી ચાહતા હું જે ખુશી આપકે સાથ ભી બાંટું. આજ જો આંકડે આયે હૈ ઉન આંકડો સે સાફ હૈ કે ભારત કી અર્થવ્યવસ્થા કી નીવ કિતની મજબૂત હૈ. વર્ષ 2025-26 મેં યાની જો ફાઇનાન્શિયલ યર પિછલા પૂરા હુઆ, વર્ષ 2025-26 મેં ભારત ને 7.7% કી ગ્રોથ રેટ હાસિલ કી હૈ, 7.7. और पिछला क्वार्टर जो 31 मार्च को खत्म हुआ उसमें भी भारत की ग्रोथ 7.8% रही है, 7.8, और ये दुनिया में तेज गति से आगे बढ़ने वाली बड़ी इकोनॉमी है. हर भारतीय को गर्व हो, ये है उसकी गति. आज देश जिस रिफॉर्म एक्सप्रेस पर चल रहा है, आज देश में इंफ्रास्ट्रक्चर का जो इतना विकास हो रहा है, गरीब कल्याण को लेकर इतने बड़े स्तर पर जो काम चल रहा है, इन सारे प्रयासों का परिणाम है कि आज देश बड़ी इकोनॉमी में सबसे तेज गति से आगे बढ़ रहा है. और हम सब जानते हैं दुनिया संकटों में गिरी हुई है. सारी दुनिया की अर्थव्यवस्था सवाल ये निशानों के नीचे दबी पड़ी है. वैश्विक संकट के इस बुरे से बुरे दौर में भी 140 करोड़ देशवासियों के सामूहिक प्रयासों से भारत खुद को संभाल तो पा ही रहा है, लेकिन साथ साथ

સંચાર કરે છે. સાથે સતત આપણી પડખે ઉભેલી આકાશવાણી નવ વર્ષે પણ એકમ છે. આપણે સૌ સાથે મળીને આકાશવાણીની નવ વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ કાર્યક્રમની શરૂઆત કરીશું બેગમ અખ્તરે ગાયેલી ફના નિઝામીની આ ગઝલથી.

શબ્દો મેં માહિતી યાદો તારીખ 8 જૂન 2026 ના દિવસે જયારે આકાશવાણી તેની ગૌરવમય પ્રસારણ યાત્રાને 90 વર્ષ પૂર્ણ કરશે ત્યારે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર રજૂ કરશે. આકાશવાણીના ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક જાણીતા કવિ અને સંચાલક તથા ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી તુષાર શુક્લ સાથેની વિશેષ મુલાકાત તારીખ 8 જૂન સોમવારે બપોરે 12:02 આ ખાસ મુલાકાત સાંભળવાનું ચૂકતા નહીં. હિન્દી ગીત ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળશો રાજકુમાર રિઝવીએ ગાયેલી દત્તાત્રેય કૈફી ની આ રચના.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. દિલ્હી પોલીસે માલવીયનગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના હોટલના રસોઈયાની ધરપકડ કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સ્લોવેનિયાના નવનિયુક્ત વિદેશમંત્રી ટોન કાજરને અભિનંદન આપ્યા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર વિશે ખોટી વાતો ફેલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તેના કામચલાઉ સભ્યપદનો દુરૂપયોગ કરી રહ્યું છે. મોરિશિયસે ઇબોલા વાયરસના સંક્રમણના પગલે છેલ્લા 21 દિવસમાં કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાંથી આવેલ વિદેશી નાગરિકો પર કામચલાઉ પ્રવેશ પ્રતિબંધ લાદ્યો. ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કરી ભાવનગરના 2 શખ્સોની ધરપકડ કરી. અમદાવાદના આશારામ આશ્રમ પાસે આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરાશે. વલસાડના ઉમરગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. મહીસાગરના લુણાવાડા આરામપુરા ખાતે કાર ચાલકે 3 બાળકોને અડફેટે લીધા. મોડાસામાં સારવાર દરમિયાન 1 બાળકનું મોત. મોરબીના હળવદમાં ચરાડવા ગામ નજીક 2 વાહન અથડાતા 5ના મોત અને 2 ઇજાગ્રસ્ત. જ્યારે ગુજરાત મધ્યપ્રદેશની સરહદ પર જોણાવાટ ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં 1નું મોત. કેરળના મલપ્પુરમ, કોઝીકોડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું. અને ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન કેએસ ભરતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે આકાશવાણીમાં ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી મનોભાઈ જાનીની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણીના ગૌરવવંતા અને ભવ્ય 90 વર્ષની ઉજવણીના ઐતિહાસિક પ્રસંગે આજે આપણા સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ ઉપસ્થિત છે કે જેમણે આકાશવાણીની પરંપરાને ધબકતી રાખી છે, નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું છે અને કરાવ્યું પણ છે, અને શિસ્ત સાથે ક્યારેય કોઈ બાછોડ કરી નથી. તેમના કાર્યક્રમો દ્વારા આકાશવાણીને તમે હંમેશા અજવાળી છે એવા આકાશવાણીના નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર આદરણીય શ્રી મનુભાઈ ચારીનું હાર્દિક સ્વાગત.
2: નમસ્કાર શ્રોતા.
1: મને સાહેબ, આકાશવાણી સાથે આપણું જોડાણ ક્યારે અને કેવી રીતે થયું?
2: 1977 ની સાલમાં જયારે ભારતમાં અમુક

0: તરીકે બધાએ ઉમેદવારોમાં કેવળ મારી પસંદગી થઈ. એટલે 17 તારીખે જાન્યુઆરીમાં હું આસિસ્ટન્ટ મેડિકલ સાયન્સ એ પોસ્ટ ઉપર
1: જોડાયો.
0: પછી એમ થતું કે એક જુદું જ માધ્યમ છે, પાઠ્ય પુસ્તક નથી, કોઈ શીખવાડનાર નથી, અને એકલવ્યની જેમ બધું જાતે જ શીખવું પડશે. સ્ટુડિયો, આખું આકાશવાણી કેન્દ્ર, ચકાચોળ રોશની,

erkeklik cevabdarı yok. Erkeklerini soktuğuna adilici. Buraya cevabdarı yolu bu harik bir var mı? Akaşvari tendre. Burada öyle serkar vakti. Yaksız yürünücü öğrenci. Dokun tanrım serkar taraf tek haku. İki ay, küçük serkar taraf tek hayvayla ağdaşı oğruza programıma amara sanmazı kurdu. Küçük sultanı akamşa öğretmeni parlamenti. Emi parmaş problemine karakrabı parmanı vakırta. Rabadan sabahına ağırı takırta. Kendi kırdı gol. Bela perderi indir basarı dağını kapranı bana. Eğri tabi karakabı karca. Dedi yano sırata mutlu sarı restoran satı. Ali sarkar vata. Ebu hatu kana ha prasaran karmi o. Jaya sarkar ni nilti o sarkar shun kari rahi ki. Pradara utkarish mate. Nagari kori suvidha vizharu mate. Ebu vada karakabı akendra karakhi. Ebu santosh. દિલ્હીની સરકારને પણ હાથો પછી કેટલાક રિપીટ બ્રોડકાસ્ટ હોય કેટલાક જુદા ખજારામાંથી ચૂંટી કાઢવાના કાર્યક્રમો હોય અને એ બધાનું સંમિશ્રણ કરીને અને આધુનિક પ્રવાહ પ્રમાણેના સાંપ્રત જે બનાવો બનતા હોય એને લક્ષીને ઘણા બધા કાર્યક્રમો કરવા પડતા અને એ રીતે શ્રોતાઓમાં આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર ઘણું બધું લોકપ્રિય બનેલું જોયા ભયાકાંડ આપતા સૌરાષ્ટ્રની રેકોર્ડિંગ મોટાભાગે રાજકોટ ઉપર પણ મેળવીને અહીંથી આપણે વગાડતા

0: અને એના બાદ ઉત્તર તરફ જે ચમકતો દેખાય છે તે આ ગ્રહ છે. હવે ચંદ્રની આજુબાજુ આવું બધું દેખાય છે. હવે બરાબર વેથા પણ દેખાતા ત્યારે હોવું જોઈએ. એમ કરીને રાત્રિના 9:16 થી રાત્રિના 9:30 સુધીમાં સૌ નિરક્ષર માણસ પણ આકાશના તેજસ્વી તારાઓનો, ગ્રહોનો, નક્ષત્રોનો, રાશિઓનો એક ફર્સ્ટ હેન્ડ નોલેજ મેળવી શકે.
1: દર્શન પરિચય બિલકુલ બિલકુલ સર.
0: હવે આ કાર્યક્રમ તો એને કરી નાખ્યો, શ્રોતાનો રિસ્પોન્સ કેવો હશે એ ખબર નહીં, પણ સાંભળે 1000 માણસ પછી એમ થાય કે બહુ બહુ એમાં

0: પ્રસિદ્ધ અથવા આકાશવાણીને એપ્રિશિએટ કરવું જોઈએ એવું વિચાર મેળો 10 માણસ બરાબર છે. ખરેખર પત્ર લખવાના તો 2-5 જણ પણ છતાંય લગભગ 750 પોસ્ટકાર્ડ આંતરદેશીય એવું બધું આપ્યું જેમાં રેડિયો દ્વારા આકાશ દર્શન કાર્યક્રમના લોકોએ ભરપેટ વખાણ કર્યા હતા. નંબર 1 આંતરદેશીય દેવના જન્મનગરથી મળેલું એના શબ્દ મને હજુ અત્યારે પણ યાદ છે. એ પત્ર મને 1978માં અત્યારે સાહેબ છે 2026 તો એક કોલેજમાં ભણતો વિદ્યાર્થી હતો. એને લખ્યું કે જાની સાહેબ હું ગામડે રહું છું, ઘણા બધા તારાઓ જોતો આવ્યો છું નાનપણથી, મને બહુ રસ છે પણ ત્યાં જોઈને હું અમુક રાશિ અને નક્ષત્રો અને ગ્રહોને બધું થોડું ઘણું ઓળખતો હતો. તમારો કાર્યક્રમ 9:30 થી 9:30 સુધી બ્રોડકાસ્ટ થવાનો તેની મને ખબર પડેલી અને કમનસીબે મને પગનું ફ્રેક્ચર થયેલું હતું એટલે જામનગરની એરિયન હોસ્પિટલમાં હું એક પથારીમાં પડ્યો હતો. મારા પગને પ્લાસ્ટર બાંધેલું હતું, પગની સાથે દોરી બાંધીને એક ગરબડીમાં થઈને વધારે લટકાવેલું હતું. એટલે મારા ઓફિસના ટ્રાન્ઝિસ્ટર રેડિયો હતો ખરો પણ લઈને હું ધાબે જઈ શકું એવું નહોતું. છતાં 9:16 અમદાવાદ વડોદરા કેન્દ્રને ચાલુ કર્યું. મેં આંખો બંધ રાખી તમારો આખો કાર્યક્રમ સાંભળ્યો. 9:30 સુધી મેં એક તારાઓ
1: જોયા.
0: હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડની ઉપરથી આ ધાબો જવાથી ખસી ગયો હોય અને હું ખુલ્લા આકાશ નીચે હું સૂતો રહું એવો અનુભવ મેં તમારા કાર્યક્રમમાંથી મને થયો.
1: એટલે એ સાહેબ એક તાકાત છે તમારે એ જે કાર્યક્રમ તમે રજૂ કર્યો હશે એ વખતે જે દર્દી છે એ પેશન્ટ અને બેડ ઉપર પડેલા છે એમની પાસે કોઈ એવું છે નહીં કે બહાર જઈને તારા દર્શન કરી શકે છતાં પણ એને વિઝ્યુલાઇઝ કર્યું એમ શબ્દ ચિત્ર તમે જે એમને કીધું કે આ સમયે આ તારો અહીં હશે અને એ બધું એને આંખો બંધ કરીને પિક્ચર એની સામે આવ્યું અને એ જ કાર્યક્રમોની એને આપણી સાહેબ જે નિર્માણની તાકાત છે. તો આ સિવાય બીજા કયા કયા કાર્યક્રમો આપણે બનાવ્યા?
0: ઘણા બધા કાર્યક્રમો વિધાનસભાના કાર્યક્રમો પણ મેં ચાંચુ પ્રાપ્ત કરતા એવું કહું પણ દમન આકાશવાણીના નાટકોની એક વિશેષતા છે. તમે કોઈ ફિલ્મમાં જુઓ તો એનો હીરો કે હિરોઈન એનો ચહેરો તમારી નજર સામે પડે તો
1: બિલકુલ
0: કોઈ આકાશવાણીનું નાટક તમે સાંભળો એ વખતે હીરો દરેક શ્રોતાની કલ્પના પ્રમાણે વિરલ દરેક શ્રોતાના માનસપટ ઉપર જે શબ્દ ચિત્ર ઉભું થયું હોય તે પ્રમાણેનો હોય. એનું વસ્ત્ર પરિધાન, એનું મેકઅપ, એની બોલવાની સ્ટાઇલ ઉપરથી એનો રૂવાબ, એનો ઠસ્સો, એ પાત્ર આખું કેવળ શબ્દોના લાકાથી, શબ્દોના વળગાઈથી જે આકાશવાણી ઉપરથી ક્રિએટ થતું હોય છે. એટલે રેડિયો નાટકનો હીરો દરેક શ્રોતાના માનસપટ ઉપર જુદા જુદા ચહેરા હોય,
1: એની કલ્પના શક્તિ પ્રમાણે અલગ અલગ છે.
0: એટલે કોઈ નાટકનો સંવાદ બોલાતો હોય એવી વખતે આખું દ્રશ્ય વિઝ્યુઅલાઇઝ કરી શકે. ઘણા રેડિયો સામે નજર નાખે તો કશું દેખાવાનું નથી પણ સાંભળી સાંભળીને એ પોતાનું પાત્ર કાપી શકતા હતા.
1: એટલે એક વોઇસ એક્ટિંગ અને અવાજ દ્વારા જે અભિનય કરવાની વાત છે આમાં તો તે જમાનામાં સાહેબ એ લાઈવ બ્રોડકાસ્ટનું પણ એક અલગ મહત્વ હતું તો એ આખું કેવી રીતે આપ લોકો હેન્ડલ કરતા હતા? કારણ કે લાઈવમાં તો જયારે આગુ પાછી ચાલે નહીં, સમય પ્રમાણે શરૂ થવું જોઈએ, રેડિયો છે સમય પ્રમાણે જયારે પૂરું થવું જોઈએ, વચ્ચે ગરબા જ્યાં થવી જોઈએ, તો

0: પણ ભૂલી જાય, પરિણામ સારું સાચું થઈ જાય,
1: પણ છતાં એક પણ ભૂલ વગર
0: જી
1: નરોત્તમ શાહ, રમેશ ભટ્ટ, દામિનીબેન અને સમાજ બોલે તમે વાંચવા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો સામાન્ય પત્ર ભૂલ સુધારી દે.
0: માઇક્રોફોનની સામે ડાયલોગ બોલતો હોય અને બાજુમાં જ સંગીતકારો બધા બેઠા હોય,
1: સાઉન્ડ ઇફેક્ટ
0: સાઉન્ડ ઇફેક્ટ હોય અને એ સંગીત પણ બેકગ્રાઉન્ડ જે મ્યુઝિક ચાલતો એ પણ બેઠેલા હોય અને બધું લાઈવ ચાલે.
1: આકાશવાણીનો
0: આઈનો હતો, રીસો હતો એવું કહે તો પણ ચાલે.
1: બરોબર,

0: ठंडा करता विरोधा थे कि आपका तो नहीं पर आपका पोष महीना ने रात माटे हूँ जाबो खरीदी सकूँ इतने बचत तो जरूर करी ये बड़ा सवाल बोले थे इन्हें जो कंपन के आवाज में ये बड़ा बड़ा हो इतने माटे हमें जो पत्र है जो ना अपने डायलॉग बोला माटे ले गया यहाँ पर मैं ठंडी पकड़ चाहती खेतर में
1: જાની સાહેબે નાટકોની વાતો કરી નભોવાણીની વાત કરી તો મને જાની સાહેબ વિશે વધુ એક વાત શ્રોતાઓને કરવી ગમશે કે જયારે થોડા સમય પહેલા આપણે ગાંધી વિચાર રોજ સવારે બંધના શરૂ થાય પહેલા આજે અર્ચના ચાલે છે તો જાની સાહેબ એટલે ચોક્કસ એમના અક્ષરો એટલે મૂર્તિના દાણા જેવા અને શ્રોતાઓ મને આપને કહેવું ગમશે કે જાની સાહેબ એકવાર એમની પહેલ શરૂ થાય હું એનો સાક્ષી છું કે એ ગાંધી વિચાર હોય વિચાર પૂરો ના થાય ત્યાં સુધી એમની પહેલ અટકે જ નહીં અને ક્યાંય ભૂલ ના હોય એક ચેકચેક પણ જરાય ના હોય એટલે એ તમારી વિશેષતા છે મહંતાજી સાહેબ તો જાની સાહેબ રેડિયો એ શ્રાવ્ય માધ્યમ છે અવાજના માધ્યમથી લોકો સુધી એ સચોટ માહિતી કે વાત પહોંચે ખાસ નિર્માણમાં એ સચોટ માહિતી માટે અમે રેલી તો જાણીતો જ છે એની વિશ્વસનીયતા માટે તો એના માટે ખાસ શું ધ્યાન રાખતા હતા
0: એક જ વસ્તુ છે કે શ્રોતાઓ સમજી શકે તેવી જ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ
1: બિલકુલ
0: આકૃતિ માહિતી બીજા પ્રિન્ટેડ માધ્યમમાં ઠીક છે છાપામાં કે મેગેઝીનમાં બરોબર છે પણ રેડિયો પરથી તમે 25.36 ડિગ્રી એ બધું બોલો તો એને આચાર્ય તમારે પણ એપ્રોક્સિમેશન
1: આપી
0: 10 ગ્રામ આ વસ્તુ લો એમ કહેવાનું પછી ચપટીક લો મીઠી લો જેની પણ ઓઆરએસ માટેનું છે ચપટી મીઠું મીઠી ખાટ એટલે આકાશ

0: શ્રોતાઓ જે યાદ રાખી શકે, જે સમજી શકે, એવી જ રીતે કાર્યક્રમો આપવા જોઈએ. કોઈ પાઠ્યપુસ્તક ની ભાષા ન ચાલે, તમારી વિદવત્તા તમે અંદર ઠાલવવા માંગતા હો તો વાયુ ભણો. આ માઇક્રોફોન એના માટે નથી.
1: આકાશવાણીએ હંમેશા સંસ્કાર સિંચનનું કામ કર્યું છે, ભાષા શિક્ષણનું કામ કર્યું છે, સમાજ ઘડતર પર કામ કર્યું છે, તો એના વિશે થોડો વધુ પ્રકાશ પાડો સાહેબ.
0: તો રેડિયોની ક્રેડિબિલિટી એવી છે કે આ વસ્તુ મેં રેડિયોમાં સાંભળી છે, એટલે કદી ખોટી ના હોઈ શકે. શ્રોતાઓમાં આ જે વસ્તુ જે ઊભી થઈ છે, રેડિયો પ્રત્યેની શ્રદ્ધા, રેડિયો પ્રત્યેનો એનો વિશ્વાસ, એનો ભરોસો, એ કઈ અમારે નથી જાગેલો. વર્ષોની દાયકાઓની મહેનત, એ પ્રમાણેના પ્રોગ્રામો શ્રોતાઓને સતત આપ્યા કર્યા, ત્યારે શ્રોતાઓમાં આ ક્રેડિબિલિટી ઉભી થઈ. એ કમાણી છે આકાશવાણીની. હવે એ કમાણીનો ઉપયોગ કરીને આપણે શ્રોતાઓને સચોટ વસ્તુ આપવી જોઈએ.
1: તો આકાશવાણીએ ઘણી બધી ભાષાઓ અને બોલીઓમાં કામ કર્યું છે, અને આકાશવાણીમાં ભાષાનું શું મહત્વ છે એ આપણે સાહેબ વધારે સારી રીતે સમજાવી શકો. એ તમે અગાઉ પણ વાત કરી કે સ્પષ્ટ ઉચ્ચારણ અને એ ભાષાની જે વાત છે એ થોડુંક અમારા શ્રોતાઓને
0: ઉચ્ચાર શુદ્ધિ કદાચ આકાશવાણીના કલાકારોમાં કે અહીંયા તો બ્રોડકાસ્ટર તરીકે કામ કરતા હોય તેઓમાં એક ખૂટી ગયેલી એટલે શબ્દ કઈ રીતે બોલવો જોઈએ. ગુજરાતી શ્રેષ્ઠ ભાષા પ્રમાણે લખાણ જુદી રીતે, બોલો જુદી રીતે, રાજકોટમાં જુદી રીતે, અમદાવાદમાં જુદી રીતે, મહેસાણામાં જુદી
1: રીતે,
0: અને સુરતમાં તો વળી બિલકુલ અલગ રીતે. પણ એ બધાનો સમન્વય કરીને શ્રેષ્ઠ ગુજરાતી ભાષાના શબ્દો આ રીતે બોલવા જોઈએ. એક શબ્દ મને બહુ જ સતત ખટકા કરે છે, એ છે વિદ્યાર્થી. વિદ્યાનો અર્થી, વિદ્યાર્થી, વિદ્યાદાન, વિદ્યાદાની, એને બદલે દ અને ય બે ભેગા કરીને જે અક્ષર આપણે લખીએ છીએ એ લગભગ ઉધરા જેવો દેખાય
1: છે.
0: એટલે જે ગુજરાતી ભાષા ધરાવતા હોય એ લોકો વિદ્યાર્થીને બદલે વિદ્યાર્થી, વિદ્વાનને બદલે વિદ્વાન બોલે. હવે આ તો ખોટું છે.
1: અને ઘણા એવી પણ ભૂલ કરતા હોય છે કે જે તો જ્ઞાન કે છે, એ જ્ઞાન શબ્દ યજ્ઞ, હવે એ હિન્દી ભાષાનો શબ્દ છે. આપણે પણ તો જ્ઞાન છે, યજ્ઞ છે, એ જ્ઞાનો એ ઉપયોગ પણ અભિની પેઢીએ સમજવું પડશે. તો ભાઈ સાહેબ, બદલાતા સમયમાં જયારે પ્રસારણના માધ્યમો વધ્યા છે, આટલી બધી કોમ્પિટિશનો ઉભી થઈ છે, આખો ડિજિટલ યુગ અને પોડકાસ્ટનો જમાનો છે, તો એમાં આપ આકાશવાણીને ક્યાં જુઓ છો સાહેબ?
0: કોઈ પણ માધ્યમ મળતું નથી. પપેટ જતા કઠપુતળીની જરૂર નથી થતી. કળા કદાચ બે ત્રણ દાયકાઓ કે બે ત્રણ સદીઓ દૂરી છે, હજુ ચાલુ છે, લોકો માણે છે. દૂરદર્શનમાં આટલા બધા કેન્દ્રો થયા છતાં રેડિયો તો ચાલુ જ છે. પશ્ચિમના દેશોમાં તે હજુ રેડિયો ચાલુ જ છે, ક્યાંય કશું બંધ થયું નથી. સ્ટેજ ઉપર નાટકના બધા લપડા કરીને આવતા કલાકારો જે ભણાઈ ગયું છે, કઈ રામલીલા કરતા હતા, એ કદાચ એક સદી પહેલા થતી હતી, આજે પણ થાય છે. કશું મળતું નથી. એટલે આકાશવાણી એનું જે આ માધ્યમ છે, ભલે કેવું શ્રાવ્ય માધ્યમ છે, પણ એ મળશે નહીં કોઈ સંજોગમાં નહીં.
1: ત્યારે સાહેબ, બહુ સરસ આજે વાતો થઈ છે, જૂના દિવસોની યાદો તાજી કરી છે આપણે. તો આકાશવાણીનું આપના જીવનમાં મહત્વ?
0: મારો ઓશિકા માટે રેડિયો છે. અત્યારે તમે ઘર તરીકે જોયા હોય
1: ક્યાં વાત,
0: હું અહીંયા છું આકાશવાણીના સ્ટુડિયોમાં, પણ મારા ઘરે, મારા બેડરૂમમાં, મારા ઓશિકા નીચે રેડિયો છે. અને તમે ખાલી સ્વિચ ઓન કરશો ને તો અમદાવાદ વડોદરા સ્ટેશનમાં ક્યારે ચાલુ છે.
1: ક્યાં વાત છે, ક્યાં વાત છે, એનાથી વિશેષ શું હોય શકે? આકાશવાણી પ્રત્યેનો પ્રેમ આપનો, આપની જે નિષ્ઠા સાહેબ, એ અખંડ રહેશે. શ્રોતાઓ, મને એક વાત તમને ગમશે કે જાની સાહેબ નિવૃત્તિ પછી પણ જયારે જયારે આકાશવાણીને તેમની જરૂર પડી ત્યારે ક્યારે એમણે ના નથી પાડી. આજે પણ આટલા વર્ષો પછી પણ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ જાની સાહેબ સમય

0: સર ધ્વજવંદનના કાર્યક્રમમાં આકાશવાણીમાં આવતા જ હોય છે. અને સર આકાશવાણી પ્રત્યેના આપના આજીવન સમર્પણ માટે અમે આપના આભારી છીએ. આપની યાદો અને વાતોથી આકાશવાણીને સુવર્ણકાળ નજર સામે જીવંત થઈ ગયું અને ચોક્કસ અમારા શ્રોતાઓને પણ ગમશે. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપનો ખૂબ ખૂબ આભાર.
1: ભગવાન ત્યારે પણ આકાશવાણીને દરવાજો પણ દાખલ થયો ત્યારે કરવામાં આવતી થાય છે. આજે આજે પણ ત્યાં મારી સંસ્થા છે, મારો હક છે. હું ફૂલો ફાલો આ સંસ્થાએ મને કીર્તિ અપાવી એટલે આ સંસ્થા પ્રત્યેનું જે ઋણ છે એ તો જિંદગીભર મને ભૂલું.
0: શબ્દોમાં મહેકતી યાદો. હમણાં જ આપ સમી રહ્યા હતા આકાશવાણીમાં ગૌરવ બનતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી મનુભાઈ જાનીની દેવાન ભટ્ટ સાથેની વાતચીત. આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભૂજ.
2: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: কাস্টমার কেয়ার পৌঁছে। ম্যাডাম
1: জি,
0: কেওয়াইসি আপডেট মানে মানে বারংবার মেসেজ কেউ লাগে রয়ে আছে।
1: কিন্তু ব্যাংকিং সেবাও মানে নির্ধারিত সময় পর কেওয়াইসি আপডেট করা হয়ে জয়ে।
0: আর এ কেবল রিতে থাকে
1: যে ওরখান কি সরনামা না কোই বদলাও না হয় তো তোমার ব্যাংক কে এটিএম কে বিজনেস করেসপন্ডেন্ট এটি কে বেসি মেসেজ আও অথবা ব্যাংক কো রেজিস্টার্ড ইমেইল কে মোবাইল নাম্বার কে মোবাইল ব্যাংকিং অ্যাপ কে পত্র দ্বারা তিনি সহ ঘোষণা করো।
0: আচ্ছা, আমি যে কোই বদলাও হয় তো
1: તમે ઓળખાણ કે સરનામા નું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો।
0: બસ
1: બસ
0: સમજી ગયો।
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકની ગ્રામ પંચાયત માં કે બેંકની શાખામાં જાઓ। જાણકાર બનો, સતર્ક રહો।
2: નમસ્તે બહેનો, આપ સૌ કેમ છો? હું છું બેનઝીર પઠાણ, આપની રેડિયો દોસ્ત। આજે હું તમારી સમક્ષ ફરી હાજર થઈ છું એક નવી જ પ્રસ્તુતિ સાથે। બહેનો, મારે તમારી સાથે ઘણી જ બધી વાતો કરવાની છે, તમને સુંદર મજાના ગીતો પણ સંભળાવવાના છે, તમને જાયકેદાર ચટાકેદાર અને મેઇન તો ગણતરીની મિનિટોમાં બની જતી વાનગીઓની રેસીપી પણ આપવાની છે। પરંતુ હંમેશની જેમ શરૂઆત એક સુંદર મજાના ગીતથી।

आका मन तनो राजा।

0: वहनों, समग्र विश्व में दर वर्षे 5 जून रोज विश्व पर्यावरण दिवस ने उजवणी करवामां आवे छे। आ दिवस मात्र उजवणीनो नहीं परंतु पृथ्वी अने पर्यावरण प्रत्येनी अपनी जवाबदारी ने याद करवानो दिवस छे। आजे वधतुं प्रदूषण, प्लास्टिक नो वधतो उपयोग, घटती हरियाली अने आबोहवा परिवर्तन जेवी समस्याओ समग्र विश्व माटे चिंतानो विषय बनी छे। आवा समयमां पर्यावरणनी सुरक्षा माटे दरेक व्यक्तिनुं योगदान महत्वनुं बनी जाय छे। आजना कार्यक्रममां आपणे एक एवी ज युवा पर्यावरण प्रेमी साथे वात करीशुं जेओ नानी उमरथी ज पर्यावरण संरक्षण माटे कार्यरत छे अने समाजमां जागृति लावानो प्रयास करी रह्या छे। દિવાબેન, તમારું આકાશવાણી સ્ટુડિયોમાં હું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ તમે બહેનોને તમારો પરિચય આપો કે તમે શું કરો છો અને પર્યાવરણ સંરક્ષણના આ જે સહિયારી જવાબદારી છે એમાં ક્યારે તમે આવ્યા?
1: હું દિયા કારિયા છું। મેં હાલ જ માં ક્લાસ 12th પાસ કર્યું છે અને હું GSKD નેચર લવર ફાઉન્ડેશન ની એક મેમ્બર છું અને મારા ફાધરે આ સ્ટાર્ટ કર્યું છે નેચર લવર ફાઉન્ડેશન। અમે જ્યારથી આ સ્ટાર્ટ કર્યું છે અને બહુ જ નાના સ્ટેજ પર અમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારથી હું એમના સાથે જોડાયેલી છું।
0: તમને આ ફાઉન્ડેશન સાથે જોડાવાનો વિચાર કેવી રીતે આવ્યો?
1: એક નાનો ઇન્સિડન્ટ કેસ કે હમણાં ક્લાસ 12th હું હતી તો 11th અને 12th અમે લોકો બધા જ સ્ટુડન્ટ મોસ્ટલી એક્ટિવા લઈને કે બાઇક લઈને જતા હશે તો અમે લોકો બહાર જયારે પાર્કિંગ કરતા તો અમે એવી જગ્યા ગોતતા કે જ્યાં ઝાડ હોય, અમે ઝાડના નીચે પાર્કિંગ કરતા જેનાથી અમારી સીટ ગરમ ન થઈ જાય કે અમને તડકો ન લાગે। તો એવી રીતે જ આપણને બી જયારે તાપ લાગતો હોય છે તો ત્યારે આપણે સૌથી પહેલા છાયા માટે શું ગોતીએ છીએ? ઝાડ જ ગોતીએ છીએ ને, તો એના લીધે મને

0: જયારે ઈજ ગોતીએ છે એટલે ઈજ આપણને સપોર્ટ કરે છે, આપણને છાયો આપે છે, તો શું આપણે બી ઈજ કરવામાં મેમ્બર ન બની શકીએ? અમારા જ ઘરમાં એક પેરેટ આવી ગયું હતું અને ઈ અમારા ઘરમાં જયારે આવ્યું ત્યારે મેં અને મારી બેન ને પપ્પા ને એવું કીધું કે આ આપણા ઘરમાં નથી આવ્યું, આપણે એના ઘરમાં આવ્યા. કેમ કે આમ જોયે તો આ બધી જંગલ જ હતું અને ત્યાંથી આપણે ઈ જંગલ કાપીને કે એનું ઘર તોડીને આપણે પોતાનું ઘર બનાવ્યું છે. તો એ ઘરમાં શું આપણે અગર એનું ઘર તોડ્યું તો આપણે જેનું ઘર બનાવવામાં મદદ ન કરી શકીએ?
1: સરસ, આ તો ખુબ સારો તમે પ્રસંગ કહ્યો. જેમ તમે કહો કે તમારા ફાધરે આ સંસ્થાની શરૂઆત કરી હતી, તો આ ફાઉન્ડેશન છે નેચર લવર ફાઉન્ડેશન, એના મુખ્ય પરિબળો કયા છે?
0: અમે સૌથી પહેલા તો વાયલી ખાતે અમે 1700+ ઝાડ વાવેલા છે. ત્યાં અમે સ્ટાર્ટિંગમાં જ ત્યાં જેમ જ અમે ઝાડ વાવ્યા એવી રીતે જ અમે એને ગ્રો બી કર્યા છે અને એ અત્યારે આખું જંગલ બની ગયું છે. અને એના પછી અમે અત્યારે સેવાસી સાઈડ બી અમારો એક પ્લોટ છે, એક ક્રિકયાર્ડ ના સામે બી 350+ ઝાડ વાવેલા છે. અમે ભાયલી ખાતે 1700+ ઝાડ વાવેલા છે. ત્યાં અમે ખાલી એને વાવેલા નથી, એને ગ્રો બી કર્યા છે અને અત્યારે આખું જંગલ બની ગયું છે.
1: તો તમે જ્યાં વૃક્ષારોપણ કરો છો તો એ પહેલા કોઈ એવું સંશોધન કે કયા પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ?
0: અમે ઘરમાળો પછી વડ એ બધું ઝાડ વાવવાની ટ્રાય કરે છે સૌથી વધારે, જેનાથી આપણને ઓક્સિજન બી મળે. અને ઈ મોટિવ થી અમે આ ઝાડ ઉગાડીએ છે કે જે પક્ષીઓનું ઘર આપણે લઈ લીધું છે એને જ ઘર મળે, એને જ ખાવાનું મળે. તો અગર અમે 100 ઝાડ વાવીએ છે એમાંથી 40 ઝાડ અમે ફ્રૂટ ના વાવીએ છે કે જેનાથી પક્ષીઓને ખાવાનું મળે.
1: એટલે કે દેશી પ્રજાતિના જે વૃક્ષ છોડ હોય છે પરંપરાગત આપણા ત્યાં સ્થાનિક વાતાવરણને અનુકૂળ આવે તેવા. અમારા મતે આજના સમયમાં સૌથી મોટો પર્યાવરણીય પડકાર શું છે?
0: ત્યારે આપણા શહેરમાં ઝાડ બહુ જ ઓછા છે જેના લીધે આપણું ઓક્સિજન કે પછી આપણું જે વેધર છે એ બહુ જ સારું નથી રહેતું. અને આપણે માણસો થઈને બી આપણે પોલ્યુશન બહુ જ કરીએ છીએ. અગર આપણે આપણું ઘર હોય તો એના આજુબાજુ આપણે કચરો ફેંકીએ છીએ નથી ફેંકતા, તો પછી બહાર

0: આપણે તો ઘર નથી વગાડતા, તો આપણું શહેર બી તો આપણું ઘર જ છે, તો ઈ બી ના વગાડવું જોઈએ. આપણે ઝાડ ઉગાડવાની વાત કરીએ છીએ, તો એના સાથે હું ઈ બી કહીશ કે આપણે ઝાડ ઉગાડીએ છીએ કે ચલો નથી ઉગાડતા, પણ બહુ એવી જગ્યાઓ છે જ્યાં ઝાડ કપાય બી છે. વર્ષો જૂના ઝાડ, 100-200 વર્ષો જૂના ઝાડ આપણા આપણા દાદા દાદી હોય છે, તો આપણે એને બી સંભાળીને રાખીએ છીએ. તો આ આટલું મોટું ઝાડ ઉગતા કેટલી બધી વાર લાગે છે, તો એને ખાલી મિનિટ્સ જ લાગે છે કે કપાઈ જાય છે. અને આપણે કેટલાય લોકો છે કે જે જોઈને જાય છે પણ કઈ બોલતા નથી, તો હું ઈ જ કહેવા માંગીશ કે ઈ જોવો છો તમે અને ત્યાંથી જાઓ છો, તો કઈક સ્ટેન્ડ લ્યો, ત્યાં ઉભા રહ્યો અને ત્યાં બોલો કે આ ઝાડ ન કપાવવું જોઈએ, કેમ કે એને બહુ જ વાર લાગે છે.
1: યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેટલી જરૂરી છે, અને ખાસ કરીને જે સોશિયલ મીડિયાનો સમય છે આજે, એમાં આ મીડિયમ કેટલું અસરકારક માધ્યમ બની શકે?
0: આપણે યંગ યુવાનોમાં આ બહુ જ જરૂરી છે કે આપણે આ મેસેજ સ્પ્રેડ કરીએ અને આ મેસેજને સમજીએ. પોતે કદાચ સ્પ્રેડ ના કરીએ તો આપણે એક જ જણ, એક એક જણ સમજશે, તો ત્યારે જ એક એક જણ એક્ટ કરશે એની ઉપર, અને એક એક જણ થી બહુ જ ફરક પડી શકે છે. જયારે એક એક જણ વર્ક કરવાનું ચાલુ કરશે, તો ઈ એક જણ કે એક ઝાડ ઉગાડવાથી બી એક જ ઝાડ બી આપણને બહુ જ હેલ્પ કરી શકે છે. અને સોશિયલ મીડિયા આપણું એવું પ્લેટફોર્મ છે કે જે દરરોજ બધા જ જણા વાપરતા હશે, તો આપણે એની મદદ થી બી કેટલું બધું સ્પ્રેડ કરી શકીએ છીએ.
1: તમે અત્યાર સુધી કેટલા પ્રોજેક્ટમાં કામ કર્યું છે, અને તમારી સાથે અન્ય લોકો પણ કાર્ય કરી રહ્યા છે તમારી વયના?
0: હા, અમારા જે પ્રશાંત દેખીવાડિયા છે, જે પપ્પાના મિત્ર છે, એમની બી બે દીકરીઓ છે, ઈ સાવ નાની નાની છે અને ઈ બી અમારી સાથે જોડાયેલી છે. અમે જેટલા બી પ્લોટ્સ પર કે જેટલા બી જગ્યા પર અમે આ કામ કરીએ છીએ કે ઝાડ ઉગાડીએ છીએ, તો આ તો અત્યારની વાત છે, પણ આ ઝાડ ઉગાડવાનું કે આ પ્રોજેક્ટ અમે બહુ જ પહેલાથી ચાલુ કર્યો હતો. અમે ઝાડ એક એક જગ્યાએ લઈ જયા છે, અને ટ્રેક્ટર ને બધું જ અત્યારે અમને મળે છે. અમે પહેલા સાવ નાનાથી અમે ચાલુ કર્યું હતું, તો ત્યારથી અમે લોકો જોડાયેલા છે, અને ત્યારથી અમારું આ મિશન અને અમારું આ સપનું છે કે અમે વધારેથી વધારે ઝાડ વાવી શકીએ.
1: તમારી વય કેટલી હતી જયારે તમે ફર્સ્ટ વખત તમારા પિતા સાથે આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા?
0: હું અત્યારે 17 વર્ષની છું. હું કદાચ 12 કે 13 વર્ષની હોઈશ જ્યારથી મેં આ પપ્પા સાથે જોડાવાનું ચાલુ કર્યું.
1: તો તમે આ સામાજિક કાર્ય અને અભ્યાસ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી રાખો છો?
0: આ બહુ જ સિમ્પલ છે. આ આપણું જ કામ છે, આ આપણને જ બેનિફિટ કરે છે, તો કેમ નહીં? અને ટાઈમનું શું છે, તમે જેવી રીતે તમારો ટાઈમ કાઢી શકો છો એ ઇમ્પોર્ટન્સ ઉપર છે, કે અગર તમારું ઇમ્પોર્ટન્સ એની ઉપર હશે તો તમે ક્યાંથી બી ટાઈમ કાઢી શકો છો.
1: તમારો કહેવાનો મતલબ છે કે જીવનમાં પ્રાથમિકતા ડિસાઈડ કરવી જરૂરી છે?
0: હા, એટલે મારું અત્યારે જ 12th ખતમ થયું, પણ તમે એટલીસ્ટ રાત્રે ટ્રાય કરો કે તમે રાત્રે જોડાઈ શકો, કે પછી સવારે ટ્રાય કરો કે સવારે જોડાઈ શકો. કદાચ તમે 1-2 કલાક જ કાઢશો તો બી એ બી બહુ જ ઇનફ છે.
1: તમે જેમ અગાઉ કહ્યું કે તમારા પિતા તમારા પ્રેરણા સ્ત્રોત છે, તો તમે તમારા પિતા પાસેથી સૌથી મહત્વની શીખ કઈ મેળવી છે?
0: હું સૌથી વધારે એમને એ રીતે જોઉં છું કે એ કોઈ દિવસ થાકતા નથી અને કોઈ દિવસ ગિવઅપ નથી કરતા. હું એ જ શીખું છું એમનાથી કે આપણે અહંકારી ન રહેવું જોઈએ, આપણે એક સ્ટેજ પર ન રહેવું જોઈએ કે જે આપણને બધું સામેથી જ મળે, પણ આપણે ગ્રાઉન્ડ વર્ક બી સાથે કરવું જોઈએ.
1: દિયાબેન, અમારો જે પ્રોગ્રામ છે સહયોગ છે, એમાં ભાઈઓ બહેનો બંને સાંભળતા હોય છે, પરંતુ બહેનો અમારો પ્રોગ્રામ ખૂબ સારી રીતે અને ખૂબ ઉત્સાહ સાંભળતી હોય છે, તો પર્યાવરણ સંરક્ષણમાં બહેનો કઈ રીતે અને કેવી રીતે ભૂમિકા ભજવી શકે?
0: તો હું એવું કહીશ કે આપણે ઘરમાં બી પ્લાન્ટ ગ્રો કરી શકીએ છીએ, આપણે ઘરમાં બી નાના નાના ઝાડ વાવી શકીએ છીએ. આપણે જયારે કિચનમાં હોઈએ તો આપણને બી બહુ ગરમી થતી હોય છે, તો આપણે કિચન ગાર્ડન બી બનાવી શકીએ છીએ. આપણું જ્યાં પ્લેટફોર્મ હોય તો ત્યાં બી આપણે વાવી શકીએ છીએ, તો એ રીતે બી આપણે જોડાઈ શકીએ છીએ. અને અગર આપણે બહાર જઈને બી આવી રીતે બી હેલ્પ કરવી હોય, તો રાત્રે બી જઈને એટલીસ્ટ આપણે કદાચ ખાલી પાણી બી દેશું તો એ ગ્રો કરવાની બહુ જ આગળ છે.
1: તો દિયાબેન, ભવિષ્યમાં તમારા આવનાર પ્રોજેક્ટ શું છે અને તમારું વિઝન શું છે વડોદરા શહેરને હરિયાળું બનાવવા માટે?
0: અમે 2022 એક મિશન કર્યું હતું કે 1000 ટ્રીઝ ઇન 2022. તો એ જ રીતે અમે જયારે શ્રીનાથજી ગયા હતા, તો કદાચ રણછોડે જ અમને એક આઈડિયા દીધો કે આટલું નાનું નહીં, તું થોડુંક મોટું કર. એટલે અમારો હવે ઈ આઈડિયા છે, ઈ પ્લાન છે કે અમે 1 કરોડ ટ્રીઝ વાવી શકીએ, કે અમે એટલા ઝાડ વાવીએ કે કોઈ દિવસ અમારી આગળની જનરેશન બી એને ઓછા ન પડે. અમારું વિઝન ઈ છે કે જેટલા બી ઝાડ અમે વાવી શકીએ એટલા અમે વાવીએ. ત્યારે અમે વીએમસી થી પ્લોટ લઈએ છે તો અમે એમની બી બહુ જ હેલ્પ મળે છે અમને. એટલે અમે એ જ રીતે અમે લોકો જગ્યા ગોતીએ છે અને પ્રોજેક્ટ ગોતીએ છે કે જેનાથી અમે વધારેથી વધારે ઝાડ વાવી શકીએ.
1: તમારી સંસ્થાનું મુખ્ય કામ શું છે? મતલબ છોડનું વાવેતર કરવાનું છે?
0: અમારી અલગ વાત ઈ જ છે કે અમે એવા ઘણા લોકો હશે કે જે પ્લાન્ટ ગ્રો કરતા હશે, પણ અમે અલગ ઈ કરીએ છે કે અમે ખાલી ગ્રો નથી કરતા, અમે આખું એને જ્યાર સુધી ઈ મોટું થાય, ઈ ખીલી ના જાય ત્યાં સુધી અમે એને છોડતા નથી.
1: વડોદરા શહેરમાં તમે અત્યાર સુધી કેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હશે ટોટલ?
0: અમે અત્યાર સુધી વડોદરા શહેરમાં 12,000, અમે એવું નથી કે ઝાડ વાવ્યા જ છે, અમે એને ઉછેર્યા બી છે. ત્યારે જે મેં તમને કીધું કે ભાઈલી પ્લોટમાં અમે એ રીતે ઝાડ ને ઉછેર્યા છે, અગર અમે ડ્રોન થી જોઈએ તો અમને નીચે જમીન નથી દેખાતી, ખાલી ઝાડ જ ઝાડ દેખાય. અને હું એ બી કહેવા માંગીશ કે વડોદરામાં જ એક શક્તિ પાટી પ્લોટ છે, ત્યાં એક બહુ જ વર્ષો જૂનું, બહુ જ એટલે કદાચ 200-300 વર્ષ જૂનું ઝાડ હશે જેને અમે બચાવ્યું છે. ત્યાં એક સાઇટ બનતી હતી તો એ લોકો એને કાપવાની ટ્રાય કરી, પણ અમે ત્યાંથી નીકળ્યા અને અમે ખાલી જમવા જ જતા હતા, અમારો કોઈ મોટિવ નતો કે અમને કઈ ખબર નથી, પણ ત્યાં અમે એને જોયું કે કાપે છે અને આટલું જૂનું ઝાડ છે, આટલું મોટું ઝાડ છે જેને કેટલી વર્ષો, કેટલું પાણી, કેટલું મહેનત લાગી હશે એને ઉગાવવામાં. તો અમે ખાલી એ જોયું અને અમારી આખી ટીમને કે અમારા જેટલા બી સાથીઓ છે બધાને અમે એને બોલાવ્યા અને અમે ત્યાં ને ત્યાં ઉભા હતા જ્યાં સુધી ઝાડ કાપવાનું પ્લાન કેન્સલ ન કર્યો. અમે લોયર્સ ને એ બધાને કોલ કરવાની ટ્રાય કરી કે આ રોકો, કેમ કે આ બહાર હતું એ લોકોની સાઇટ થી. તો એ જ રીતે હું કહેવા માંગીશ કે જેટલી બી સાઇટ છે તો તમે એવી રીતે ટ્રાય કરો કે ઝાડને બી તમે ઇન્ક્લુડ તમારી સાઇટમાં કરીને તમે એને બી ગ્રો કરો અને તમારી સાઇટ બી ગ્રો કરો. અગર આપણે અત્યારે જોઈએ અત્યારની જનરેશન કઈ છે કે કેફેઝ ની બધી જગ્યાએ જવું હોય છે તો અત્યારે ઓપન કેફેઝ બહુ હોય છે, ઝાડ પર બી લોકો લાઇટ્સ લગાવીને એસ્થેટિક માને છે. તો એ ઝાડ જ નહીં હોય તો તમે શું કરશો? તો એને બી સાથે લઈને ચાલીએ પણ એને કાપીએ નહીં. એટલે અમે એ ઝાડને બચાવ્યું છે અને અત્યારે બી ઝાડ જ ત્યાં.
1: તમારી ઉંમરના જે મિત્રો છે તમારી સાથેના, એ લોકો પણ પર્યાવરણ ને લઈને આટલી ગંભીરતા દર્શાવે છે?
0: હા, અમે લોકો બી જયારે જયારે બહાર જઈએ તો ત્યારે ત્યારે અમે ટ્રાય

છે કે અગર અમને એવું કઈ દેખાય કોઈ ઝાડ કપાય છે તો અમે ટ્રાય કરીએ કે ઈ ઝાડ ના કપાય. અને અમે ત્યારે જયારે બી આવા પ્રોજેક્ટ હોય છે કે એનું 5th June છે જે એન્વાયરમેન્ટ ડે છે, તો ત્યારે બી મારા ફ્રેન્ડ્સ મારી ઉંમરના લોકો એ બધા જ જોડાય છે કે આપણે ટ્રી

0: બિઝનેસ કરીશ, જે બી બિઝનેસ કરીશ, પણ હું આને સાથે લઈને ચાલીશ.
1: દિવાળી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમે યુવાનો અને ખાસ કરીને બાળકો જે આપણા દેશનું ભવિષ્ય છે તેમને શું સંદેશ આપવા માંગશો?
0: હું એ કહેવા માંગીશ કે અત્યારના યુવાનોને એ કહેવાનું જરૂરી છે, અત્યારે જે મોટા લોકો કામ કરે છે તો એમના માટે જરૂરી તો છે ને, આપણી જનરેશન માટે કે આપણી આવનારી જનરેશન માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જ અગર એનું ધ્યાન નહીં રાખીએ તો પછી ટૂંક જ સમયમાં કદાચ આપણને જ પ્રોબ્લેમ પડશે, અને એના માટે આપણે જ લોકોને વર્ક કરવું જોઈએ અને આપણે જ લોકોને સાથ દેવો જોઈએ. એ જ રીતે હું 17 વર્ષની થઈ જયારે, તો અમે 17 ઝાડ ઉગાડ્યા છે મારી જ બર્થડે પર. તો એ જ રીતે અગર આપણે બચ્ચાઓએ જોડાવું હોય તો આપણી જ બર્થડે પર આપણે કદાચ આપણે જેટલા વર્ષના થયા એટલા ઝાડ ઉગાડીએ, અને કદાચ એ જ નહીં તો આપણી જ બર્થડે ના આપણે 1 ઝાડ તો ઉગાડી જ શકીએ.
1: તો દિયાબેન, આપનો ખૂબ ખૂબ આભાર આકાશવાણી સ્ટુડિયોમાં આવવા બદલ, કે તમે શ્રોતા મિત્રો અને બહેનોને આટલી ફ્રૂટફુલ માહિતી આપી.
0: હું આકાશવાણીને બી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને લોકોને અને યંગસ્ટર સુધી આ વાત પહોંચાડવાની ઓપોર્ચ્યુનિટી આપી.
1: તો બહેનો, હમણાં જ આપણે સાંભળ્યો દિયા કાર્યા સાથેનો વાર્તાલાપ. તો બહેનો, હવે સમય છે એક સુંદર મજાનું ગીત સંભળાવવાનું.

0: تعالوا شوية كانوا بعيد شكيني صورة التونيو وكل الليل يسعد نصرمي لقاعد غني غني غني غني غني غني غني غني غني غني
1: ઉનાળાની રજાઓ હવે પૂર્ણ થવાને આરે છે. ફરીથી શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠશે. પરંતુ બહેનો, સ્કૂલ ખુલતાની સાથે જ દરેક માતાને એક જ સમસ્યા સતાવે છે કે બાળકને દરરોજ ટિફિનમાં એવું તે શું આપવું કે જે તે ખુશીથી ખાય અને તેના માટે હેલ્ધી પણ હોય. વળી આજના જંક ફૂડના કલ્ચરમાં બાળકોને નાનપણથી જ જંક ફૂડ ખાવાનો એવો ચટકારો લાગી જાય છે કે તેમને

સાદી વાનગીઓ પસંદ જ નથી આવતી. તો બહેનો, હું તમારી સાથે એવી અમુક રેસીપી શેર કરી રહી છું જે તમે તમારા બાળકને ટિફિનમાં આપી શકો છો. અને બહેનો, આ રેસીપી એવી છે કે તમારું બાળક એ ખુશીથી ખાશે પણ અને તેનાથી તેને પોષણ પણ મળશે. તો બહેનો, હું આપી રહી છું માત્ર 10 મિનિટમાં બની જતી સ્પ્રાઉટ ચાટની રેસીપી. તો બહેનો, સામગ્રી નોટ કરી લો. 1 કપ બાફેલા મગના અંકુર એટલે કે ફણગાવેલા મગ, 1 નાની કાકડી ઝીણી સમારેલી, 1 ટામેટું ઝીણું સમારેલું, 1 નાની ડુંગળી ઝીણી સમારેલી જે ઓપ્શનલ છે, 1 ચમચી લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ અને ચાટ મસાલો થોડો વધારે પડતો, કારણ કે બહેનો બાળકોને ચાટ મસાલો એમ પણ ભાવતો જ હોય છે, અને કોથમીર ગાર્નિશિંગ માટે. તો બહેનો, બનાવવાની રીત જે હું હંમેશા કહેતી હોઉં છું ખૂબ જ સરળ છે. બધી સામગ્રીને એક બાઉલમાં ભેગી કરી લો, તેની ઉપર લીંબુનો રસ ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરી લો અને ટિફિનમાં ભરી આપો. બહેનો, સ્પ્રાઉટ ચાટ દરેક વયના લોકો માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને ખાસ કરીને બાળકો માટે તો એ ખૂબ જ હેલ્ધી છે. તો બીજી જ એક એવી રેસીપી છે પનીર વેજ રોલ, જે બહેનો માત્ર 15 મિનિટમાં બની જતી હોય છે. તો બહેનો, તેના માટે સામગ્રી નોટ કરી લો. 2 ઘઉંની રોટલી, 100 ગ્રામ પનીર છીણેલું, 1/4 કપ ગાજર છીણેલું, 1/4 કપ કોબીજ ઝીણી સમારેલી, 1 ચમચી લીલી ચટણી, મીઠું અને મરી સ્વાદ મુજબ. તો બહેનો, બનાવવાની રીત, પનીર ગાજર કોબીજ મીઠું અને મરી મિક્સ કરો, રોટલી પર લીલી ચટણી લગાવો, તૈયાર થયેલું મિશ્રણ ભરીને રોલનો શેપ આપો. તે જ રીતે બહેનો, વેજીટેબલ પૌવા પણ બાળકોને ભાવતા હોય છે, તે પણ બહેનો માત્ર 15-20 મિનિટમાં બની જતા હોય છે. તો તે માટે સામગ્રી નોટ કરી લો. 2 કપ જાડા પૌવા, 1 નાની ડુંગળી સમારેલી, 1/4 કપ વટાણા, 1 નાનું ગાજર સમારેલું, 1 ચમચી મગફળી, 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી હળદર, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી તેલ, લીંબુ અને કોથમીર. તો બહેનો, બનાવવાની રીત, પૌવાને ધોઈને 5 મિનિટ માટે રાખો. કડાઈમાં તેલ ગરમ કરી રાઈ અને મગફળી તડકાવો. ડુંગળી ગાજર અને વટાણા ઉમેરી 3-4 મિનિટ સુધી સાંતળો. હળદર મીઠું અને પૌવા ઉમેરો. 2 મિનિટ બરાબર બધી સામગ્રી મિક્સ કરીને હલાવીને ગેસ બંધ કરો. ઉપરથી લીંબુનો રસ અને કોથમીર. બહેનો, મને આશા છે કે તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરશો અને તમારા બાળકોને ટિફિનમાં જરૂરથી આપશો. બહેનો, આ રેસીપી એટલી બધી પણ યુનિક નથી, પરંતુ પૌષ્ટિક તો જરૂર છે અને ગણતરીની મિનિટોમાં બની જાય તેવી પણ છે. તો બહેનો, મારે તમારી સાથે હજી તો ઘણી બધી વાતો કરવી છે, પરંતુ બહેનો, સમય તેની ઇજાજત બિલકુલ નથી આપતો, કારણ કે સમય તો કોઈની માટે રોકાતો જ નથી. તો તમારી રેડિયો દોસ્ત બેનઝીર પઠાણને આપજો ઇજાજત. સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુશ રહો. આવજો બહેનો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

દીપાલી સોમૈયા અને સાથીઓએ ગાયેલી અવિનાશ વ્યાસની રચના આપે સાંભળી અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આરબીઆઈએ સરકારી જામીનગીરીમાં વિદેશી રોકાણકારો દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. દિલ્હી પોલીસે માલવીયા નગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના હોટલના રસોઈયાની ધરપકડ કરી. મોરેશિયસે ઇબોલા સંક્રમણના પગલે કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાંથી આવેલ વિદેશી નાગરિકો પર કામચલાઉ પ્રવેશ પ્રતિબંધ લાદ્યો. આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં જાપાન સામે રમશે. ભારતીય રિઝર્વ બેન્કે સરકારી જામીનગીરીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરાતા રોકાણ અંગેના નિયમોને સરળ બનાવ્યા છે. સુધારેલા માળખાનો હેતુ રોકાણ અને વિદેશી રોકાણકારો માટે નિયમોના પાલનને સરળ બનાવવાનો છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: वित्त वर्ष 2026-27 की पहली छमाही के लिए केंद्र सरकार की प्रतिभूतियों में निवेश सीमा 4,62,490 करोड़ और दूसरी छमाही के लिए 4,77,006 करोड़ तय की गई है. राज्य विकास निगम के लिए ये सीमा पहली छमाही में 1,53,043 करोड़ और दूसरी छमाही में 1,64,242 करोड़ निर्धारित की गई है. आकाशवाणी समाचार मुंबई.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે જ્યારે ઘણા દેશો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે આગળ વધી રહ્યું છે. નાણાંકીય વર્ષ 2025-26માં 7.7% નોંધાયેલા જીડીપી વૃદ્ધિદરનો ઉલ્લેખ કરતા શ્રી સિંહે કહ્યું કે આ સિદ્ધિ છેલ્લા 12 વર્ષમાં બનેલા ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને દર્શાવે છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આર્થિક વિકાસને સ્થિરતા, આત્મવિશ્વાસ, ટકાઉપણું અને વિશ્વસનીયતા સાથે જોડ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજે ભારત, લેટિન અમેરિકા અને કેરેબિયન વેપાર અને રોકાણ મંચનું આયોજન કરાયું છે, જેમાં 15 લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોના રાજદૂત અને રાજદ્વારી પ્રતિનિધિઓની સાથે ઉદ્યોગ જગતના નેતાઓ અને રોકાણકારો ભાગ લેશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારત અને લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો વચ્ચે વેપાર અને રોકાણની નવી તકો શોધવાનો છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન ઉત્પાદન અને સેવા ક્ષેત્રો માટે અલગ સત્રો યોજાશે. ઉત્પાદન સત્ર ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઇલ્સ, કાપડ અને ફૂડ પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેવા સત્રમાં આઈટી, પર્યટન, ફિનટેક અને શિક્ષણનો સમાવેશ થશે. ઉપરાંત રોકાણકારો અને ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે વિવિધ બેઠકો પણ યોજાશે. દિલ્હી પોલીસે માલવીયા નગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના એક હોટલ રસોઈયાની ધરપકડ કરી છે. ગત 3 જૂને માલવીયા નગરમાં એક હોટલમાં આગ લાગતા 21 લોકોના મોત થયા હતા.

0: 43 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અગાઉ પોલીસે હોટલ માલિકને પણ સદોષ હત્યા અને અન્ય સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે વધુ પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બિમસ્ટેક દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે બિમસ્ટેક બંગાળની ખાડી ક્ષેત્રમાં સહિયારી સમૃદ્ધિ, જોડાણ અને સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત એકતા અને પરસ્પર સહયોગની ભાવનામાં બિમસ્ટેકના સભ્ય દેશો સાથે સહયોગને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. બિમસ્ટેક અથવા બહુક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે ખાડી બંગાળની પહેલ એક પ્રાદેશિક સંગઠન છે, જેનો હેતુ બંગાળની ખાડીની સરહદે આવેલા દેશો વચ્ચે આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આંધ્રપ્રદેશમાં જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે આગામી રાજ્યસભા ચૂંટણી માટે લિંગામનેની રમેશને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પાર્ટી દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી હતી. લિંગામનેની રમેશ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. પાર્ટીના જણાવ્યા અનુસાર રમેશ 2015થી જનસેના અને તેના નેતૃત્વ સાથે જોડાયેલા છે. મોરિશિયસે છેલ્લા 21 દિવસના કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનની મુસાફરી કરનારા અથવા ત્યાંથી પસાર થયેલા વિદેશી નાગરિકોના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઇબોલા વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. સ્થાનિક નાગરિકો અને વ્યવસાય અથવા વિદ્યાર્થી પરમિટ ધરાવતા વિદેશી નાગરિકોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, જો કે જો તેઓએ છેલ્લા 3 અઠવાડિયામાં તેમાંથી કોઈપણ દેશની મુલાકાત લીધી હોય તો તેમને 21 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડશે. અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો માટે સ્ક્રીનિંગ પણ ફરજિયાત રહેશે. મોરિશિયસ સરકારે જુલાઈમાં દેશમાં યોજાનારી 18મી અમેરિકા આફ્રિકા બિઝનેસ સમિટને મુલતવી રાખવાની પણ હાકલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ aiirnews_abad ને ફોલો કરશો.
1: આસામ કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં હાલના 58% વધારો કરીને 60% કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે ગુવાહાટીમાં મુખ્યમંત્રી ડોક્ટર હિમંતા બિસ્વા શર્માની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય કેબિનેટે દિબ્રુગઢને બીજા રાજ્ય રાજધાની ક્ષેત્ર તરીકે જાહેર કરવાના અને બીજા રાજ્ય રાજધાની ક્ષેત્ર વિકાસ સત્તામંડળની રચના કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. આ પ્રદેશ દિબ્રુગઢ જિલ્લામાં દિબ્રુગઢ કેપિટલ કોમ્પ્લેક્સના 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવશે. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં દુર્લભ જંગલી બિલાડી કારાકલ જોવા મળી છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે તેને વન્યજીવન સંરક્ષણમાં એક મોટી સિદ્ધિ ગણાવી છે. તેમણે કહ્યું કે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ કુનો રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવન સંરક્ષણ માટે એક સફળ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે અને કારાકલનું પુનરાગમન તેનો પુરાવો છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ FSSAIએ પશ્ચિમ ક્ષેત્રએ તમામ ખાદ્ય વ્યવસાયીઓને તાત્કાલિક ધોરણે પેકિંગ અથવા ખોરાક પીરસવા માટે અખબારનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય આપ્યો છે. મુંબઈમાં એક વડાપાઉ વિક્રેતાએ તાજેતરમાં પેકેજિંગ માટે અખબારનો ઉપયોગ કર્યો હતો. FSSAIએ ચેતવણી આપી હતી કે છાપકામની શાહીમાં સીસુ અને અન્ય ભારે ધાતુઓ સહિત અનેક હાનિકારક રસાયણો હોય છે. પેકેજિંગ માટે અખબારનો ઉપયોગ ખોરાક દૂષિત કરી શકે છે અને લાંબા સમય સુધી સ્વાસ્થ્ય માટે જોખમ ઉભું કરી શકે છે. અમેરિકાના સિએટલમાં આજે બીજો મેંગો મેજિક ફેસ્ટિવલ યોજાયો, જેમાં અમેરિકાના કોસ્ટકો જેવા છૂટક વેપારી સહિત ભારતીય ફળોના સૌથી વધુ અગ્રણી આયાતકારોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રની આલ્ફોન્સો અને કેસર, આંધ્રપ્રદેશની બંગનપલ્લી અને હિમાયત, ઉત્તરપ્રદેશની લાંગરા અને દશેરી અને ગુજરાતની રાજાપુરી કેરીનું પ્રદર્શન યોજાયું છે. સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગયા વર્ષે જુલાઈમાં અમેરિકન ગ્રાહકો માટે કોસ્ટકો જેવા મોટા રિટેલ સ્ટોર્સમાં ભારતીય કેરીની નવી પ્રીમિયમ જાત લાવવાના પ્રયાસ સાથે ભારત અને ગ્રેટર સિએટલ વિસ્તાર બંનેમાં વિવિધ હિસ્સેદારી સાથે ભાગીદારી કરી હતી. હવામાન વિભાગે આજે કેરળ અને માહીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ઉત્તર પૂર્વ ભારત, કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર

રાયલસીમા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં પણ આવી જ સ્થિતિની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં યજમાન જાપાન સામે રમશે. આ મેચ જાપાનના કાકામિગહારામાં ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઇકાલે સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5-3 હરાવ્યું હતું અને જાપાને મલેશિયાને 8-1 હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્રીજા સ્થાન માટેની મેચમાં પાકિસ્તાનનો મુકાબલો મલેશિયા સામે થશે. આરબીઆઈએ સરકારી જામીનગીરીમાં વિદેશી રોકાણકારો દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. દિલ્હી પોલીસે માલવીયા નગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના હોટલના રસોઈયાની ધરપકડ કરી. મોરિશિયસે ઇબોલા સંક્રમણને પગલે કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાંથી આવેલ વિદેશી નાગરિકો પર કામચલાઉ પ્રવેશ પ્રતિબંધ લાદ્યો. આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અને ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં જાપાન સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે વલસાડ જિલ્લાના ઉમરગામના ધોળીપાડા સાંસ્કૃતિક ભવન ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા. તેમણે પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. શ્રી દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. અગાઉ તેમણે ઉમરગામ તાલુકાના દેહેરી ગામ ખાતે રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે પણ સંવાદ કર્યો હતો. અમદાવાદના મોટેરા ગામતાળમાં આશારામ આશ્રમ પાસેના અનધિકૃત દબાણો આજે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 17 મકાનોના ગેરકાયદેસર ભાગને આજે હટાવવામાં આવી રહ્યો હોવાનું એસીપી વાણી દુધાતે જણાવ્યું હતું.
1: ગામમાં અમુક જમીન છે કે જે એએમસીના નામે હાલ છે, પરંતુ એમાં અમુક ગેરકાયદેસર બાંધકામ છે. એ બાંધકામને દૂર કરવા માટે એએમસી દ્વારા બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો, જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને તમામ બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે પૂરું થાય એના માટે પોલીસ દ્વારા કોઈ 150 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓની કુલ ફાળવણી કરવામાં આવી છે. પોલીસ અહીંયા શાંતિપૂર્વક રીતે સમગ્ર નિરીક્ષણની કાર્યવાહી પૂરી થાય એના માટે પોતાના તમામ સંસાધનો સાથે હાજર છે.
0: રાજ્યમાં જુદા જુદા સ્થળોએ થયેલા માર્ગ અકસ્માતમાં 8 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મહીસાગરના લુણાવાડામાં એક કાર ચાલકે 3 બાળકોને અડફેટે લેતા એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે લુણાવાડાના આરામપુરા ખાતે કાર ચાલકે અકસ્માત સર્જતા 3 બાળકોને અડફેટે લીધા હતા, જેનાથી એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય 2 બાળકોને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. પોલીસે કાર ચાલકને પકડી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી હળવદ હાઇવે પર પૂર ઝડપે આવતી કાર ડમ્પરમાં ઘૂસી જતા 5ના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ જોણાવાટ ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત થયું હતું. ઓવરલોડ મુસાફરો અને બાઇક ભરીને જતી તોફાન કાર ટ્રેક્ટર સાથે અથડાતા કારમાં સવાર 20થી વધુ લોકોને નાની મોટી ઇજા થયાના અહેવાલ છે, જ્યારે 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તાપી જિલ્લાના કુકરમુંડા ગામ પાસે કાર પલટી જતા એક યુવકનું મોત થયું હતું. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. અકસ્માતમાં યુવકનું મોત થયું હતું, જ્યારે કારમાં સવાર 5 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં 2,23,00,000થી વધુ ખેડૂતોએ વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ કઢાવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે 2,18,000 સોઇલ હેલ્થ કાર્ડનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા 6 મુખ્ય તત્વોની તથા કોપર, આયર્ન, ઝીંક અને મેંગેનીઝ જેવા 6 સૂક્ષ્મ તત્વો સહિત કુલ 12 પેરામીટરનું પૃથ્થકરણ કરવામાં આવે છે. આ પૃથ્થકરણના આધારે ખેડૂતોને ખાતરના વપરાશ અંગે ભલામણ કરવામાં આવે છે. ભલામણના આધારે ખાતરના ઉપયોગથી ખાતરનો બિનજરૂરી વ્યય અટકે છે અને જમીન પણ સ્વસ્થ રહે છે. રાજ્યમાં હાલ જમીન ચકાસણી માટે 21 પ્રયોગશાળાઓ અને 1 સૂક્ષ્મ તત્વ પ્રયોગશાળા કાર્યરત છે. મહેસાણા જિલ્લામાંથી 7 જેટલા બાંગ્લાદેશી નાગરિક મળી આવ્યા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા પોલીસ દ્વારા 30 ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન 14 જેટલા શંકાસ્પદ શખ્સ મળી આવ્યા હતા. પૂછપરછ બાદ 5 મહિલાઓ સહિત 7 લોકો પાસે બાંગ્લાદેશી નાગરિક હોવાના વિદેશી પાસપોર્ટ સહિતના પુરાવા સામે આવ્યા હતા, ત્યારે તેઓને તેમના દેશમાં પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના વતની માનસિંહ પરમાર રાજ્યસભાના ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થતા તેમણે પ્રતિક્રિયા આપી હતી.
2: ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ ને રાજ્યસભા કે સાંસદ તરીકે મુદ્દો ઘોષિત કિયા હૈ. પાર્ટી કે સભી શીર્ષ નેતૃત્વ કા પ્રેમપૂર્વક આભાર માનતા હું. મેં

0: जीवन पार्टी में काम करते हैं सभी के लिए खुशी की बात है। ये बात जनता पार्टी में ही पॉसिबल है, संभव है।
1: પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી છે તેમ રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે। ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય પર્યાવરણ કાર્ય શિબિરના ઉદઘાટન પ્રસંગે શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે પર્યાવરણની ચિંતા એ વૈશ્વિક છે, પરંતુ જ્યાં સુધી જનસામાન્યમાં જાગૃતિ નહીં આવે અને વ્યક્તિગત સ્તરે પગલાં નહીં લેવાય ત્યાં સુધી ઇચ્છનીય

0: પરિણામો પ્રાપ્ત નહીં થઈ શકે. તેમણે ઉમેર્યું કે માત્ર સરકારી નીતિ અને ટેકનોલોજીથી પરિણામ પ્રાપ્ત નહીં થાય.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો.
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર, લેખિકા મુનિરા શેખ. ગુજરાતના ખોળે વસેલો નાનકડો ડાંગ જિલ્લો કુદરતી સંપદાથી ભરપૂર છે. અહીંની ગિરિકંદરાઓ પણ વૈશાખ માસના ધૂમધકતા તાપમાં બાકાત રહેતી નથી. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીલી વનરાજી વેરાન બની જાય છે. નદી નાળા અને જંગલોનો પ્રદેશ હોવાથી એકંદરે તાપમાન ઓછું રહે છે, પરંતુ છેલ્લા થોડા સમયથી અહીં પણ કુદરતી સમતુલા ખોરવાઈ હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. સમગ્ર દેશમાં જ્યારે ગરમીનો પ્રકોપ ચાલુ છે ત્યારે ડાંગ જિલ્લો પણ તેમાં બાકાત નથી રહ્યો. છેલ્લા થોડા દિવસોમાં પડેલી ગરમીમાં ડાંગ જિલ્લાના પ્રજાજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દરરોજ સરેરાશ 44 ડિગ્રીના તાપમાને અહીંના લોકો પરેશાન થઈ ગયા છે. શહેરી જીવનધોરણથી કંઈક હટકે જીવનધોરણ જીવતા અહીંના લોકો ગરમીના તાપથી બચવા માટે ઘરગથ્થુ ઉપાયો કરે છે. જેમ કે લૂ ન લાગે તે માટે લોકો વનસ્પતિનો મહદઅંશે ઉપયોગ કરે છે. ગાયોની વેલનો પણ ઔષધિ તરીકે ઉપયોગ કરાય છે. તદઉપરાંત જંગલોમાં થતા ખાખરાના ઝાડના ફૂલ, જે કેસુડા તરીકે ઓળખાય છે, જે ઉનાળામાં લૂથી બચવા માટે અક્સીર છે. આ કેસુડાના ફૂલને પાણીમાં પલાળીને સ્નાન કરવામાં આવે તો ગરમીથી રાહત મળે છે. ડાંગ જિલ્લામાં રાજ્યનું એકમાત્ર ગિરિમથક આવેલું છે. લોકો ઉનાળામાં ખાસ આ સ્થળે ફરવા માટે આવતા હોય છે, છતાં ઋતુમાં ફેરફાર અહીં પણ જોવા મળ્યો હતો. આહવા, સુબીર અને વઘઈ તાલુકા જેવા મોટા ગામોમાં પાણીની પરબ વગેરે સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જ્યારે પશુપંખીઓ માટે પણ સેવાભાવી લોકોએ અલાયદી વ્યવસ્થા કરી હતી, જ્યારે ડાંગ વન વિભાગે જંગલના પશુપંખીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરી છે. ડાંગ જિલ્લામાં 8-18 જૂન દરમિયાન ભારત સંકલ્પ સંમેલન યોજાશે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની રચના કરાઈ છે. છેવાડાના માનવીને વિકાસના સંકલ્પોમાં ભાગીદાર બનાવવા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. પ્રભારી મંત્રી અને સંસદ સભ્યની ઉપસ્થિતિમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના વિષય પર પ્રબુદ્ધ સંમેલન યોજાશે, ત્યારે વહીવટીતંત્રએ તે માટેની તૈયારીઓ શરૂ કરી છે. જિલ્લામાં પ્રગતિ પથયાત્રા, જનકલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન સહિતના કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર એનડી પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં વિકાસકીય કામો, વૃક્ષારોપણ સાથે જનકલ્યાણ શિબિરોમાં સેવા સેતુની 56 પ્રકારની સેવાઓનો સ્થળ પર જ ડાંગ જિલ્લાના લાભાર્થીઓને લાભ મળશે. રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે આગળ વધી રહેલા રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડી પ્રજાજનોની વર્ષોની તરસ છીપાવવાનું પુણ્ય કાર્ય હાથ ધરાયું છે. ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જળસંપત્તિ વિભાગના ચેકડેમ, ગોગલી ઘાટમાર્ગના બિયરો તેમજ પાણી પુરવઠા વિભાગના ચાલુ કામો, બાંધકામો અંગે સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ડાંગ જિલ્લામાં મધમાખી પ્રત્યે ખેડૂતોની સભાનતા અજોડ જોવા મળી રહી છે. જિલ્લો જંગલોથી આચ્છાદિત અને પ્રાકૃતિક હોવાના કારણે ખેડૂતો ખેતી અને મધપાલનને વ્યવસાય બનાવી આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરી રહ્યા છે. ડાંગ જિલ્લાના ઘણા ખેડૂતો બારે માસ મધપાલનનો વ્યવસાય કરી રહ્યા છે, જ્યારે ઘણી બધી સંસ્થાઓ પણ જિલ્લાના ખેડૂતોને મધપાલનમાં અગ્રેસર બનાવવામાં પોતાનું યોગદાન આપી રહી છે. પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ વિશ્વવિદ્યાલય વઘઈ દ્વારા આગાખાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઉનાળાની ઋતુમાં પશુઓનું વ્યવસ્થાપન વિષયક તાલીમ કાર્યક્રમ વઘઈ તાલુકાના ભેંસકાત્રી ગામે આયોજિત કરાયો હતો. આ તાલીમમાં પશુપાલકોએ ભાગ લીધો હતો અને અદ્યતન પશુપાલન અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પશુ ચિકિત્સા અધિકારી દ્વારા પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદ્દેશો અને કામગીરીની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

0: સમાચારપત્ર લખિકા મુનીરા શેખ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું શંકર મહાદેવન અને સાથીઓએ ગાયેલી રમેશ પારેખની રચનાથી.

0: Belgian hitai, Belgian Sky. આજ જૂન 1936 થી આપની સેવામાં રહેલી આકાશવાણી 90 વર્ષથી સમાજના સચોટ માહિતી, શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે. આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે. આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 180 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH, મોબાઇલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 9 વર્ષે લાખ લાખ અભિનંદન.
1: અને હવે સાંભળીએ કવિ સુરેશ દલાલની શબ્દરચના, જેને ગાય છે નીરજ પાઠકે.

0: શબ્દોનો માહિતી યાદો દરેક 8મી જૂન 2026ના દિવસે જ્યારે આકાશવાણી તેની ગૌરવમય પ્રસારણ યાત્રાને 90 વર્ષ પૂર્ણ કરશે ત્યારે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર રજૂ કરશે. આકાશવાણીના ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક, જાણીતા કવિ અને સંચાલક તથા ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી તુષાર શુક્લ સાથેની વિશેષ મુલાકાત. તારીખ 8મી જૂન સોમવારે બપોરે 12:02 આ ખાસ મુલાકાત સાંભળવાનું ચૂકતા નહીં.
1: કાર્યક્રમના અંતમાં સાંભળશો સાધના સરગમના કંઠમાં રમણભાઈ પટેલની શબ્દ રચના.

હમણાં સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર સિલકે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનો. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं प्रशांत कुमार।

siguiente

0: seem to be feeding who continues to stand out as the world's fastest growing major economy at a time when many countries are facing economic uncertainty. According to the registered GDP growth rate of 7.7% in the financial year 2025-26, Mr. Singh said in a social media post that the achievement underscores the resilience and underlying strength of the Indian economy built over the last 12 years. In Madhya Pradesh, both the BJP candidates from the state for the Rajya Sabha elections filed their nominations today. Party National General Secretary Tarun Shuk and Rajneesh Agarwal submitted their nomination papers before the returning officer at the Bhopal Assembly this afternoon. Senior party leaders, Chief Minister Dr. Mohan Yadav, BJP State President Hemant Khandelwal and Minister Kailash Vijayawardiya were among those present on the occasion. The Central Board of Secondary Education, CBSE, has extended the last date for submission of applications for verification of marks and re-evaluation till tomorrow. In a social media post, the board said students can now submit their applications till Sunday midnight. External Affairs Minister Dr. S. Jaishankar will hold talks with Nepal Foreign Affairs Minister Shishir Kumar in New Delhi this evening. The Foreign Affairs Ministry of Nepal said during the meeting, both sides will discuss matters of mutual interest with a view to enhancing cooperation across key areas, including trade, investment, connectivity, energy and people-to-people ties. In men's under-18 hockey Asia Cup, the final match between India and Japan is underway in Kakamegahara, Japan. Earlier, India advanced into the final after defeating arch-rival Pakistan 5-3 in the second semi-final yesterday. India will face Bangladesh in the final of the SAF Football Women's Championship at Madgaon, Goa today. The match will be played from 6:30 PM IST. Earlier, India secured its place in the final by defeating Bhutan 1-0 in the semi-finals. The Board of Control for Cricket in India, BCCI, today announced Team India's 16-member T20 international squad for the tours of England and Ireland. Shreyas Iyer has been appointed as India's new T20 international captain, replacing Suryakumar Yadav. Moreover, Tilak Varma has been named as vice captain. The BCCI has also included young sensation Vaibhav Suryavanshi in the squad for the first time following his great IPL 2026 season, scoring the highest runs. Prince Yadav has also been added to the squad. And that being this news bulletin.
1: આરબીઆઈએ સરકારી જમીનગીરીમાં વિદેશી રોકાણકારો દ્વારા રોકાણોને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. દિલ્હી પોલીસે માનવીય નગર આગ દુર્ઘટના મામલે કેશવ મેગી નામક હોટલના રસોઈયાની ધરપકડ કરી. આજે કેરળ યુનાહીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં 2,23,00,000થી વધુ ખેડૂતોએ વિના મૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ કઢાવ્યા. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે 2,18,000 સોઇલ હેલ્થ કાર્ડનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો. રાજ્યમાં જુદા જુદા સ્થળોએ થયેલા માર્ગ અકસ્માતમાં 8 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા. પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી છે તેમ ગાંધીનગર ખાતે આયોજિત 2 દિવસીય પર્યાવરણ કાર્યશિબિર 2026ના ઉદઘાટન પ્રસંગે રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું. ભારત આજે પુરૂષોની અંડર-18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં જાપાન સામે રમશે. કચ્છની બેંકોનો વાર્ષિક ધિરાણ પ્લાન લોન્ચ. 33.10% વધારા સાથે 242 અબજ નિશાંક 25.84% હિસ્સો કૃષિ ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યો. ઉદ્યોગ અને શિક્ષણના સંબંધે કચ્છ યુનિવર્સિટીમાં અર્થ સાયન્સ ઇન્ક્યુબેશન સેન્ટર અને જિયોલોજીકલ મ્યુઝિયમ સ્થપાશે. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ કચ્છના તમામ પ્રાંત અધિકારીઓને રેસ્ટોરન્ટ હોટલ શાળા કે અન્ય જગ્યાએ ફાયર સલામતીના સાધનો છે કે નહીં તેની તપાસ કરવાની સૂચના આપી. કચ્છમાં પ્રથમવાર 1,25,000 વિદગ્ધ આહુતિઓ સાથે વિવિધ રોગચાળામાં મૃત્યુ પામેલા ગૌવંશની આત્માની શાંતિ માટે વેદલક્ષ્મણ ગોયલ

કેન્દ્ર સરકાર દ્વારા કચ્છ સહિતના દેશના 244 સંવેદનશીલ સરહદી જિલ્લાઓમાં એર રેડ વોર્નિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. હવે પછીના મુખ્ય સમાચાર 7:05 અપાશે.

આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આગામી યોજાનારી સામાન્ય સભામાં આ સમિતિઓની સત્તાવાર રચના થવાની સંભાવના છે. ચેરમેન પદ મેળવવા માટે ચૂંટાયેલા સભ્યો દ્વારા અત્યારથી જ પક્ષીય સ્તરે લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સભામાં મુખ્યત્વે કારોબારી, સામાજિક ન્યાય, શિક્ષણ, આરોગ્ય, બાંધકામ, સિંચાઈ અને મહિલા બાળ વિકાસ જેવી સમિતિઓ રચાશે. સમિતિઓની રચના થયા બાદ આગામી 15 દિવસમાં પક્ષ દ્વારા નક્કી કરાયેલા વ્યક્તિઓને ચેરમેન તરીકે જાહેર કરવામાં આવશે. હજુ સુધી સામાન્ય સભાની સત્તાવાર તારીખ જાહેર નથી કરાઈ, પરંતુ જૂન મહિનાના ત્રીજા સપ્તાહમાં આ સભાનું આયોજન થાય તેવી સંભાવના છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે પોલીસ ડેડામાં મોટો ફેરફાર કરાતા અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકને રાજ્યના નવા કાયમી ડીજીપી તરીકે નિયુક્ત કર્યા છે. 1 જાન્યુઆરી 2026 ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત કેએલએન રાવ હવે સીઆઈડી ક્રાઇમ અને જેલ વિભાગમાં ડીજી તરીકે યથાવત રહેશે. મૂળ હરિયાણાના અને 1993ની બેંચના સિનિયર આઈપીએસ અધિકારી જીએસ મલિક અગાઉ બીએસએફ અને સીઆઈએસએફના એડીજી પણ રહી ચૂક્યા છે. તેઓ ઓક્ટોબર 2028માં નિવૃત્ત થશે. ચોમાસાની ઋતુમાં માછીમારોની સુરક્ષા માટે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસિયા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને દરિયાકાંઠા અને ક્રિક વિસ્તારમાં માછીમારી પર કામ ચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામા અનુસાર 4 જૂનથી 1 ઓગસ્ટ સુધી કોઈપણ વ્યક્તિ કે બોટ માછીમારીના હેતુથી દરિયામાં પ્રવેશ કરી શકશે નહીં. જોકે વ્યાપારી જહાજો, સુરક્ષાદળોની બોટો, પગડિયા માછીમારો તેમજ એન્જિન વગરની લાકડાની કે સઢવાળી હોડીઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અબડાસા તાલુકાના બાંડિયા ગામે રૂપિયા 240.34 લાખના ખર્ચે નિર્માણ પામનારા માધ્યમિક શાળાના સંકુલનું ભૂમિપૂજન ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં માધ્યમિક શાળાઓ સ્થાપવાના અભિયાન અંતર્ગત આ નવું સંકુલ આસપાસના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે. તેમણે સ્થાનિક લોકોને વિકાસકામોની ગુણવત્તા પર ધ્યાન રાખવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણ ક્ષેત્રે સરકારના આ કાર્યોને બિરદાવ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અદાણી ગ્રુપની વિવિધ સંસ્થાઓ દ્વારા મુંદ્રા અને આસપાસના વિસ્તારોમાં હરિત પહેલ હાથ ધરાઈ હતી. અદાણી ગ્રુપના 100 મિલિયન વૃક્ષારોપણના સંકલ્પ હેઠળ મુંદ્રા પોર્ટ અને કુંડા ખાતે મિયાવાકી પદ્ધતિથી 30,000થી વધુ વૃક્ષો વાવવાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે કસ્ટમ કમિશનર નીતિન સૈની અને અદાણીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ખાવડાના જૂના ગામથી 10 તળાવોના પુનર્જીવનનું જળ સંરક્ષણ અભિયાન શરૂ કરાયું હતું તથા ઝરપરા કન્યા શાળામાં પર્યાવરણ જાગૃતિ સ્પર્ધા યોજાઈ હતી. ગુજરાતમાં હાલ ગરમી અને વરસાદનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આજે ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિત દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત છે. કચ્છમાં અસહ્ય ઉકળાટના કારણે લોકો પરેશાન થયા છે. દક્ષિણ ભારતમાં મેંગ્લોર સુધી ચોમાસુ પહોંચી ગયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં પણ 15 જૂન આસપાસ ચોમાસુ બેસી શકે છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદમાં વધારો થવાની શક્યતા છે. ભુજ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે નવી બોડીએ કાર્યભાર સંભાળતાની સાથે જ શહેરની સફાઈ અને ખાસ કરીને નાળા સફાઈના વિષયને અગ્રતા આપી આ દિશામાં કામગીરી શરૂ કરી છે. પ્રથમ દિવસે જ 4 અલગ અલગ ટીમોને ભુજના જુદા જુદા વિસ્તારોમાં નાળા સફાઈ માટે ઉતારવામાં આવી છે. જે વિસ્તારોમાં નાળાઓ બંધ કે ચોકઅપ થઈ ગયા છે તેને તાકીદે ખોલવામાં આવશે. આ કામગીરીથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાય અને હમીરસર તળાવોમાં

0: આપ સાંભળી રહ્યા છો રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી પ્રસ્તુતિ આકાશવાણીનો રાજકોટ કેન્દ્ર કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી નિર્માણ સુધીર દત્તા પ્રસારણની પાંખી અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વ યુવા મિત્રો અને શ્રોતા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા આપ સાંભળી રહ્યા છો આકાશવાણી આ ગરિમાપૂર્ણ ગુંજારો છેલ્લા 89 વર્ષથી કરોડો શ્રોતાઓના કર્ણપટલને ધન્ય બનાવી રહ્યો છે આગામી તારીખ 5 જૂન 2026 ના રોજ આકાશવાણીની સ્થાપનાને 90 વર્ષ પૂર્ણ થશે છેલ્લા 9 દાયકાથી ભારતની હવા અને આબોહવામાં ગુંજી રહી છે આ નરવી યમણી યુગવાણી માત્ર મનોરંજનનું માધ્યમ બની રહેવાને બદલે વૈવિધ્યપૂર્ણ અને જ્ઞાનપ્રદ કાર્યક્રમોના નિર્માણ અને પ્રસ્તુતિ દ્વારા આકાશવાણી એ જ્ઞાનવાણી બનીને લાખો શ્રોતાઓના અંતરમનને સંતૃપ્ત કરતું રહ્યું છે મનોરંજન અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોની સાથોસાથ અણધારી આપદાઓના મૂંઝવણ ભર્યા માહોલમાં આકાશવાણીએ રાત દિવસ પ્રસારણ કાર્યરત રાખીને છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિના અહેવાલો તથા જરૂરી સૂચના આપતા રહીને પ્રજાની સુખાકારી માટે ખડક પગલે ઉભો રહ્યો છે અને એ રીતે સર્વજન હિતાય સર્વજન સુખાય એ મહામંત્રને ખરા અર્થમાં સાર્થક અને ચરિતાર્થ કરતું રહ્યું છે આકાશવાણી 9 દાયકાની આ સફર એટલે માત્ર પ્રસારણ નહીં પણ ભારતીય સંસ્કૃતિ સંગીત અને સંવેદનાઓની અભિવ્યક્તિ આ ઐતિહાસિક અવસરે રાજકોટનું આકાશવાણી કેન્દ્ર પ્રસ્તુત કરી રહ્યું છે વિશેષ શૃંખલા જ્યાં આપણે સાહિત્ય સંગીત પ્રસારણ અને કલા જગતના મહાનુભાવોને મળીશું જેઓ આપણને આકાશવાણીના સમૃદ્ધ ઇતિહાસ પ્રસારણના વિશિષ્ટ પાસાઓ અને તેમના સુખદ અનુભવોને વ્યક્ત કરશે તો ચાલો સ્મૃતિઓના ઝરૂખેથી માણીએ આ વિશેષ મુલાકાત શ્રોતા મિત્રો આજના આ વિશેષ સંવાદમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જયેશભાઈ ઠકરાર તેઓ સંદેશ ન્યૂઝ પેપરના રાજકોટ ભાવનગર અને ભુજ આવૃત્તિના નિવાસી તંત્રી છે ઉપરાંત સંદેશ ન્યૂઝના પોલિટિકલ એનાલિસ્ટ છે સંદેશની રવિવારની સંસ્કાર પૂર્તિમાં તેમની કોલમ વાઇડ એંગલ બુધવારની સાપ્તાહિક પૂર્તિમાં કરંટ અફેર્સ અને દર શનિવારે એડિટોરિયલ પેજ ઉપર તેમની કોલમ ન્યૂઝ પ્લસ ખૂબ જ પોપ્યુલર છે જયેશભાઈ આજે આપણને આકાશવાણી પ્રસારણનું એક સશક્ત માધ્યમ આ વિષય પર વિગત માહિતી આપશે જયેશભાઈ આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે
1: નમસ્કાર નમસ્કાર જયેશભાઈ અમારા શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને ભારતના આકાશવાણીના ઉદ્ભવ અને વિકાસ અંગે સંક્ષિપ્તમાં જણાવશો
0: ભારતમાં

0: જીવન સફર તો માત્ર ટેકનોલોજીનો વિકાસ નથી, પણ એક આખા રાષ્ટ્રના ઘડતરની વાત છે. જુલાઈ 1923ના બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો ક્લબ દ્વારા દેશના પ્રથમ રેડિયો કાર્યક્રમ સાથે આ જાદુની સફર શરૂ થઈ. 1930માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ અને ત્યારબાદ 1935માં પ્રથમ બ્રોડકાસ્ટિંગ કંટ્રોલર લાયનલ ફિલ્ડનના પ્રયાસોથી આ માધ્યમને નવી પાંખો મળી, જેના પરિણામે 8 જૂન 1936ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે AIR ની સત્તાવાર સ્થાપના થઈ. 1956માં તેને આકાશવાણી જેવું ગરિમાપૂર્ણ નામ મળ્યું અને 1957માં મનોરંજનનો રાજા ગણાતી વિવિધ ભારતી શરૂ થઈ. આજે 262 થી વધુ કેન્દ્રો અને 18 FM ચેનલો સાથે આકાશવાણી વિશ્વના સૌથી મોટા પ્રસારણ કર્તાઓમાંનું એક છે, જે દેશના ખૂણે ખૂણેને એક તંત્રને બાંધે છે.
1: ખૂબ જ સરસ. હવે આજનો આપણો વિષય છે આકાશવાણી, પ્રસારણનું એક સશક્ત સામાજિક માધ્યમ. આકાશવાણીના આ 90 વર્ષના સફરમાં તમારા મતે આકાશવાણીએ સમાજ જીવનને કઈ રીતે સ્પર્શ્યું છે?
0: આકાશવાણીના આ 90 દાયકા એ ભારતીય સમાજની ઉત્ક્રાંતિના સાક્ષી છે. રેડિયો એ સમાજ જીવનને માત્ર સ્પર્શ્યું નથી, પણ તેને ઘડ્યું છે. આઝાદીના આંદોલનની ઉત્તેજના હોય, સરહદ પરના યુદ્ધના સમાચાર હોય, પૂર કે ધરતીકંપ જેવી કુદરતી આફતો હોય, કે પછી હરિયાળી ક્રાંતિનો સંદેશ, રેડિયો હંમેશા દેશવાસીઓનો હમસફર રહ્યો છે. તેને ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, સંગીત અને પરંપરાઓને દેશના દરેક ઘર સુધી પહોંચાડીને અનેકતામાં એકતાના ભાવને સચ્ચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. તે સમાજનો એક એવો અદૃશ્ય મિત્ર રહ્યો છે, જેને સુખ દુઃખમાં ક્યારેય પૂરા દેશના તમામ ક્ષેત્રના તમામ વય જૂથના લોકોનો સાથ છોડ્યો નથી.
1: આ તો ખૂબ જ સાચી વાત કરી. આજે જોઈએ ને તો આકાશવાણી એ લોકોનું, એમ કહીએ કે વ્યક્તિનું એક સાથી બની ગયો છે. હવે જયેશભાઈ, રેડિયો પરના સાહિત્યિક કાર્યક્રમો અને નાટકોએ ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રચારમાં કેવો ફાળો આપ્યો છે એ અમારા યુવા મિત્રોને આપ જણાવશો?
0: જ્યારે ટીવી કે સોશિયલ મીડિયા નહોતા, ત્યારે આકાશવાણીના નાટકો, હવામહેલ જેવી શૈલીઓ અને સાહિત્યિક ચર્ચાઓએ ગુજરાતી ઘરોમાં ઉત્તમ સાહિત્ય પીરસ્યું હતું. અને તમે એમની ભાષા તો જુઓ, ગામનો ચોરો વાગતો હોય તો ખરેખર જ આપણે ભલે શહેરમાં બેઠા હોઈએ, આપણને એવી અનુભૂતિ થાય કે આપણે એ મંદિરનો ઘંટારો વાગી રહ્યો છે, ગામનું ધાણ પરત આવી રહ્યું છે અને લોકો ગામના ચોરે બેઠા છે અને એને અલગ મલકની વાતો કરે છે. તો મને લાગે છે કે રેડિયોની આ શક્તિ છે.
1: સુરેશભાઈ, આપણે ખૂબ જ સુંદર વાત કરી. વ્યક્તિ અને વ્યક્તિત્વ બંનેના ઘડતર માટે આકાશવાણીએ ખૂબ જ મોટો ફાળો ભજવ્યો છે. હવે આપણે જે વાત કરીને તેના સંદર્ભમાં જ મારો એક પ્રશ્ન છે. ટીવી અને મોબાઈલ આંખોને વ્યસ્ત રાખે છે, પણ રેડિયો કલ્પનાને જીવંત રાખે છે. આ વિચાર સાથે તમે કેટલા સહમત છો?
0: હું આ વિચાર સાથે 100% સહમત છું. ટીવી અને મોબાઈલ આપણને બધું જ તૈયાર એટલે કે રેડીમેડ વિઝ્યુઅલ ફોર્મમાં આપી દે છે, જે આપણી વિચારવાની શક્તિને મર્યાદિત કરે છે. જ્યારે રેડિયો એ મારા મતે કલ્પનાનું થિયેટર છે, અને જ્યારે રેડિયો પર કોઈ નાટક ચાલતું હોય કે કોઈ વાર્તા કહેવાતી હોય, ત્યારે શ્રોતા પોતાના મગજમાં પાત્રોના ચહેરા, તેમના વસ્ત્રો અને આખું દ્રશ્ય જાતે જ કંડારે છે. કલ્પનાનું એક આખું વિશ્વ અને એક ઘટનાઓની વણઝાર આપણી આંખોની સામે કદ્રશ્ય થાય છે. જેમ એક આઈડિયા બીજા આઈડિયાનું સર્જન કરતો હોય છે, એવી જ રીતે કલ્પનાનું એક વિશ્વ નવી નવી કલ્પનાઓમાં જઈ ક્રિએટિવિટીની હોડી ઉપર સવાર થઈ અને તમને એક એવા દરિયામાં લઈ જાય છે કે જે તમે પોતે પણ એક કોઈ નવી જ કલ્પનાને નવી જ ક્રિએટિવિટીના ફોર્મમાં મૂકી શકો છો. તો મને લાગે છે કે આકાશવાણીની આ કલ્પનાના થિયેટરની જે ભૂમિકા છે એ બહુ અદભુત છે અને મને હંમેશા ખૂબ જ ગમે છે.
1: હું એવું ચોક્કસપણે કહી શકું કે આપ જે વાત કરી રહ્યા હતા ને અને જે શ્રોતાઓ અત્યારે આ કાર્યક્રમને સાંભળી રહ્યા છે ને, એમણે પણ પોતાની કલ્પનામાં એ હોળી ન કલ્પી હશે. જયેશભાઈ, હવે ગ્રામ્ય વિસ્તારો, કૃષિ અને શિક્ષણ આ ત્રણેય ક્ષેત્રોમાં અર્થાત લોક જાગૃતિમાં આકાશવાણીએ અતુલનીય ભૂમિકા ભજવી છે, તેના વિશે આપ શું કહેશો?
0: ભારતના ગામડાઓનો સાચો વિકાસ આકાશવાણીમાં અધૂરો હોત. હવે એટલા માટે પણ કહું કે મને આકાશવાણીના ગામનો ચોરો કાર્યક્રમ કે જેમાં આજથી 2 દાયકા પહેલા હું ભારતના અધિકૃત મીડિયા ડેલિગેશન સાથે ઇઝરાયલ ગયેલો અને ઇઝરાયલની પ્રયોગશીલ ખેતી વિશેની ત્યાં ઘણી બધી અલગ અલગ મુલાકાતો કરેલી અને ઇઝરાયલથી પરત આવ્યા બાદ એક વિસ્તૃત શ્રેણી રંગણચોરોમાં ઇઝરાયલની ખેતી સંદર્ભે શરૂ થયેલી. તો આપણે આશ્ચર્ય થશે કે એ શ્રેણીને એટલો બધો પ્રતિસાદ મળ્યો અને મારા માટે તો મારા આનંદની તો સીમા એટલા માટે પણ નહોતી કે એ પ્રોગ્રામ જયારે ઓનર થયો તો હું તો વર્ષોથી મારું ગામડું છોડીને શહેરમાં આવી ગયો હતો, પણ મારા ગ્રામ્ય વિસ્તારોમાં એવા એવા સંબંધો હતા જે મને નાનપણથી ઓળખતા હતા, જેને મને બાળક સ્વરૂપે જોયેલો હતો, તો મારા પ્રાથમિક સ્કૂલના ટીચર હતા. તો આકાશવાણીની પોપ્યુલારિટી એટલી બધી કે એ પ્રોગ્રામ લગભગ 7-8 એપિસોડમાં રજૂ થયેલો ગ્રામ્ય છોડો શ્રેણીમાં. તો મને એટલા બધા લોકોના મારા નાનપણના સમયના શિક્ષકોના ફોન આવે, અમારા ગામના કોઈ દુકાનદારના ફોન આવે કે અરે તમને રેડિયોમાં સાંભળ્યા છે, અને ઘણા બધા જે ખેડૂતો હોય ત્યારે આકાશવાણી થ્રુ એ લોકો સંપર્ક કરી શકતા, તો બહુ બધા લોકોનો ફોન આવતા અને આપણને ખૂબ આનંદ થાય કે ગ્રામ્ય વિસ્તારોમાં ગામનો ચોરો કાર્યક્રમ અને આકાશવાણી એ મને લાગે છે કે કાર્યક્રમ નતો પણ લોકોની આદત જ હતી. જીવન સાથે વણાઈ ગયેલો કોઈ કાર્યક્રમ હોય તો મને લાગે છે ગામનો ચોરો અને કૃષિને લગતા પછી તો ઘણા બધા કાર્યક્રમો ખૂબ જ પોપ્યુલર થયા. તો આ ગામનો ચોરો કે અન્ય દેશના ખેડૂતોને આધુનિક ખેતી, બિયારણ, હવામાનની સચોટ માહિતી, આવી બધી માહિતી આકાશવાણી જ અધિકૃત રીતે આપે છે અને ખાસ કરીને ગ્રામજનો અને ખેડૂતોનો મોટો આધાર એમના ઉપર જ હોય છે. તો હરિયાળી ક્રાંતિમાં મને લાગે છે આકાશવાણીની કરોડરજ્જુ જેવી ભૂમિકા રહી છે. આરોગ્ય, સ્વચ્છતા અને શિક્ષણ અંગેના કાર્યક્રમો દ્વારા રેડિયો ગ્રામીણ ભારતમાં સુધારાની નવી લહેર આપી છે. અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં શાળાઓ કે પુસ્તકોની અછત હતી ત્યાં આકાશવાણીએ રેડિયો સ્કૂલ બનીને જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો છે. મને લાગે છે કે પૂરા વિશ્વમાં આ એક અદભુત મિસાલ છે. એવા અંતરિયાળ વિસ્તારો કે જ્યાં કોઈ માધ્યમ પહોંચે જ નહીં ત્યાં માત્ર ને માત્ર લોક જાગૃતિ માટે દેશની કદાચ મને લાગે છે કે કોઈ જ કોઈ ખર્ચ વગરનો અને અત્યંત પ્રભાવશાળી જો કોઈ માધ્યમ હોય તો આકાશવાણી એ ખૂબ જ સશક્ત માધ્યમ છે અને આજે પણ એ પરંપરાને આકાશવાણીએ જાળવી રાખી છે અને મને પૂરેપૂરી આશા છે કે આ જ પરંપરાને આકાશવાણી જાળવી પણ રાખશે.
1: જે ચોક્કસ પણ અત્યારે અમારા અનેક માધ્યમો છે, અમે ડિજિટલ માધ્યમો દ્વારા પણ લોકો સુધી પહોંચી રહ્યા છીએ અને ત્યારથી શરૂ કરેલી એ જ્યોત આજે પણ અખંડ રૂપે પ્રગટી રહી છે. હવે આ તો વાત થઈ લોક જાગૃતિની, હવે આપણે વાત આકાશવાણીના કાર્યક્રમો વિશે કરવી છે. વિવિધ ભારતીના કાર્યક્રમો જેવા કે છાયા ગીત કે જયમાલા સાથે તમારી કોઈ ખાસ યાદ જોડાયેલી હોય તો મારા યુવા મિત્રોને જણાવશો.
0: વિવિધ ભારતી એ માત્ર રેડિયો સ્ટેશન નહોતું, એ આપણા જીવનનો એક મધુર રાગ હતો. છાયાગીતનો સમય થાય એટલે ખુરશી ઉપર બેઠા હોઈએ, પરસારમાં બેઠા હોઈએ અને ફિલ્મી ગીતો પાછળની વાતો સાંભળતા સાંભળતા સંગીતના સાગરમાં ડૂબી જવાનો એ અનુભવ આજે કોઈ 4K મૂવી જોતા જોતા પણ નથી અનુભવાતો, કે નથી તે કોઈ એવા વિશાળ લોન્જમાં બેસીને તમે જ્યારે કોઈ સારામાં સારા સાઉન્ડ સિસ્ટમમાં જે ગીતો સાંભળો છો ત્યારે પણ જે આનંદ ના મળે એવો અદભુત આનંદ એ જયમાળા કે તમે છાયાગીત સાંભળતા હો તે મળતો હતો. અને સેનાના જવાનો માટે દેશના જાણીતા કલાકારો ગીતોની માળા પરોવતા હોય એ સાંભળીને દેશભક્તિની જે રોમાંચક લાગણી થતી એ એક અવર્ણનીય બાબત છે. તો રેડિયો છે એ કોઈ માત્ર માધ્યમ નહોતું પણ એક વિશાળ સમૂહને એક સામાજિક રીતે સશક્ત રીતે જોડી રાખે એવું પણ અદભુત માધ્યમ છે.
1: એટલે આપણે એવું ચોક્કસપણે કહી શકીએ કે આજે નવા માધ્યમથી રેડિયો આપણા સુધી પહોંચી રહ્યું છે, પણ લાગણી એની એ જ છે જે પહેલા તમારી લાગણી હતી હજુ પણ એની એ જ છે. જયેશભાઈ, આપ ખૂબ જ સુંદર વાતો અમને કરી રહ્યા છો. હવે અમારા યુવા મિત્રોને હવે સુંદર વાતોની સાથે સુંદર ગીતો સાંભળવાની પણ આદત છે અને હવે સમય થઈ ગયો છે એક નાનકડા સંગીતના વિરામનો. તો આપની જ પસંદગીનું કોઈ ગીત અમારા યુવા મિત્રોને સંભળાવીએ.
0: મને મજરો સુલતાનપુરીનું લખેલું એક ગીત ખૂબ જ ગમે છે, એક દિન દિક જાયેગા માટી કે મોલવા.
1: યુવા મિત્રો, માણીએ ફિલ્મ ધરમ કરમનું ગીત એક દિન દિક જાયેગા માટી કે મોલ, જેને સ્વરબદ્ધ કર્યું છે મુકેશ અને કિશોર કુમારે. આ ગીતનું લેખન કર્યું છે મજરો સુલતાનપુરીએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે RD બર્મને. અને આ ગીત બાદ આપણે મુલાકાતના દોરને પુનઃ કાર્યરત કરીશું.

0: શ્રેષ્ઠભાઈ, આપ સુંદર વાતો અમને કરી રહ્યા છો, તો આકાશવાણી સાથે જોડાયેલો તમારો વ્યક્તિગત અનુભવ અને સૌથી સુખદ સંભાવનું કયું છે તે અમારા યુવા મિત્રોને જણાવશો?
1: આકાશવાણી સાથે મારો એક હૃદયનો આત્મીયતાનો નાતો છે અને એ નાતો મને લાગે છે કે આજે રહેશે, કારણ કે ઘણી બધી યાદો આકાશવાણી સાથે છે. ઘણા બધા કાર્યક્રમો મેં આકાશવાણી સાથે કરેલા છે, જેમાં ટ્રાવેલની સિરીઝ હોય કે ધાર્મિક બાબતોની સિરીઝ હોય કે વાઇલ્ડલાઇફની લગતી કે કરંટ અફેર્સની હોય. પણ એમાંથી એક ઘટના હું કદાચ ક્યારેય નહીં ભૂલી શકું, મારા પરિવારના સભ્યો પણ નહીં ભૂલી શકે. અમારા બધાની અને કરોડો લોકોની આસ્થા દ્વારકાધીશ મંદિર સાથે જોડાયેલી છે અને એમાં પણ જન્માષ્ટમીનું પર્વ હોય. તો એક વખત હું જયારે કેરળના પ્રવાસે હતો અને મને પ્રેરકભાઈએ આમંત્રણ આપ્યું કે આપણે આકાશવાણી તરફથી જે કૃષ્ણ જન્મોત્સવ લાઈવ કરીએ છીએ એના ઉદ્દેશક તરીકે એમણે મને આમંત્રણ આપ્યું. અને આમ જોવા જાઉં તો એક પત્રકાર તરીકે લખવું અને બોલવું આ મારા માટે આમ બહુ કઈ અસામાન્ય બાબત નહોતી. પરંતુ આજે હું આપણને અંદરના ઊંડાણથી જણાવું કે જયારે હું દ્વારકાધીશ મંદિરમાં પહોંચ્યો અને જન્માષ્ટમીની રાત એવી હોય છે કે 9:30 વાગ્યા પછી મંદિરમાં દર્શન બંધ થાય છે, બધા જ લોકોને બહાર નીકળવાનું હોય છે અને માત્ર ત્યારે મંદિરના પૂજારીઓ અને આકાશવાણીની જે ટીમ હોય છે આ કાર્યક્રમ માટેની એને જ મંદિરમાં રહેવાનું સૌભાગ્ય મળતું હોય છે. અને લગભગ 11:40 રાત્રે ત્યારથી કાર્યક્રમ શરૂ થાય અને 12:15 વાગ્યા સુધી કૃષ્ણ જન્મ સુધી ઉદ્ઘોષણા કરવાની હોય છે અને લાઈવ હોય છે. અને મને આકાશવાણીના કારણે પૂરા 3 કલાક સુધી કૃષ્ણ જન્મની એ રાત્રે એક તો મંદિરમાં રહેવા મળ્યું અને કૃષ્ણનો જન્મ થતો હતો એવા સમયે મને એ 20-25 મિનિટ કૃષ્ણ જન્મ વિશે અને કૃષ્ણ વિશે બોલવાનો મોકો મળ્યો. આપણે જોયું કે અંતઃસ્ફુરણાથી જેને કહી શકાય સ્પોન્ટેનિયસલી એ

0: પણ તમે આજે પણ જયારે હું અત્યારે પણ બોલી રહ્યો છું તો મને બરાબર દ્રશ્ય મારી સામે છે કે હજારો ભાવિકોએ મંદિરમાંથી હાથથી ઘોડા ફાળકી જય કનૈયા લાલ કી બોલતા હતા અને લોકોનું એક ઝુંડ આખું ત્યાં સાંભળતું હતું અને હું તો મારા પ્રવાહમાં બોલતો હતો કૃષ્ણ ભગવાન વિશે અને પછી કાર્યક્રમ પૂરો થયો તો રાતના મધરાત પૂરી થઈ ગઈ હતી અને મારો ફોન મેં જો ઓન કર્યો આપ ન માનો મેં તો અનેક કાર્યક્રમો કર્યા છે ટીવીમાં રેડિયોમાં પણ એ વખતે મને આકાશવાણીના કારણે સેંકડો લોકોના મેસેજીસ અને ફોન્સ આવ્યા અને એ લોકોને એટલો બધો અંદરથી આનંદ થયો કે અમે એટલું બધું સરસ રીતે લાઈવ સાંભળ્યું તો હું ગદગદ થઈ ગયો અને આજે પણ કહું છું કે આકાશવાણી સાથેનો આ જે મારો અનુભવ છે કે મને અત્યારે લાઈવ કર્યું એ હું ક્યારેય ભૂલી ના શકું. આવી રીતે મારી ટ્રાવેલિંગ સિરીઝ અજાયબ ગુજરાતમાં કરવામાં આવેલી અને એક વખત સોમનાથ ઉપર એક સિરીઝ થયેલી એમાં પણ સોમનાથ દાદા વિશે અને જ્યોતિર્લિંગ વિશે સરસ મજાનો કાર્યક્રમ થયેલો. તો કેમ ખબર દરેક મીડિયમની પોતાની એક શક્તિ હોય છે, એમનું એક જાદુ હોય છે, મેજિક હોય છે. પણ હું હંમેશા એવું માનું છું કે આકાશવાણી સાથે જ્યારે પણ હું કોઈક પણ રીતે જોડાઉં છું, ભલે હું શ્રોતા તરીકે જોડાઉં કે વક્તા તરીકે જોડાઉં, તો એક અદભુત લાગણી હોય છે.
1: આપની લાગણી કહીએ ને કે અમે ફીલ કરી અને સાથે અમારા યુવા મિત્રો શ્રોતા મિત્રો પણ આજે તમારા સ્વરના માધ્યમથી દ્વારકાધીશ ભગવાનના શ્રી કૃષ્ણના એ દર્શન કર્યા એ પ્રસંગને યાદ કર્યો. હવે જયેશભાઈ આપ વરિષ્ઠ પત્રકાર છો અને પત્રકારત્વના ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો આજના યુગમાં ફેક ન્યૂઝ વાયુ વેગે ફેલાય છે એવા સમયે પણ આકાશવાણીમાં પ્રસારિત થતા સમાચાર સૌથી વિશ્વસનીય ગણાય છે, આ વિશે આપ શું કહેશો?
0: આજના સેન્સેશનલિઝમ અને ટીઆરપીની આંધળી દોટના યુગમાં આકાશવાણી એક સુરક્ષિત ટાપુ સમાન છે. સોશિયલ મીડિયા પર જ્યારે ફેક ન્યૂઝ પરવારમાં અફવા બનીને દાવાની જેમ ફેલાઈ જાય છે, એવું કહેવાય છે ને કે જૂથ લઈને તમે બજારમાં વેચવા બેસો ને તો બપોર સુધીમાં વેચાઈ જાય અને સત્યને લઈને તમે બેસો તો સાંજ સુધી કોઈ લેવા આવતું નથી, તો એના જેવું છે. પરંતુ હું

0: સાચી વાત તમને કરી. હવે ફરીથી આપના ભૂતકાળની યાદો ના સરી પડીએ. પહેલાના યુગમાં આકાશવાણીને લોકો પોતાના ઘરનું સભ્ય ગણતા. તમારા ઘરે પહેલો રેડિયો આવ્યો ત્યારનો કોઈ પ્રસંગ જે આજે પણ યાદ હોય એ અમારા યુવા મિત્રોને જણાવશો.
1: એ દિવસ આજે પણ મારી આંખો સામે આવે ઉભ કરી આવે છે. જ્યારે અમારા ઘરે લાકડાની ટેબલેટ જેવો મોટો વાળવાળો રેડિયો આવ્યો ત્યારે એવું લાગતું હતું કે જાણે ઘરમાં કોઈ નવી કાર આવી હોય કે કોઈ મોટો ઉત્સવ હોય. આજુબાજુના લગભગ બધા જ બાળકો તો ઘરના ઉમરા પાસે ઉભા રહી અને માથું ઊંચું કરીને જોતા હતા કે અંદર શું થઈ રહ્યું છે. અને જે છુટ્ટા છવાયા રીતે રેડિયોને લોકો સાંભળતા હતા એને બદલે હવે જયારે આપણા જ ઘરમાં રેડિયો પ્રસ્થાપિત થઈ રહ્યો છે ત્યારે કેવી મજા આપશે એની કલ્પનાના વિહારમાં આખું ઘર ડૂબેલું હતું. આજુબાજુના પાડોશીઓ પણ એ બોલતું ખોખું જોવા માટે અમારા ઘરે ભેગા થયા હતા. રેડિયોને ઘરના સૌથી સારા ટેબલ ઉપર ગૂંથેલા સુંદર રૂમાલની ઉપર રાખવામાં આવ્યો હતો. મારી બહેનો વચ્ચે એ બાબતે સ્પર્ધા હતી કે રેડિયો મારા ગૂંથેલા રૂમાલ ઉપર રહેશે. જયારે મારા ઘરે આવેલા માસી કહેતા હતા કે રેડિયોને તો મખમલની ઉપર જ રાખવો જોઈએ કારણ કે રેડિયો સૌથી પવિત્ર બાબત છે. રેડિયો છે, રેડિયોમાં સવારે પ્રભાતિયા આવતા હતા. માસી સવારના પોરમાં પ્રભાતિયા સાંભળવાના ખૂબ જ શોખીન. તો દરેકની પોતપોતાની માન્યતા રેડિયો સાથે જોડાયેલી હતી. અંતે મારા બેનના ગૂંથેલા સુંદર રૂમાલ ઉપર જયારે રેડિયોને રાખવામાં આવ્યો અને ભાઈએ જયારે કીધું કે ચલો કોણ રેડિયો શરૂ કરશે ત્યારે પણ ઘરમાં જયારે ઉત્સવ જેવો માહોલ હતો અને જયારે પહેલી વાર ટ્યુનિંગ કરતી વખતે ઘર અવાજ પછી સ્પષ્ટ ગીત વાગ્યું ત્યારે બધાના ચહેરા ઉપર જે આશ્ચર્ય અને ખુશીની લહેરકી હતી એ નિર્દોષ આનંદ આજે કરોડો રૂપિયાના સ્માર્ટફોન પણ આપી શકતા નથી.
0: 100% ખૂબ જ સાચી વાત આપે કરી. સ્માર્ટફોન કદાચ આપણને આભાસી દુનિયા તરફ લઈ જશે પણ આકાશવાણી અને રેડિયો જે આપણને આનંદ આપી રહ્યો છે ને એ તો અમૂલ્ય છે. તમારા સમયમાં આકાશવાણી માત્ર માધ્યમ ન હતું પણ લોકોના જીવનનો ભાગ હતો. એ જોડાણને તમે કેવી રીતે વર્ણવો છો?
1: એ સમયે રેડિયો એ ઘરની દિવાલ પર લટકતું કોઈ મશીન નહોતું પણ ઘરના વડીલ જેવું એક સભ્ય જેવું હતું. સવારે સમાચાર સાંભળીને દિવસની શરૂઆત થાય ત્યારે તમને અંદાજ આવી જાય કે આજે પૂરા દેશમાં વિદેશમાં શું છે, આપણા નેતાઓ આપણને શું માર્ગદર્શન આપવા માંગે છે, દેશની પરિસ્થિતિ શું છે, કોઈ મોટી ઘટના બની છે કે કેમ. બપોરે બહેનો માતાઓ કામ કરતા કરતા સખી સહેલીના કાર્યક્રમો સાંભળે, સાંજે ખેડૂતો કૃષિના કાર્યક્રમો સાંભળે અને રાત્રે આખો પરિવાર સાથે બેસીને નાટક કે ગીતો સાંભળે. ઘડિયાળ હોય તો પણ આકાશવાણીના કાર્યક્રમો ને સમય ઉપરથી ખબર પડી જતી હતી કે હવે આટલા વાગ્યા હશે. લોકો પોતાના સુખ દુઃખની વાતો કાગળમાં લખીને આકાશવાણીને પત્રો મોકલતા. આ જોડાણ ટેકનોલોજીનું નહોતું, ભાવનાઓનું હતું. અને ચોક્કસપણે લોકો જયારે પત્રો લખતા અને એમનો પત્ર જયારે ઉદ્ઘોષક વાંચતા ત્યારે લગભગ દરેક પત્રમાં ફરિયાદ હતી કે અમે તમને અગાઉ અનેક પત્રો લખ્યા છે પણ અમારો ક્યારેય પત્ર કોઈ વાંચવામાં આવતો જ નથી. અને ઉદ્ઘોષક હંમેશા કહેતા કે જો આ તમારો જ પત્ર અત્યારે વંચાઈ ગયો છે. એટલે ઉદ્ઘોષક જયારે કહેતા એના ઉપરથી ખબર પડતી કે હજારો લોકો પત્રો લખતા. કોઈ એક કાર્યક્રમમાં તમારા 7-8 પત્રોનો સમાવેશ થાય તો એવા જયારે હજારો પત્રો હોય તો પોસ્ટમેન પણ હંમેશા જયારે તમે પોસ્ટ ઓફિસમાં પત્ર નાખવા જાઓ અને જયારે પોસ્ટ ઓફિસના જે પત્રના ડબ્બાને ખોલે એમાં સૌથી વધુ જવાવાળા પત્રો જે હોય આકાશવાણીના જ રહેતા. અને ઘણા બધા સંદેશાઓની આપે જયારે પોતે એક રાજ્યમાં રહેતા વ્યક્તિ કોઈ પોતાના પુત્રને કોઈ માતા સંદેશ મોકલવા માંગતી હોય કે કોઈ મિત્રને સંદેશ મોકલવા માંગતા હોય તો એ ગીત છે એ બીજાને સમર્પિત કરતા. અને આકાશવાણીનું જોડાણ છે એ બે વ્યક્તિઓનું જોડાણ નહીં પણ મને લાગે છે કે પૂરા દેશના વૈવિધ્યસભર જે લોકો છે આપણા એ 262 કેન્દ્રો એટલે ક્યાં વાત જાય. પૂરા વિશ્વનું આટલું મોટું પ્રસારણ કરતા પ્લેટફોર્મ હોય તો દેશની ધડકન જ જેને કહી શકાય કે બધાને જોડી રાખતા. તો રેડિયો જયારે તમારી સાથે હોય તો તમને એવું જ લાગતું કે આપણા ઘરનું સભ્ય જ છે.
0: જયેશભાઈ આપને ખૂબ ખૂબ આભાર. આજે આપે આકાશવાણીની ખૂબ જ સુંદર અને મધુર વાતો અને યાદોને અમારા યુવા મિત્રોને જણાવી એ બદલ ખૂબ ખૂબ આભાર.
1: આપનો પણ ખૂબ ખૂબ આભાર.
0: યુવા મિત્રો, આકાશવાણીના આ ગૌરવંતા ઇતિહાસને આજે આપણે જયેશભાઈ ઠકરારના અનુભવો અને યાદો દ્વારા માણ્યો. તેમની સાથેની આ

દ્રષ્ટિએ પ્રસારણ જગતના અનેક અજાણ્યા પાસાઓથી આપણને પરિચિત કર્યા. આશા છે કે યાદોના પટારામાંથી નીકળેલી આ મુલાકાતની સુગંધ આપના મનને પણ તરબતર કરી ગઈ હશે. તેમની સાથે વાતો કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે સમય થઈ ગયો છે વધારે લેવાનો, પરંતુ યાદોનો આ સિલસિલો હજુ અટક્યો નથી. આવી જ એક નવી મુલાકાત અને નવા મહાનુભાવ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપશો. બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહ પ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.

નાનો ભાઈ છે ને છોકરો મસ્તીખોર છે, કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને કપાઈને છેતરી જતો. વેપારીને લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આને આને ફોટોશોપ જ કર્યું છે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગયે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હા ભાઈ, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર.

નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌથી મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નિર્માણાધીન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાલાએ પર્યાવરણની સુરક્ષાની સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી ગણાવી. રાજ્યના કાયમી પોલીસ વડા તરીકે આઈપીએસ અધિકારી જીએસ મલિકની નિમણૂક. અમદાવાદના વેપારમાંથી 28 લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી ચલણી નોટો જપ્ત કરાઈ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી. અને અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતના રોહન તાયરેએ સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે નિર્માણાધીન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના 3 તબક્કાના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું. દરમિયાન તેમણે કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત ધોરણે હાથ ધરાય તે અંગે સૂચન કર્યું. શ્રી પટેલે ગાંધીનગર નજીક નિર્માણ પામી રહેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવા ભવનની કામગીરીની સ્થળ મુલાકાત લીધી. 100 એકર જમીન પર લેકાવાડામાં બની રહેલું જીટીયુનું ભવન આગામી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાલાએ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો અને ઉદ્યોગોના નાણાકીય યોગદાનથી પર્યાવરણ માટે એક અલાયદ ભંડોળ ઉભું કરવા સૂચન કર્યું છે. ગાંધીનગર ખાતે 2 દિવસીય પર્યાવરણ કાર્ય શિબિર 2026ના ઉદઘાટન પ્રસંગે શ્રી મોઢવાલાએ જણાવ્યું કે પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે માત્ર સરકારી નીતિ અને ટેકનોલોજીથી પરિણામ પ્રાપ્ત નહીં થાય. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેપીસીબીના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી આ 2 દિવસની કાર્ય શિબિરમાં રાજ્યમાં પર્યાવરણીય પડકારો, નિયમનાત્મક સુધારા, સંસ્થાકીય ક્ષમતા વર્ધન તથા ભવિષ્યલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા અને મંથન કરાશે. નબળી ગુણવત્તા સામે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાંચેતિયાએ કડક કાર્યવાહી કરી છે. અમરેલી જિલ્લાના ચમારડી ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં ક્ષતિઓ અને ગુણવત્તાના ધોરણ અંગે થયેલી ફરિયાદને ધ્યાને લઈ તેમણે તાત્કાલિક પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. આ મામલે જવાબદાર એન્જિનિયરને કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.

0: કામ નથી. માટે જ્યાં કામ ચાલે છે ત્યાં આના પરિણામો સરસ રીતે અમે પ્રાપ્ત કરવા માંગીએ છીએ. માટે વેગ કામ કરતા હોય તો હજી સુધરે અને સારું કામ કરવા માટે નબળો ભાગ દૂર કરવાનો હું ખાસ સૂચના આપું છું.
1: આઈપીએસ અધિકારી જીએસ મલિકને ગુજરાતના નવા પોલીસ વડા તરીકે નિયુક્ત કરાયો છે. શ્રી મલિક 1993 બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી છે અને હાલ અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ બીએસએફના આઈજી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આઈપીએસ અધિકારી વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ડોક્ટર KLN રાવને ઇન્ચાર્જ પોલીસ વડા બનાવ્યા હતા ત્યારે રાજ્યના ગૃહ વિભાગે કાયમી વડા તરીકે શ્રી મલિકની નિમણૂક કરી છે. અમદાવાદના વટવા વિસ્તારમાંથી 28 લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી ચલણી નોટો મળી આવી છે. આ મામલે પોલીસે એક સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી બનાવટી નોટો છાપવાનું કામ કરી રહી હોવાનું ઝોન 9 DCP મયુર પાટીલે જણાવ્યું છે.
2: ऑर्डर के आरोपियों को हरियाणा से अरेस्ट किया गया था तो उन्होंने कबूल किया कि हम वहाँ पर नकली नोट बनाते थे और नकली नोट को बना के हम मार्केट में डिस्ट्रीब्यूशन कर रहे थे. अभी तक 6 आरोपी पकड़े गए हैं. 7वां इमरान खुद आरोपी था. अभी तक जो उन्होंने 60 लाख रुपए की नोट छापी थी ऐसा उनका कहना है. लगभग 29 लाख रुपए हमने बरामद कर लिए है.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પંચમહાલના હાલોલ તાલુકાના કંજરી ગામે એક વ્યક્તિએ સરકારી નોકરી અપાવવાના બહાને 1,66,00,000 રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસ તપાસમાં 2 PSI, 1 SPના પૂર્વ PS સહિત 30 થી વધુ લોકો આ છેતરપિંડીમાં ફસાયા હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ પોતાને FCIના ડાયરેક્ટર તરીકે ઓળખાવી નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે બોગસ કોલ લેટર અને અન્ય મહત્વના પુરાવા જપ્ત કર્યા છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહેસાણા જિલ્લામાં 21 જૂન સુધી વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરાશે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે આ 17 દિવસ મહોત્સવની વિગતવાર રૂપરેખા આપી હતી.
3: પ્રતિદિન જન કલ્યાણ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લામાં અલગ અલગ સ્થળો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. વૃક્ષારોપણ અને જતન અભિયાન એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત આશરે 15,000 કરતા વધુ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પ્રાકૃતિક ખેતી કાર્યશાળા પટેલ સમાજની વાડી તારીખ 19 રોજ સવારે 10 કલાકે રાખવામાં આવેલ છે. વિશ્વ યોગા દિવસ 21 જૂન 2026 ને જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ
1: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમી પણ યથાવત છે. અમદાવાદમાં આજે રાજ્યનું સૌથી વધુ 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશય યાદવે જણાવ્યું છે.

0: like to just evaporating with the upper surface area, maximum temperature is 41.3 degrees Celsius, or in the room as possible, free with the ship will also close the meter.
1: અમદાવાદમાં રમાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં ભારતના રોહન પાયરેએ આજે સુવર્ણચંદ્રક જીત્યો છે. તેના છોકરાઓની સબ જુનિયર આર્ટિસ્ટિક સિંગલ્સ સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. ચંદ્રક જીત્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરી છે.
2: जो कैंप में मैंने एक महीना ट्रेनिंग की उससे भी बहुत मेरे को कुछ सीखने को मिला. उन सब ने पहले मेरे को ये बताया कि एकदम फॉर्मल है, एक्सप्रेशंस दे, डांस

Sasha Bai, Wally Band, Rasila

0: 아니야.
1: 와, 뭘 와. 가는데?
0: 몰라, 몰라.
1: 내일의 전에 저를 서로 사이 돌아다니죠.
0: 네.
1: 아, 네. 그렇습니다. 누구의 상대로 내일로 또 아주 저를 고민 있는 분이기 때문에 몰라요. 같이 이 말 들어주라.
0: 이런데? 네. 람람도 바로?
1: 예, 람람 가는데, 람람.
0: 우리 아까 맨날 믿기는 제왕이, 근데 아직 안나 졸아서는, 이까, 사셨던 일 안
1: 하시.
0: 이까, 나누크라 가면 티아라시, 뭐부터 간 거라시, 아마 월소지 거라시, 에레 포테 에티아 간 거지 거루, 에레 포테니 사타 졸아라, 뭐도 버리카스 거라시. 아마 에나나테 에켄나 마그버샷 뭐라시, 오후 아이들이 우카라와리 가샤나랏 거루, 에나카타 메인 파리체티라, 아피 데에, 아파시 엠노 스와갓 거리에, 아피 사도시 아남디 산스타나 스타벅 수미트라 벤터카. 수미트라 벤 워쇼티 메일라 사샤티 카라, 아니 메일라나 사르반디 리카스마테, 가라바가 비스타르나 칸 거리라시. 아마 에나 폴 소룹 아제 아까나 제시벤 차트라는 모아라무시. 이제 엠니 사티 아가시. 제시벤 채 에, 마리아 타루카나 키레스라 밤나 레바시시. 아무토 어때로 제빅 카페나 પ્રચાર કરે છે પણ મૂળભૂત રીતે કઈ રીતે અહીં સુધી પહોંચ્યા એ બધું આપણને એની પાસેથી જાણવું છે તો પહેલા તો બંને બહેનો આવી ગયા છે એટલે ચોરે એમનું સ્વાગત કરીને કહીએ મિત્રબેન સૌથી પહેલા તો થોડો ટૂંકમાં આનંદી સંસ્થાનો પરિચય અને જોશીબેનનો પરિચય આપો આનંદી સંસ્થા આમ છે આમ તો 1995માં અમે પાંચ બહેનોએ મળીને સ્થાપના કરેલી હતી એટલે બાકી અમે એવું વિચાર્યું હતું કે આપણે મહિલાઓને વિકાસ સમાનતા અને ન્યાય અને શાંતિ માટે કામ કર્યું એટલે અલગ અલગ વિસ્તારોમાં એના માટે કામ કર્યું અને વધારે સઘન કામ અમે સૌરાષ્ટ્ર અને ટ્રાઇબલ વિસ્તારોમાં કામ કર્યું પણ પાંચે બહેનો જુદી જુદી જગ્યાએ વેચાઈ ગયેલા હતા અને પછી તો બીજા રાજ્યોમાં પણ તાલીમ અને સપોર્ટ કર્યું અને એક અમારો મૂળભૂત વિચાર હતો કે સ્થાનિક જે બહેનો છે એમનું સશક્તિકરણ અને એમના સંગઠનો દ્વારા જ આગળ વધે કારણ કે એમને પોતાની જે પોતાની સમસ્યાઓ જે ઉકેલે અને જે વંચિત બહેનો છે જે રશિયાના બહેનો લોકો છે એ લોકો પોતે બહેનો ફક્ત બહેનો આગળ ના આવે પણ એના સમુદાયને પણ લઈને આગળ આવી શકે એના માટે થઈને સંગઠિત રીતે થઈ અને સર્વાંગી વિકાસનું કામ કરેલું અને મારિયાના જેસુબેન વિશે જો હું વાત કરું તો અમે અર્થક્વેક આવે ત્યારે મારિયા નિવારાને બહુ ઓછા લોકો સપોર્ટ કરતા હતા કારણ કે લોકોને એવું થતું હતું કે મારિયા વિસ્તારમાં કેવી રીતે કામ

0: અને એમને પણ અત્યારે મારા 1200 રૂપિયા વિધવા પેન્શન અને મહિને અમારા ગામમાં 1,00,000 રૂપિયા બેનમાં મળતા હોય છે. એકદમ આ રીતે એમાં એને ઘણું બધો ટેકો મળી ગયો. અને પછી એમને વિચાર આવ્યો કે વિધવા બેન છે અને ઘરની મજૂરી નથી થયેલી, તો અમે એમને ઘણી બધી બેનોને નક્કી કર્યું હતું કે બહારથી દુકાન ભરી આવી અને દુકાન વાંચવાનું ચાલુ કરે.
1: ખબર હોય જાહેરાત એટલે લોકોને વધારે કઈ રીતે જાહેરાત થાય અને ખેડૂત

수가 많다지. 그거 좋은데. 동물에게 잘 가지, 뭔가 성적이 매워지나. 어. 우리 어머니한테도 막 하기. 뭔가 말하는데.

ಇದೆ.

0: એમને બોલાવી દે આ રીતે. અને એમાંથી એમને જિલ્લામાંથી તાલુકામાંથી
1: સરખી તારીખે એમને નિમણૂક કરેલા છે. એટલે જે આનંદી સંસ્થા ને આમ આપડે કહીએ ને કે ભાઈ એવું સૂત્ર કે આપણે ખાલી એને ટેકો આપીને પાછા એવું નહીં, પણ એ વર્ષો સુધી પોતાની રીતે જેને આપણે સાચા અર્થમાં સ્વનિર્ભર કહીએ એવા બહેનો છે અને એવું સંગઠન છે. અને એમને માત્ર પોતાનું કે પોતાના ગામ પૂરતો વિચાર સીમિત ન રાખતા ખરેખર સશક્તિકરણ ની વ્યાખ્યા જ કરો કે સશક્તિકરણ નો અનુભવ એકલા ચાલવાથી નથી, સામૂહિક રીતે ચાલવાથી સક્ષમ બની શકે છે. અને એ બહુ અગત્ય

0: જેને લીધે એમનું પોતાનું વિકાસ થઈ શકે.
1: હવે આપણા દેશભરને એ પૂછે કે આ તો સરસ મજાનું બધું જૈવિક ખાતર બનાવે છે, આપે છે, તો જશુબેન તમારી પોતાની ખેતી શું છે, પછી તમે જે આ બધી ખાતર ને દવા ને બધું બનાવો છો, તમારા ખેતરમાં બનાવો છો, કેવી રીતે બનાવો છો?
0: મારું પતક જે છે પાંચ એકર છે, મારા ગામથી થોડુંક દૂર છે, 2 કિલોમીટર જેટલું. પણ અમે એવું નથી કહ્યું કે અમારે બિયારી ગાયો અને મારી ગાયનું ભેંસું પુરવાનું, મારી દીકરા પુરવાનું વાળ વિશે મારા ઘરની સામે.
2: બરાબર.
0: એટલે અમે એવું નથી કે ત્યાં લીમડા છે, આસુ યા પાણી છે, અને ગાય ભેંસું મારી બધી ગાય લીવા બંધ છે. અમે એવું નથી કર્યું કે આપણે જે વસ્તુ જોતી હોય તો ફટાફટ આવી બધું મળી જાય. અમારે સવારે ઉઠી ગયું કે ભેગું કરવું હોય તો ગાયું ભેંસું દવા જાય ત્યારે અમે ગયું તો મળી જાય. અને અમે જે ખેતર હતું ખેતર નું એ નથી રાખ્યું, કારણ કે એ બહુ દૂર પડતું હતું, એ બધી મુશ્કેલી હતી. અને અત્યારે અમારે ટોટલ ગાયું જ છે, અને જે બધું ખેતી કરવાનું ચાલુ કર્યું એટલે અમે ગાયું લીધી, ભેંસું નીચે રાખી. અને એ જે ખાતર થાય છે એ મારા પોતાના ખેતરમાં નાખું છું, અને મારા ખેતર ની અંદર મેં પણ જે બધું

0: año siguiente mi mobile number es 7283
1: 7283
0: 38815
1: 38815

બીસીસીઆઈએ ઇંગ્લેન્ડને આયર્લેન્ડ સામેની ટી ટ્વેન્ટી શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તિલક વર્મા ઉપકેપ્ટન રહેશે. આઈપીએલ 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ટીમમાં સામેલ કરાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ આર્થિક સલાહકાર પરિષદની અધ્યક્ષતા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ માટે પ્રમાણભૂત પેકિંગ રજૂ કર્યા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતના યુવાનોને દેશની સૌથી મોટી તાકાત ગણાવી અને ભારતીય પુરૂષ હોકી ટીમે જાપાનને હરાવીને ત્રીજી વખત અંડર 18 એશિયા કપ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: अब अपने दोस्त कमल शर्मा को दीजिए इजाजत, नमस्कार।
1: आज के फनकार।

अच्छा आकाशवाणी ने अमदावाद वडोदरा केन्द्र सांभळ्या અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો સવારે 6:05 વાગે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:30 વાગે અમૃતધારો 6:35 વાગે શ્રી રામચરિત માનસ ગાન સુરસરી ટાઈમ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 6:45 વાગે સદાભાર ગીતો સંભાષો 7 વાગે 7:20 વાગે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 8:30 વાગે સદાભાર ગીતો સવારે સવારે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ 9 વાગે 9:30 ગુજરાતી ગીતો 10 વાગ્યાની 2 મિનિટે બાળ મિત્રો માટેનો કાર્યક્રમ રંગરંગ વાદળીઓ જેમાં આવતીકાલે સાંભળીશો મણીલાલ શ્રી મણિ દ્વારા પ્રસ્તુત લઘુ વાર્તાઓ અને બાળગીતો 10:45 સુગમ સંગીતનો કાર્યક્રમ ગાયક કલાકાર સુરેશ રત્નોત્તર